નમસ્કાર શ્રોતા મિત્રો, 228.3 મીટર્સ એટલે કે 1314 કિલો હર્ટ્ઝ પર આકાશવાણીનું આ ભુજ કેન્દ્ર છે. આજે મંગળવાર આષાઢ દિનાંક 23 શક સંવત 1948 એટલે કે 21 જુલાઈ 2026. શ્રોતા મિત્રો, અત્યારે સવારના 5:58:30 થઈ છે. આ સાથે અમારી પ્રાતઃ સભાનો આરંભ કરીએ છીએ મંગળ સ્વર સાથે.

0: ભુજ કેન્દ્રનું પ્રસારણ આપ સાંભળી રહ્યા છો. બરાબર 6 વાગે હિન્દીમાં સમાચાર દિલ્હી કેન્દ્ર પરથી રિલે કરીશું.
1: નમસ્કાર, આકાશવાણી સમાચાર કે સાથ મેં મુકેશ કુમાર.

0: સૂર્ય, ચંદ્ર, સમુદ્ર, પર્વત, પૃથ્વી વગેરે દ્વારા પોતાની કૃપાના વરસાદ વરસાવી રહી છીએ. મનુષ્ય પોતાની અંગરચના પર વિચારે તો પણ તેને લાગે છે કે ઈશ્વરની તેના પર કેટલી કૃપા છે. વ્યક્તિનું પ્રત્યેક અંગ કિંમતી છે અને તેમાંથી એકની ખોટ વ્યક્તિના જીવનમાં કેટલી મુશ્કેલી સર્જે છે એનો વિચાર કરતા ઈશ્વરની કૃપાનો ખ્યાલ આવે છે. આ બધી તો સામાન્ય કૃપા છે જે પ્રત્યેક જીવ માત્ર પર વર્ષી રહી છે. સંસ્કૃતમાં શ્લોક છે કે ઈશ્વરની કૃપા હોય તો મૂંગો બોલતો થાય છે, અપંગ પર્વત આરોહણ કરી શકે છે, એટલે કે ઈશ્વરની કૃપા ધારે તો અસંભવિતને સંભવિત પણ કરી શકે છે. ભગવાન શ્રી કૃષ્ણએ ગીતાના 10મા અધ્યાયમાં પોતાની વિભૂતિનું વર્ણન કરતા અંતમાં કહ્યું છે કે જગતમાં જે જે ઐશ્વર્યવાળું બીજા કરતા વિશિષ્ટ ગુણો ધરાવતું દેખાય તો તે મારા તેજ અંશથી જ જન્મેલું સમજ અને તેમાં હું વિશેષ રૂપે પ્રકાશી રહ્યો છું. જેમ એક વાડીમાં એક જ જમીન પર બીજ પ્રમાણે જુદા જુદા ફળો ઉગે છે, તેમ દરેક વ્યક્તિમાં ઈશ્વર કૃપાથી જુદી જુદી શક્તિઓ પાંગરી ઉઠે છે. દરેક શક્તિનો મુખ્ય સ્ત્રોત ઈશ્વર કૃપા હોય છે.
1: વિચાર બિંદુ. ઈશ્વર કૃપા એ વિશે હમણાં જ આપ આજનું વિચાર બિંદુ સાંભળી રહ્યા હતા. પઠન કર્યું પ્રભા ચૌહાણે. શ્રોતા મિત્રો, હવે પ્રસ્તુત છે પ્રાતઃકાલીન ભક્તિ સંગીતનું કાર્યક્રમ અર્ચના. સૌપ્રથમ હેમુ ગઢવી અને સાથીદારોને સાંભળીએ શબ્દરચના મૂળદાસની.

મનુ મહારાજ ત્રિવેદીનો સ્વર હમણાં જ આપ સાંભળી રહ્યા હતા. શ્રોતા મિત્રો, પ્રાતઃકાલીન ભક્તિ સંગીતનો કાર્યક્રમ અર્ચના આપ આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. હવે હેમંત ચૌહાણને સાંભળીએ શબ્દરચના દાસી જીવણની.

0: ઓછા વ્યાજમાં લોન જોઈએ, એ પણ એપથી. વાહ, પસાણો. અજાણ્યા એપથી બચો.
1: આરબીઆઈ કહે છે,
0: જાણકાર બનો, સતર્ક રહો.
2: હવે કરસન સાગઠિયાનું સ્વર પ્રસ્તુત છે.

હમણાં જ આપ લલિતા ગોળાત્રાનો સ્વર સાંભળી રહ્યા હતા. કાર્યક્રમના સમાપનમાં ઉષા ચિનોયનો કંઠ પ્રસ્તુત છે.

0: શ્રોતા મિત્રો, આ સાથે પ્રાતઃકાલીન ભક્તિ સંગીતનો કાર્યક્રમ અર્ચના અહીં સમાપ્ત કરીએ છીએ. આકાશવાણીનું આ ભુજ કેન્દ્ર છે. હવે પ્રસ્તુત છે કૃષિ માહિતી. આજનો વિષય છે દેશી ખારેકની નફાકારક ખેતી.
1: મારું નામ કેતનસિંહ સિકવાલ છે. હું સેન્ટર ઓફ એક્સિલન્સમાં બાગાયત અધિકારી તરીકે છેલ્લા 8 વર્ષથી ફરજ બજાવું છું. ખારેક પાકની વાત કરીએ તો ખારેક એક એવો પાક છે જે રણ પ્રદેશમાં થાય છે, એટલે જ્યાં વરસાદ બહુ ઓછો પડે છે, બરાબર રેતાળ ભાગ હોય છે, જ્યાં રેતી હોય છે ત્યાં ખારેકની ખેતી થાય છે. ખારેકમાં માટીની વાત કરીએ તો માટી 8.5 pH સુધી માટીની pH ક્ષમતા સહન કરી શકે છે. અને પાણીની વાત કરીએ તો પાણી ખારેકમાં 6000 TDS સુધી પાણી ખારેક પાક સહન કરી શકે છે. એટલે ભારતવર્ષ એટલે અથવા તો ગુજરાતના જે ભાગમાં pH વધારે હોય, પાણીનો TDS વધારે હોય, ત્યાં ખારેકની ખેતી કરી શકીએ છીએ. હવે ભારતવર્ષમાં મુખ્ય રીતે ખારેકની ખેતી ગુજરાતમાં થાય છે. ગુજરાતમાં અંદાજિત લગભગ 21,000 હેક્ટરમાં વાવેતર થાય છે. ગુજરાતમાં ખાલી કચ્છ જિલ્લામાં 19,000 થી 20,000 હેક્ટરમાં ખારેકનું વાવેતર છે. ખારેકની ઉત્પાદનની વાત કરીએ તો બરાઈ વેરાયટીમાં સરેરાશ લગભગ 200 કિલોગ્રામ એક ઝાડમાં ઉત્પાદન મળે છે. આપણા જો દેશી જાતો છે, દેશી લાલ કલર કહીએ, પણ લાલ કલરમાં ઓછામાં ઓછો આપણે 200 થી લઈને 250 કિલોગ્રામ એક છોડ દર વર્ષે આપે છે. અત્યારે આધુનિક ટેકનોલોજી ચાલે છે, તો આધુનિક ટેકનોલોજી ઉપયોગ કરીને આપણે ટીસ્યુ કલ્ચરના રોપા આનંદ એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાં પણ મળે છે, બરાબર વિવિધ પ્રાઇવેટ નર્સરીઓ છે ત્યાંથી આપણ ખારેકના ટીસ્યુ કલ્ચરના રોપા ખરીદી કરી શકીએ છીએ. સાથે સાથે ભારત સરકાર અને ગુજરાત સરકાર ખારેકના રોપામાં પણ સહાય આપે છે. એક રોપા પાછળ ગુજરાત સરકાર 1750 રૂપિયા સબસિડી આપે છે. ગુજરાત સરકારના નિયમ મુજબ 9x9 મીટરના અંતરે પણ વાવેતર કરી શકીએ. 1 હેક્ટરમાં 125 રોપા આવે છે. આના પાછળ ગુજરાત સરકાર 2,37,750 રૂપિયા સબસિડી આપણે મળે છે. ખારેક પાકની વાત કરીએ તો ખારેક પાક એવું છે કે વરસાદ ઓછો જોઈએ છે, એટલે વરસાદ લાંબા જુલાઈમાં પડે તો ખારેક માટે બહુ સારો છે. અત્યારે કચ્છની પરિસ્થિતિ જોઈએ, છેલ્લા 3 વર્ષથી તો કચ્છમાં વરસાદ બહુ વધારે થાય છે, તો થોડોક ખારેકમાં બરાઈ પાકને થોડું નુકસાન કરે છે. આના કરતાં આપણે દેશી ઘણી જાતો અત્યારે રજીસ્ટર થઈ ગઈ છે. 100 સોના 100 નંબર દેશી જાત છે, લાલ કલરની છે. ફ્રૂટનો એવરેજ વેટ 25 થી 30 ગ્રામ છે. આનો ઉત્પાદન પણ સારો આવે છે. આ આપણા માટે સૌથી સારામાં સારી જાત છે. પછી લોકલ કચ્છમાં ઘણી બધી જાતો છે જેને આપણ વરસાદ પહેલાં એટલે જૂન મહિનામાં આનું ઉત્પાદન પૂરું થઈ જાય આપણ વાવેતર કરી શકીએ છીએ. ખારેકની જો આપણ જનરલી ભારતવર્ષમાં ખારેક 5 અવસ્થામાં લોકો ખાય છે, તો 5 અવસ્થામાં ગુજરાતમાં અને ભારતવર્ષમાં પણ ખલાલ અવસ્થામાં ખાઈએ છીએ. એક આવે છે પિંડ સ્ટેજ, એટલે ખજૂર સ્ટેજ ઉપર ખાઈએ છીએ. ભારતવર્ષમાં મોસ્ટ ઓફલી આપણને જાત મળે છે ખલાલ અથવા તો ઢોકા સ્ટેજમાં ખાઈએ છીએ. ગુજરાત ઓર રાજસ્થાનમાં પણ આપણ ડોકા સ્ટેજમાં ખારેકને ખાઈએ છીએ. ડોકા સ્ટેજ એટલે બરાઈમાં જો પીળો કલર થઈ જાય અને ડોકા સ્ટેજ કહીએ છીએ. ઓર જો મજૂલ વેરાયટી આવે છે આ આપણ પિંડ સ્ટેજમાં ખાઈએ છીએ. મજૂલ છે, હલાવી છે, ખદરાવી છે, આ 3 જાત એવી છે જે મજૂલ સ્ટેજ પિંડ સ્ટેજમાં પણ ખાઈ શકે છે. પિંડ સ્ટેજ ખારેકમાં આપણ પોલિનેશન કરીએ ત્યાંથી 105 દિવસ પછી ખલાલ અવસ્થા આવે છે. ઓર 150 દિવસ પછી પોલિનેશન કર્યા પછી 150 દિવસ પછી પિંડ અવસ્થા આવે છે. પિંડ અવસ્થામાં આપણ ખારેકને આઉટ ડ્રાય થઈ જાય છે ત્યારે ખાઈ શકીએ છીએ. ભારતવર્ષમાં પિંડ અવસ્થામાં મજૂલ વેરાયટી પહોંચતી નથી, કારણ કે પિંડ અવસ્થા પહોંચતા આપણા ઓગસ્ટ સપ્ટેમ્બર મહિનો આવી જાય છે ત્યારે ફૂલ વરસાદ ભારતવર્ષમાં ચાલુ હોય છે, એટલા માટે આપણ આનો વાવેતર કરી નહીં શકીએ. તો ભારતવર્ષમાં મેઇનલી આપણ ખલાલ અવસ્થાની ખારેકનું વાવેતર કરી શકીએ છીએ. હવે પાણીની વાત કરીએ તો ખારેકને પાણી એક કહાવત છે કે પગ પાણીમાં માથો તાપમાં, એટલે ખારેક 55 ડિગ્રી સુધી તાપમાન સહન કરી શકે છે. પણ જેમ જેમ તાપમાન વધતો જાય છે ખારેકને દરરોજ પાણી વધારે જોઈએ છે. 7 વર્ષનો રોપો મોટો થાય ત્યારે તાપમાન 45 ડિગ્રી હોય તો ઓછામાં ઓછું આપણને 700 થી લઈને 800 લિટર પાણીની જરૂરિયાત પડે છે. પણ પાણીનો પીએચ વધારે હોય અથવા તો TDS વધારે હોય તો ખારેકનું ઉત્પાદન આપણે નોર્મલી લઈ શકીએ છીએ. તો પાણી વધારે જોઈએ છે, ખાસ આ કાળજી રાખવાની છે. જ્યારે આપણો ફ્રૂટ સેટ થાય છે ત્યારે પાણી વધારે જોઈએ છે. ખારેકમાં ખાતરની વાત કરીએ તો ખારેકમાં ખાતર બહુ ઓછો જોઈએ છે.
0: દેશી ખારેકની નફાકારક ખેતી એ વિશે હમણાં જ આપ શ્રી કેતનસિંહ સિખવાલ પાસેથી કૃષિ માહિતી સાંભળી રહ્યા હતા. આકાશવાણીનું આ ભુજ કેન્દ્ર છે. શ્રોતા મિત્રો, હવે પ્રસ્તુત છે શ્રી રામચરિત માનસ ગાન. સ્વર આપી રહ્યા છે શોભના રાવ.

0: નમસ્કાર, આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર રિધિ ઉંધાડ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ માણસામાં વર્ચ્યુઅલ વિવિધ વિકાસ કાર્યોનું ઈ લોકાર્પણ કરશે. અમદાવાદના રામોલમાં થયેલા ફટાકડાના વિસ્ફોટ કેસની તપાસ માટે પોલીસે આરોપીઓને સાથે રાખીને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું. અમદાવાદના ગુમાની સોસાયટીમાં દેખાયેલા દીપડાના રેસ્ક્યુ માટે વન વિભાગની ટીમો ખડે પગે. ચાંદીપુરા વાયરસ અંગે રાજકોટ અને ગીર સોમનાથમાં તકેદારીના પગલાં. વલસાડ જિલ્લામાં સાંભેલાધાર સાથે રાજ્યમાં 24 કલાકમાં 165 તાલુકાઓમાં વરસાદ. જુનિયર બોયઝ ઇન્ટર ડિસ્ટ્રિક્ટ ફૂટબોલ ટુર્નામેન્ટનો ગાંધીનગર ખાતે પ્રારંભ. સમાચાર વિગતવાર. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે ગાંધીનગર જિલ્લાના માણસા ખાતે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં વિવિધ વિકાસ કાર્યોનું ઈ લોકાર્પણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. ગાંધીનગર જિલ્લાના ચરાડા ખાતે આ કાર્યક્રમ સાંજે યોજાશે, જ્યારે ભગવાન બિરસા મુંડા જનજાતીય ગૌરવ પરિવહન સેવાની નવીન બસોનું લોકાર્પણ તથા મુખ્યમંત્રીના હસ્તે આજે બપોર બાદ પણ કરવામાં આવશે. ગાંધીનગરના સ્વર્ણિમ સંકુલ ખાતે બસ લોકાર્પણનો કાર્યક્રમ યોજાશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 26 જુલાઈના રોજ આકાશવાણી પર મન કી બાત કાર્યક્રમમાં દેશ અને વિદેશના લોકો સમક્ષ પોતાના વિચારો રજૂ કરશે. આ માસિક રેડિયો કાર્યક્રમની 136મી કડી હશે. નાગરિકો ટોલ ફ્રી નંબર 1800-1178-00 દ્વારા કાર્યક્રમ માટે પોતાના વિચારો અને સૂચનો મોકલી શકે છે. તેઓ નરેન્દ્ર મોદીએ અથવા માય જીઓવી ઓપન ફોરમ દ્વારા ઓનલાઈન પણ પોતાનો અભિપ્રાય મોકલી શકે છે. નાગરિકો 1922 પર મિસ્ડ કોલ આપી શકે છે અને SMSમાં મળેલી લિંકને અનુસરીને સીધા પ્રધાનમંત્રીને પોતાના સૂચનો મોકલી શકે છે. આ કડી માટે સૂચનો આ મહિનાની 24મી તારીખ સુધી મોકલી શકાશે. અમદાવાદના વસ્ત્રાલમાં થયેલા ફટાકડાની ફેક્ટરીના બ્લાસ્ટ કેસમાં પોલીસે આરોપીઓને સાથે રાખીને ઘટના સ્થળનું રિકન્સ્ટ્રક્શન કર્યું. પોલીસે આ ઘટના અંગેની રજેરજની માહિતી સ્થળ પરથી મેળવી હતી. આરોપીઓ પાસેથી આ ઘટના સ્થળ પર પૂછપરછ કરીને તેમની વિગતો મેળવી હોવાનું પોલીસ અધિકારીએ જણાવ્યું હતું.
1: બંને આરોપીઓને નામદાર કોર્ટમાં રજૂ કરતા એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ મેટ્રોપોલિટન કોર્ટ નંબર 19 ના હોય આરોપીઓને દિન 7 ના પોલીસ રિમાન્ડ ઉપર સોંપેલ છે. જે અન્વયે બંને આરોપીઓને જે બનાવવાની જગ્યા લઈને રિકન્સ્ટ્રક્શન કરવા માટે લાવેલા. આ ગામે સૌથી પહેલા તો આરોપીઓ જણાવે છે કે તેઓના મોબાઈલ રાત્રે અહીંયા જે સળગી ગયેલ છે, તો સૌથી પહેલા તો એ મોબાઈલ શોધવાની કામગીરી કરવાની છે. બાદમાં બનાવ સમયે કોણ કોણ આરોપીઓ અથવા ભોગ બનનાર કઈ જગ્યાએ હતા, જે બાબતમાં ઝીણવટભરી પૂછપરછ આવી રહી છે.
0: ફટાકડાની ફેક્ટરીમાં થયેલા વિસ્ફોટ બાદ 10 લોકોના મોત થયા હતા. આ ઘટનાની ગંભીરતા બાદ અમદાવાદ મહાનગરપાલિકાએ પણ તપાસ શરૂ કરીને ગેરકાયદે ચાલતી આવી ફેક્ટરીઓ અંગેની માહિતી મેળવવાનો પ્રયાસ આદર્યો હોવાનું અમદાવાદના મેયર હિતેશ બારોટે જણાવ્યું હતું.
2: ફાયર વિભાગ અને પોલીસ સાથે અત્યારે નિરીક્ષણ કરી રહી છે, જ્યાં કમિશનર શ્રીએ એવી સૂચના કરી છે અને સૂચનાનો અત્યારે બધા જ લોકો બંને વિભાગ કોર્પોરેશનના અને પોલીસ વિભાગ સાથે રહી દરેક જગ્યા ઉપર જ્યાં ગોડાઉન હોય, જ્યાં ફેક્ટરીમાં બનતા હોય, કોઈ પણ જગ્યાએ નવા બનતા ફેક્ટરીના સ્વરૂપમાં દેખાવામાં આવ્યું નથી અને બધી જ જગ્યાએ અત્યારે કોર્પોરેશનની ટીમ તપાસ કરી રહી છે.
0: અમદાવાદના ઘુમા વિસ્તારમાં દીપડો દેખાતા તેને રેસ્ક્યુ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. દીપડાની ભાળ મેળવવા વન વિભાગની ટીમ કામગીરી કરી રહી હોવાનું વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું હતું.
3: અમદાવાદના ઘુમા વિસ્તારની સુમર સેરેન્ડીપ સોસાયટી છે, એ વિસ્તારના સીસીટીવી કેમેરામાં 7 મિનિટની અંદર એક દીપડો પસાર થયો હોય એવા વિઝ્યુઅલ મળ્યા છે. એને આધારે તુરંત જ ત્યાં કાંકરિયા ઝૂનો સ્ટાફ અને વન વિભાગનો સ્ટાફ ત્યાં પહોંચી જઈને એમને રેસ્ક્યુ કરવા માટેની બધી તૈયારી પૂર્ણ કરી દેવામાં આવી છે.
0: ગુજરાતના 16 જિલ્લાઓમાંથી ઝડપાયેલા ડ્રગ્સનો કચ્છમાં નાશ કરાયો. લાખડીયા ખાતે ઉચ્ચ પોલીસ અધિકારીઓની હાજરીમાં આ કાર્યવાહી હાથ ધરાઈ હતી. રાજ્યમાં વિવિધ જિલ્લાઓમાંથી NDPSના ગુનામાં કબજે કરાયેલા 103 કરોડ રૂપિયાના ડ્રગ્સનો વૈજ્ઞાનિક પદ્ધતિથી નાશ કરાયો. ઉલ્લેખનીય છે કે પોલીસે 15,000 કિલોથી વધુ ડ્રગ્સ ગુજરાતના વિવિધ જિલ્લાઓમાંથી ઝડપી પાડ્યું હતું. રાજ્યમાં વધતા ચાંદીપુરા વાયરસના કેસને લઈ આરોગ્ય તંત્ર સતર્ક બન્યું છે. રાજકોટ જિલ્લામાં ચાંદીપુરા વાયરસના સંભવિત જોખમ સામે આરોગ્ય વિભાગે સર્વેલન્સ અને ડસ્ટિંગની કામગીરી શરૂ કરી છે. કોઈપણ બાળકમાં ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ લક્ષણો જણાય તો તુરંત આરોગ્ય તંત્રને જાણ કરવાની સૂચના આપવામાં આવી છે. ગીર સોમનાથ જિલ્લામાં ચાંદીપુરા વાયરસને લઈ સતર્કતા જાળવવા આરોગ્ય વિભાગ દ્વારા જિલ્લાના વિવિધ વિસ્તારમાં દવા છંટકાવ, પાણી ભરેલ વસ્તુનો નિકાલ તેમજ આરોગ્ય અંગે સજાગતા માટેનું માર્ગદર્શન આપવામાં રહ્યું છે. આ સાથે જ ચાંદીપુરાના લક્ષણો દેખાય તો નજીકના આરોગ્ય કેન્દ્રમાં તાત્કાલિક સારવાર લેવાનું સૂચન પણ કરાયું છે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે આપ અમારી વેબસાઇટ newsonair.gov.in/geo અને અમારા એક સેન્ડલ airnews_abd ને ફોલો કરશો. રાજ્યમાં હવામાન વિભાગની આગાહી મુજબ હળવોથી મધ્યમ વરસાદ વરસી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 165 તાલુકામાં વરસાદ નોંધાયો છે. સૌથી વધુ વરસાદ વલસાડના પારડીમાં 8 ઇંચ, ખેરગામ, વાપી, નાના પુંઢા અને વલસાડ 7 ઇંચ અને ધરમપુર અને જલાલપુરમાં 6 ઇંચ, ચીખલી, નવસારી અને ગણદેવીમાં આશરે 5 ઇંચ વરસાદ નોંધાયો છે. જ્યારે 1.5 ઇંચથી પણ ઓછો વરસાદ સુઈગામ, સંખેડા, ભાણવડ, નીઝર, સિંગવાડા સહિત અનેક તાલુકામાં નોંધાયો છે. વલસાડ જિલ્લામાં 2 દિવસથી પડી રહેલા સાર્વત્રિક વરસાદથી ડાંગરની ખેતી કરતા ખેડૂતોમાં ખુશીનો માહોલ પણ છે. છેલ્લા 12 કલાકમાં સૌથી વધુ વરસાદ વલસાડ અને પારડી તાલુકામાં નોંધાયો છે. જેને લઈ 70,000 હેક્ટર જમીન વિસ્તારમાં ખેડૂતોએ ડાંગર વાવણીની તૈયારીઓ પણ શરૂ કરી દીધી છે. હાલમાં દક્ષિણ પશ્ચિમ રાજસ્થાન પર એક સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય છે, જેને કારણે આગામી 7 દિવસ દરમિયાન ગુજરાતના જુદા જુદા વિસ્તારો તેમજ સૌરાષ્ટ્ર અને કચ્છમાં કેટલાક સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની સંભાવના હોવાનું હવામાન વિભાગના વૈજ્ઞાનિક પ્રદીપ શર્માએ જણાવ્યું હતું.
4: अगले 7 दिन तक गुजरात रीजन सौराष्ट्र कच्छ में कुछ से लेकर कई स्थानों पर हल्की से मध्यम बारिश हो सकती है और 21 तारीख को भी हैवी एक्सपेक्ट करें साउथ गुजरात में, 22 को भी हैवी एक्सपेक्ट करें येलो अलर्ट के साथ. इसके अलावा फिर 25 और 26 जुलाई को हम अपना जो सेंट्रल गुजरात है और नॉर्थन पार्ट है वहाँ एक्टिविटी बढ़ने की उम्मीद है.
0: ભાવનગરની સેન્ટ્રલ સોલ્ટ એન્ડ મરીન કેમિકલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટે વિજ્ઞાન ક્ષેત્રે એક મોટી સિદ્ધિ હાંસલ કરી છે. આંતરરાષ્ટ્રીય સંસ્થા સાયરેન્ક ગ્લોબલ દ્વારા જાહેર કરાયેલી યાદીમાં આ સંસ્થાના 26 વૈજ્ઞાનિકોને દુનિયાના શ્રેષ્ઠ 5% સંશોધકોમાં સ્થાન મળ્યું છે. આ ગૌરવભરી સિદ્ધિ વૈશ્વિક સ્તરે સંસ્થાનો પ્રભાવ અને તેના સંશોધનોનું ઉચ્ચ સ્તર દર્શાવે છે તેમ સંસ્થાના નિદેશક ડોક્ટર અરૂપ ઘોષે જણાવ્યું હતું.
5: हाई रैंक ग्लोबल नाम की एक संस्था है जो कि विश्व भर के साइंटिस्टों का जो पब्लिकेशन है और उन्होंने जो रिजल्ट बताया है उसमें जो है हमारे इस संस्थान के करीब 26 वैज्ञानिक विश्व के 5% बेस्ट साइंटिस्ट के रूप में इनको दर्शाया गया है.
0: ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશન દ્વારા આયોજિત 35મી બલરામ ક્ષત્રિય મેમોરિયલ ટ્રોફી 2026 જુનિયર બોઇઝ ઇન્ટર ડિસ્ટ્રિક્ટ ફૂટબોલ ટુર્નામેન્ટનો ગાંધીનગર ખાતે ગઈકાલથી પ્રારંભ થયો. રાજ્યના 23 જિલ્લાની ટીમો જુનિયર બોઇઝ ઇન્ટર ડિસ્ટ્રિક્ટ ફૂટબોલ ટુર્નામેન્ટમાં ભાગ લઈ રહી છે. તમામ ટીમોને 7 ગ્રુપમાં વહેંચવામાં આવી છે. પ્રથમ રમાયેલ મેચમાં મહેસાણાએ છોટાઉદેપુરને, રાજકોટે જામનગરને, આણંદે પાટણને હરાવ્યું હતું, જ્યારે દિવસની છેલ્લી મેચમાં અમદાવાદની ટીમે કચ્છની ટીમ પર વિજય મેળવ્યો તથા મહીસાગરની ટીમ અને પંચમહાલની ટીમ વચ્ચેની મેચ ડ્રો થઈ. આ ટુર્નામેન્ટમાંથી ગુજરાતની નેશનલ ટીમના કેમ્પ માટેના ખેલાડીઓની પસંદગી પણ કરવામાં આવી રહી છે. અંબાજી યાત્રાધામની ગબ્બર પર્વત પરની રોપવે સેવા આજથી 24 જુલાઈ સુધી બંધ રહેશે. 4 દિવસ સુધી ટેકનિકલ સમારકામ કરવાનું હોવાથી રોપવે સેવા બંધ રહેશે. 25 જુલાઈથી રોપવે સેવા રાબેતા મુજબ શરૂ થઈ જશે. મેન્ટેનન્સ દરમિયાન રોપવે બંધ રહેશે, પણ ગબ્બર પર માતાજીના દર્શન ખુલ્લા રહેશે. લોકો પગપાળા ચાલીને પગથિયાં ચડીને દર્શન કરી શકે છે. પંચમહાલ જિલ્લાના શહેરા ખાતે 24 જુલાઈ તાલુકા કક્ષાનો ઔદ્યોગિક રોજગાર ભરતી મેળો યોજાશે. આ ભરતી મેળામાં સૌથી વધુ ટેકનિકલ અને નોન ટેકનિકલ જગ્યાઓ માટે ભરતી કરવામાં આવશે. એસએસસી, એચએસસી, આઈટીઆઈ ડિપ્લોમા અને સ્નાતક લાયકાત ધરાવતા 18-35 વર્ષની વયના ઉમેદવારો સવારે 10 વાગે જરૂરી દસ્તાવેજો સાથે હાજર રહી આ ભરતી મેળાનો લાભ લઈ શકશે. એડમિશન કમિટી ફોર પ્રોફેશનલ ડિપ્લોમા કોર્સિસ દ્વારા રાજ્યની 150 ડિપ્લોમા ઇજનેરી કોલેજોની કુલ 60,020 બેઠક માટેના પ્રથમ રાઉન્ડના અંતે ખાલી રહેલી બેઠકોની વિગતો જાહેર કરાઈ છે. પ્રથમ રાઉન્ડમાં 17,080 વિદ્યાર્થીઓને પ્રવેશ અપાયો છે, જ્યારે 34,231 બેઠકો ખાલી પડી છે. સરકારી કોલેજોની 12 અને ખાનગી કોલેજોની 70% બેઠકો ખાલી છે. પ્રથમ રાઉન્ડમાં પ્રવેશથી વંચિત રહી ગયેલા વિદ્યાર્થીઓ આજથી 26 જુલાઈ સુધી બીજા રાઉન્ડમાં પ્રવેશ મેળવી શકે છે. અને અંતે મુખ્ય સમાચાર ફરી એકવાર. મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ માણસામાં વર્ચ્યુઅલ વિવિધ વિકાસ કાર્યોનું ઈ લોકાર્પણ કરશે. અમદાવાદના રામોલમાં થયેલા ફટાકડાના વિસ્ફોટ કેસની તપાસ માટે પોલીસે આરોપીઓને સાથે રાખીને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું. અમદાવાદના ઘુમાની સોસાયટીમાં દેખાયેલા દીપડાના રેસ્ક્યુ માટે વન વિભાગની ટીમો ખડે પગે. ચાંદીપુરા વાયરસ અંગે રાજકોટ અને ગીર સોમનાથમાં તકેદારીના પગલાં. વલસાડ જિલ્લામાં સાંભેલાધાર સાથે રાજ્યમાં 24 કલાકમાં 165 તાલુકાઓમાં વરસાદ. જુનિયર બોયઝ ઇન્ટર ડિસ્ટ્રિક્ટ ફૂટબોલ ટુર્નામેન્ટનો ગાંધીનગર ખાતે પ્રારંભ. આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ 7:45 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
6: આકાશવાણીનું આ ભુજ કેન્દ્ર છે. શ્રોતા મિત્રો, પ્રસ્તુત છે ભક્તિ સંગીતનો કાર્યક્રમ વંદના. સૌપ્રથમ આરતી મુખર્જીને સાંભળીએ.

આઈટીઆઈ માં પ્રવેશ મેળવવાથી વંચિત ઉમેદવારો માટે પ્રવેશ મેળવવાની વધુ એક તક. પ્રવેશ સત્ર 2026 અંતર્ગત બીજા રાઉન્ડ માટે આઈટીઆઈ ઓનલાઈન એડમિશન સિસ્ટમ પરથી ઓનલાઈન પ્રવેશ ફોર્મ 19 જુલાઈથી 22 જુલાઈ 2026 સુધી ભરી શકાશે. આઈટીઆઈ માં પ્રવેશ મેળવવાથી વંચિત ઉમેદવારો માટે પ્રવેશ મેળવવાની વધુ એક તક. પ્રવેશ સત્ર 2026 અંતર્ગત બીજા રાઉન્ડ માટે આઈટીઆઈ ઓનલાઈન એડમિશન સિસ્ટમ પરથી ઓનલાઈન પ્રવેશ ફોર્મ 19 જુલાઈથી 22 જુલાઈ 2026 સુધી ભરી શકાશે.

0: હમણાં જ આપ હરિઓમ શરણનો સ્વર સાંભળી રહ્યા હતા.
1: આઈટીઆઈ માં પ્રવેશ મેળવવાથી વંચિત ઉમેદવારો માટે પ્રવેશ મેળવવાની વધુ એક તક. પ્રવેશ સત્ર 2026 અંતર્ગત બીજા રાઉન્ડ માટે આઈટીઆઈ ઓનલાઈન એડમિશન સિસ્ટમ પરથી ઓનલાઈન પ્રવેશ ફોર્મ 19 જુલાઈ થી 22 જુલાઈ 2026 સુધી ભરી શકાશે. આઈટીઆઈ માં પ્રવેશ મેળવવાથી વંચિત ઉમેદવારો માટે પ્રવેશ મેળવવાની વધુ એક તક. પ્રવેશ સત્ર 2026 અંતર્ગત બીજા રાઉન્ડ માટે આઈટીઆઈ ઓનલાઈન એડમિશન સિસ્ટમ પરથી ઓનલાઈન પ્રવેશ ફોર્મ 19 જુલાઈ થી 22 જુલાઈ 2026 સુધી ભરી શકાશે. આઈટીઆઈ માં પ્રવેશ મેળવવાથી વંચિત ઉમેદવારો માટે પ્રવેશ મેળવવાની વધુ એક તક. પ્રવેશ સત્ર 2026 અંતર્ગત બીજા રાઉન્ડ માટે આઈટીઆઈ ઓનલાઈન એડમિશન સિસ્ટમ પરથી ઓનલાઈન પ્રવેશ ફોર્મ 19 જુલાઈ થી 22 જુલાઈ 2026 સુધી ભરી શકાશે.
0: શ્રોતા મિત્રો, કાર્યક્રમના સમાપનમાં જગજીતસિંહ અને સાથીદારોનો સ્વર સાંભળીએ.

0: શ્રોતા મિત્રો, આ સાથે ભક્તિ સંગીતનો કાર્યક્રમ વંદના અહીં સમાપ્ત કરીએ છીએ. આકાશવાણીનું આ ભુજ કેન્દ્ર છે. પ્રસ્તુત છે પ્રાસંગિક ઉમાશંકર જોશી જયંતિ. સંપાદન અશરફ નથવાણી. પઠન કલ્પના શાહ.
1: ઉત્તમ સર્જક, કવિ, એકાંકીકાર, વાર્તાકાર, નિબંધકાર, વિવેચક, સંશોધક, અનુવાદક, સંપાદક, આજીવન શિક્ષક અને સાહિત્યકાર શ્રી ઉમાશંકર જેઠાલાલ જોશીનો જન્મ 21 જુલાઈ 1911 સાબરકાંઠાના ઈડર તાલુકાના બમણા ગામમાં થયો હતો. સાહિત્ય ક્ષેત્રે જેટલી પણ પદવી હોય તે બધી મૂર્ધન્ય કવિ લેખક શ્રી ઉમાશંકરને લાગુ પાડી શકાય એટલું વિશિષ્ટ અને અસંખ્ય સાહિત્યનું પ્રદાન કરી સાહિત્ય ક્ષેત્રે ગુજરાતનું નામ સમગ્ર રાષ્ટ્રમાં રોશન કર્યું. બમણા ગામમાં 4 ધોરણ પાસ કરી વધુ અભ્યાસની સગવડ ન મળતા ઈડરની શાળામાં છાત્રાલયમાં રહીને અંગ્રેજી 7 ધોરણ પાસ કર્યા. ઈસવીસન 1928 અમદાવાદમાં પ્રથમ નંબરે મેટ્રિક પાસ કરી ગુજરાત કોલેજમાં પ્રવેશ મેળવ્યો. પણ ઈસવીસન 1930 ગાંધીજીની અંગ્રેજો વિરુદ્ધની સ્વાતંત્ર્ય ચળવળમાં જોડાવા માટે અભ્યાસ છોડી દીધો. ઈસવીસન 1931 છેલ્લા 6-1 મહિના ગુજરાત વિદ્યાપીઠમાં શ્રી કાકા સાહેબ કાલેલકરના અંતેવાસી બન્યા. આ દરમિયાન મળેલ જેલવાસે તેમને કવિ અને લેખક તરીકે ઉત્તમ સર્જન કરવા પ્રેર્યા. પ્રથમ જેલવાસ દરમિયાન મહાન ખંડકાવ્ય વિશ્વ શાંતિ અને બીજા જેલવાસ વખતે કાવ્યો અને એકાંકીઓનું સર્જન કર્યું. ઈસવીસન 1936 એલ્ફિસ્ટન કોલેજમાં BA અર્થશાસ્ત્ર અને ઇતિહાસ સાથે પાસ કર્યું. મુંબઈની વિલેપાર્લેની ગોકળબાઈ માધ્યમિક શાળામાં શિક્ષક થવાની સાથે ગુજરાતી સંસ્કૃત વિષયમાં પ્રથમ વર્ગમાં MA કરી મુંબઈની કોલેજમાં ખંડ સમય વ્યાખ્યાતા થયા. ઈસવીસન 1939 અમદાવાદની ગુજરાત વર્નાક્યુલર સોસાયટી, જે પાછળથી ગુજરાત વિદ્યાપીઠ તરીકે જાણીતી થઈ, તેમાં અધ્યાપક રહ્યા. નિવૃત્તિ બાદ સંસ્કૃતિ માસિકનો પ્રારંભ કર્યો. ગુજરાત સાહિત્ય અકાદમીના કારોબારી સભ્ય હોવાની સાથે ગુજરાત યુનિવર્સિટીના ભાષા સાહિત્ય ભવનના અધ્યક્ષ તરીકે રહ્યા. આ દરમિયાન કવિની શ્રદ્ધા વિવેચન સંગ્રહ, કાલેલકર ગ્રંથાવલીનું સંપાદન, નિશ્ચિત કાવ્ય સંગ્રહ જેવી શ્રેષ્ઠ કૃતિઓ રચી એક અનોખા સાહિત્યકાર તરીકે ભારત સહિત વિશ્વભરમાં પ્રસિદ્ધ થયા. શ્રી ઉમાશંકરની સાહિત્ય યાત્રા ટૂંકમાં જોઈએ તો વિશ્વ શાંતિ, નિશ્ચિત, ગંગોત્રી, પ્રાચીના, આતિથ્ય, વસંત વર્ષા, મહાપ્રસ્થાન, અભિજ્ઞા, સપ્તપદી, ધારાવસ્ત્ર સુધીની સમગ્ર કવિતાની યાત્રામાં ગાંધીયુગ તથા અનુગાંધી યુગના વિચારોનું વહન કરતી કવિતાઓ ખરા અર્થમાં 20મી સદીથી વાસ્તવદર્શી કવિતા બની છે, જેમાં કલ્પનાસભર, ભાવ નિતરતું, કોમળ અને ભવ્ય કવિ હૃદય ઝળકે છે. તો શ્રાવણી મેળો અને વિસામો વાર્તા સંગ્રહ દ્વારા ગુજરાતીઓને તેજ બક્ષ્યું. પારકા જાણ્યા નવલકથા નિરાળા પ્રયોગ તરીકે લખી, સાપના ભારા અને હવેલીના એકાંકીઓ ગ્રામ જીવનની અનોખી કલાત્મકતા આપનારા નિવડ્યા. ગોષ્ઠી અને ઉઘાડી બારી જેવા લલિત નિબંધો અપૂર્વ રસથી જળહળે છે. સમસંવેદન, કવિની શ્રદ્ધા, કવિની સાધના જેવા વિવેચન ગ્રંથો, અખો એક અધ્યયન સંશોધન ગ્રંથ, હૃદયમાં પડેલી છબીઓ, આંદામાનમાં ટવક્યા મોર જેવા પ્રવાસ ગ્રંથો સાહિત્ય જગતને અનોખી ભેટ સમાન ગણાય છે. 1957 કલકત્તાની અખિલ ભારતીય લેખક પરિષદના વિભાગીય પ્રમુખ બન્યા. 1968 ગુજરાત સાહિત્ય પરિષદ દિલ્હીના 24મા અધિવેશનના પ્રમુખ બન્યા. 1952 ચીન, જાવા, બાલી, લંકા, 1956 અમેરિકા, તો 1957 જાપાન અને 1961 રશિયાનો પ્રવાસ કર્યો હતો. ગાંધી યુગના અગ્રણી સર્જક એવા શ્રી ઉમાશંકરને તેમની સાહિત્યની સાધનાની ફલશ્રુતિ રૂપે 1939 રણજીતરામ સુવર્ણચંદ્રક, 1944 મહિળા પારિતોષિક, 1947 નર્મદ સુવર્ણચંદ્રક, 1965 ઉમા સ્નેહ રશ્મિ પારિતોષિક, 1973 સાહિત્ય અકાદમી પારિતોષિક, 1968 ભારતીય જ્ઞાનપીઠ પારિતોષિક, તો 1979 સોવિયેટ લેન્ડ પુરસ્કાર, 1982 કુમારન આશાન પુરસ્કાર મેળવ્યા હતા. 19 ડિસેમ્બર 1988 કેન્સરને પરિણામે આ દુનિયાને અલવિદા કહેનાર આવા મહાન આત્માને શત શત વંદન.
0: ઉમાશંકર જોશી જયંતિ એ વિશે હમણાં જ આપ પ્રાસંગિક સાંભળી રહ્યા હતા. સંપાદન અશરફ નથવાણી. પઠન કરી રહ્યા હતા કલ્પના શાહ. શ્રોતા મિત્રો, હવે સમાચાર અપાશે.

0: આકાશવાણી ભુજ સમાચાર કલ્પના શાહ વાંચે છે. નમસ્કાર. સંસદના ચોમાસુ સત્રના પહેલા દિવસે નીટ પરીક્ષાના પેપર લીક પર વિપક્ષના વિરોધ વચ્ચે બંને ગૃહોની કાર્યવાહી આજ સુધી સ્થગિત કરવામાં આવી છે. પાંચમી વખત મુલતવી રહ્યા પછી બપોરે 2:30 વાગ્યે રાજ્યસભાની કાર્યવાહી ફરી શરૂ થઈ ત્યારે ઉપસભાપતિ હરિવંશે નિર્ધારિત કાર્યસૂચિ સાથે આગળ વધવાનો પ્રયાસ કર્યો, પરંતુ વિપક્ષના સભ્યોએ સૂત્રોચ્ચાર કરીને પોતાનો વિરોધ ચાલુ રાખ્યો, જેના કારણે રાજ્યસભા આજ સુધી સ્થગિત કરવામાં આવી. લોકસભામાં પણ આજ મુદ્દા પર હોબાળો થયો હતો. જ્યારે અધ્યક્ષે પ્રશ્નકાળ શરૂ કરવાનો પ્રયાસ કર્યો ત્યારે કોંગ્રેસ અને સમાજવાદી પાર્ટી સહિત વિપક્ષી સભ્યોએ નીટ પરીક્ષાના પેપર લીકનો મુદ્દો ઉઠાવ્યો હતો. પીઠાસીન અધિકારી દિલીપ સૈકિયાએ ગૃહની કામગીરી સુનિશ્ચિત કરવાનો પ્રયાસ કરતા કહ્યું કે જનતાએ મહત્વપૂર્ણ મુદ્દાઓ ઉઠાવવા માટે તેમના પ્રતિનિધિઓને સંસદમાં મોકલ્યા છે. કેન્દ્રીય કાયદા મંત્રી અર્જુનરામ મેઘવાલે ગઈકાલે લોકસભામાં સર્વોચ્ચ અદાલતમાં ન્યાયાધીશોની સંખ્યા સુધારા વિધેયક 2026 રજૂ કર્યું. આ વિધેયકનો ઉદ્દેશ્ય સર્વોચ્ચ અદાલતમાં ન્યાયાધીશોની સંખ્યા અધિનિયમ 1956માં સુધારો કરીને સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશોની સંખ્યા ભારતના મુખ્ય ન્યાયાધીશ સિવાય વર્તમાનમાં 33 વધારીને 37 કરવાનો છે. દેશભરમાં વાહનોની માલિકીની તબદીલી અને ના વાંધા પ્રમાણપત્ર NOC મેળવવા પરિવહન પોર્ટલ પર આધાર કાર્ડ લિંક કરવું ફરજિયાત કરાયું છે. રાજ્ય સહિત દેશભરમાં આ નિર્ણયનો અમલ 15 જુલાઈ 2026 કરી દેવાયો છે. વાહન માલિકીની તબદીલી પ્રક્રિયાને પારદર્શક અને સુરક્ષિત બનાવવા આ વ્યવસ્થા લાગુ કરવામાં આવી હોવાનું જણાવાયું છે. લોકોને વાહન રેકોર્ડ અને આધાર કાર્ડના રેકોર્ડમાં કોઈ વિસંગતતા કે સમસ્યા ન સર્જાય તે હેતુથી આ બે મહત્વની સેવાઓમાં સુધારો કરાયો છે. તે પ્રક્રિયા અંતર્ગત દરેક અરજદારે આધાર કાર્ડની વિગતો પરિવહન પોર્ટલ પર ભરવાની રહેશે. જો આ વિગત સંપૂર્ણ મેચ હશે તો જ વાહન માલિકી બદલવાની પ્રક્રિયા ઓનલાઈન માધ્યમથી પૂર્ણ થઈ શકશે. રાજ્યમાંથી નશાના દૂષણને નાબૂદ કરવા માટે પોલીસ તંત્ર દ્વારા હાથ ધરાયેલી ઝુંબેશ અંતર્ગત સામખિયાળી રાધનપુર ધોરીમાર્ગ પર લાકડિયા નજીક આવેલી સૌરાષ્ટ્ર એન્વાયરો પ્રાઇવેટ લિમિટેડ નામની કંપની ખાતે રાજ્યના અલગ અલગ 16 પોલીસ જિલ્લામાંથી જપ્ત કરાયેલ ₹103.65 કરોડના ગેરકાયદેસર માદક પદાર્થના જથ્થાનો ભઠ્ઠીમાં સળગાવીને વિધિવત રીતે નાશ કરવામાં આવ્યો હતો. આ કાર્યવાહી અંગે પૂર્વ કચ્છ પોલીસ વડા સાગર બાગમારે જણાવ્યું હતું કે વિવિધ પોલીસ મથકો હેઠળ નોંધાયેલા 446 કેસમાં જપ્ત કરવામાં આવેલા અંદાજે 15,000 કિલો નશાકારક પદાર્થોનો નાશ કરવામાં આવ્યો છે. આ જથ્થામાં મુખ્યત્વે ચરસ, MD ડ્રગ્સ, ગાંજો, પોસ્ટડેડા સહિતના ઘાતક નાર્કોટિક્સનો સમાવેશ થતો હતો. આ કાર્યવાહી દરમિયાન ADGP ખુરશીદ અહેમદ, IGP KN ડામોર, બોર્ડર રેન્જ IG ચિરાગ કોરડિયા, પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષક સાગર બાગમાર, પશ્ચિમ કચ્છ પોલીસવડા વિકાસ સુંડા સહિત ઉપસ્થિત રહ્યા હતા. જિલ્લાના વિશાળ દરિયાકાંઠે સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવા માટે મરીન પોલીસે ગઈકાલે સઘન કોસ્ટલ પેટ્રોલિંગ હાથ ધર્યું હતું. રાજ્યના દરિયાઈ વિસ્તારોમાં આતંકવાદી પ્રવૃત્તિઓ, દાણચોરી, ડ્રગ્સની હેરાફેરી તેમજ અન્ય ગેરકાયદેસર પ્રવૃત્તિઓને રોકવાના હેતુથી આ વિશેષ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું. ઉચ્ચ પોલીસ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ યોજાયેલ આ ઓપરેશનમાં મરીન પોલીસ અને મરીન કમાન્ડોની સંયુક્ત ટીમોએ દરિયાકાંઠાના સંવેદનશીલ વિસ્તારોમાં ચાંપતી નજર રાખી હતી. પેટ્રોલિંગ દરમિયાન દરિયાકાંઠાના સંવેદનશીલ વિસ્તારો, અવાવરૂ સ્થળો તેમજ સંભવિત જોખમ ધરાવતા વિસ્તારોમાં સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી. ટીમોએ શંકાસ્પદ વ્યક્તિઓ, વાહનો અને બોટોની ચકાસણી કરી હતી. સંગીતમય હાઉઝીના અગ્રણી કલાકાર લય અંતાણીનું ગઈકાલે વહેલી સવારે માર્ગ અકસ્માતમાં અવસાન થતાં કલા જગતમાં શોકની લાગણી વ્યાપી છે. અમદાવાદમાં હાઉઝી કાર્યક્રમ પૂરો કરી ગાંધીધામ પરત આવી રહ્યા હતા ત્યારે પડાણા નજીક તેઓ કાર અકસ્માતનો ભોગ બન્યા હતા. કચ્છ ઉપરાંત કચ્છ બહાર તેઓ કાર્યક્રમ આપવા જતા હતા. તેઓ હાઉઝી કિંગ તરીકે જાણીતા હતા. જિલ્લાના પ્રભારી મંત્રી કાંતિભાઈ અમૃતિયાએ જિલ્લાના ગ્રીન બેલ્ટ એવા રેલડી વિસ્તારની મુલાકાત દરમિયાન બાગાયત આધારિત ખેતી કરતા ખેડૂતો સાથે બેઠક અને મિલન યોજીને બાગાયત સહિતના આ વિસ્તારના ખેતી ક્ષેત્રે કરેલી પ્રગતિની જાણકારી લીધી હતી. કચ્છના સૌથી મોટા એવા ખેતીના વ્યવસાયને વિકાસના મહત્તમ તબક્કે લઈ જવા રાજ્ય સરકાર કટિબદ્ધ હોવાની પ્રતિબદ્ધતા તેમણે દોહરાવી હતી. રેલડી વિસ્તારમાં અંદાજિત 36,000 હેક્ટર જમીન ઉપર ખેતી થઈ રહી છે. આ વિસ્તારની ખેતીને લઈને હજારો પરિવાર પ્રત્યક્ષ કે પરોક્ષ રોજગારી મેળવી રહ્યા છે. ત્યારે આ વિસ્તારના કુકમા, પધ્ધરમાં સરકારી APMC કે ફ્રૂટ માર્કેટ શરૂ કરવામાં આવે તેવી રજૂઆત કરાઈ હતી.
1: નમસ્કાર. આકાશવાણી સમાચાર સિમ્પલ ઠક્કર વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. સંસદના ચોમાસુ સત્રના પહેલા દિવસે વિપક્ષોના હોબાળાના પગલે સંસદના બંને ગૃહોની કાર્યવાહી ખોરંભે પડી. ત્રણ દેશોની મુલાકાતના બીજા તબક્કામાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ ઉત્તર મેસેડોનિયા પહોંચ્યા. સિક્કિમમાં સમદુગમાં ટનલ દુર્ઘટનામાં યુદ્ધના ધોરણે રાહત અને બચાવ કામગીરી. 8 મૃતદેહો બહાર કઢાયા. સુપ્રીમ કોર્ટે રામ મંદિર દાન ઉચાપત મામલે આગામી 27 જુલાઈએ સુનાવણી કરશે. જમ્મુ અને કાશ્મીરમાં પૂરના કારણે 23 લોકોના મોત. બચાવ કામગીરી પૂરજોશમાં ચાલુ. અને ચાઇના ઓપન 2026 બેડમિન્ટન ટુર્નામેન્ટમાં પીવી સિંધુ ભારતનું નેતૃત્વ કરશે. સમાચાર વિગતવાર. સંસદનું ચોમાસુ સત્ર તોફાની રીતે શરૂ થયું. નીટ પેપર લીક કેસ સહિત વિવિધ મુદ્દાઓ પર વિપક્ષી પક્ષોના હોબાળાને કારણે સંસદના બંને ગૃહોમાં અનેક વખત સ્થગિત કરવામાં આવ્યા. લોકસભા અને રાજ્યસભાને બાદમાં દિવસભર માટે સ્થગિત કરવામાં

0: विपक्ष के विरोध के चलते लोकसभा की कार्यवाही 7 बार और राज्यसभा की कार्यवाही 6 बार स्थगित की गई। इस व्यवधान के कारण दोनों सदनों में प्रश्नकाल नहीं चल सका। वहीं विपक्ष के हंगामे के बीच लोकसभा में विधि और न्याय मंत्री अर्जुन राम मेघवाल ने उच्चतम न्यायालय न्यायाधीश संख्या संशोधन विधेयक 2026 पेश किया। वहीं राज्यसभा में जब सदन की कार्यवाही सुबह 11 बजे शुरू हुई तो 9 नवनिर्वाचित सदस्यों ने उच्च सदन के सदस्य के तौर पर शपथ ली। आनंद कुमार के साथ अमन यादव, आकाशवाणी समाचार, दिल्ली।
1: લોકસભાની શરૂઆતમાં તાજેતરમાં અવસાન પામેલા 6 ભૂતપૂર્વ સભ્યોને શ્રદ્ધાંજલિ સાથે થઈ ગૃહ કતારના ફાધર અમીર શેખ હમદ બિન ખલીફા અલ થાનીને પણ શ્રદ્ધાંજલિ આપી. જોકે નીટ મુદ્દા પર કોંગ્રેસ અને સમાજવાદી પાર્ટીના વિપક્ષી સભ્યોના વિરોધના કારણે પ્રશ્નકાળ શરૂ થઈ શક્યો નહીં. 3 દેશોની મુલાકાતના બીજા તબક્કામાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ ઉત્તર મેસેડોનિયા પહોંચ્યા છે. ભારતીય રાષ્ટ્રપતિ દ્વારા ઉત્તર મેસેડોનિયાની આ પહેલી મુલાકાત છે. રાષ્ટ્રપતિ મુર્મુ તેમના મેસેડોનિયાના સમકક્ષ ગાર્ડોના સિલ્જા નોવિસ્કા દાઓકાઓ સાથે દ્વિપક્ષીય વાટાઘાટો કરશે. તેઓ પ્રધાનમંત્રી ઉપરાંત વિધાનસભાના અધ્યક્ષ આફરીમ ગાશીને પણ મળશે અને ત્યાંથી વિધાનસભાને પણ સંબોધિત કરશે. રાષ્ટ્રપતિ ભારત અને ઉત્તર મેસેડોનિયા બિઝનેસ ફોરમને પણ સંબોધિત કરશે. બંને પક્ષો કૃષિ, ફાર્માસ્યુટિકલ, વિજ્ઞાન અને ટેકનોલોજી, આઈટી અને આઈટીઈએસ જેવા પ્રાથમિકતા ક્ષેત્રોમાં આર્થિક સંબંધોને વધુ ગાઢ બનાવવામાં રસ ધરાવે છે. રાષ્ટ્રપતિ મુર્મુ સેન્ટ સ્પાસ ચર્ચની પણ મુલાકાત લેવાના છે અને પ્રખ્યાત મેસેડોનિયાના ક્રાંતિકારી ગોર ડાસલેવ સાથે એટલે કે ગોસ ડેલ ચેવની કબર પર પુષ્પાંજલિ અર્પણ કરવાના છે. સિક્કિમમાં નામાચી જિલ્લાના સમરદુંગ ખાતે એનએચપીસી તિસ્તા સ્ટેજ હાઇડ્રો ઇલેક્ટ્રિક પ્રોજેક્ટના નિર્માણાધીન ટનલની અંદર ફસાયેલા લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવા માટે શોધ અને બચાવ કામગીરી ચાલી રહી છે. નામચી જિલ્લાના એસએસપીએ માહિતી આપી કે રેસ્ક્યુ ટીમ દ્વારા અત્યાર સુધીમાં 8 મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા છે. એવી શંકા છે કે ભૂસ્ખલનને કારણે તૂટી પડેલી ટનલની અંદર ઓછામાં ઓછા 25 લોકો ફસાયેલા છે.
2: ये घटना कल दोपहर दक्षिण सिक्किम के सामरदुंग में एनएचपीसी प्रोजेक्ट पर घटी. एनडीआरएफ, एसडीआरएफ और दूसरी एजेंसियों को तुरंत ही बचाव कार्यों में लगाया गया है. हालांकि सभी की कोशिशों से अब तक 8 शव बरामद किए जा चुके हैं. माना जा रहा है कि भूस्खलन के कारण बन रही सुरंग को नुकसान पहुंचा है, लेकिन असली वजह अब तक नहीं पता चल पाया है. मानस प्रतिम शर्मा, आकाशवाणी समाचार, गैंगटॉक.
1: સુપ્રીમ કોર્ટે સોલિસિટર જનરલને અયોધ્યામાં રામ મંદિરમાં દાનના કથિત ઉચાપતની તપાસ માટે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ એસઆઈટીની રચના કરી શકાય છે કે કેમ તે અંગે સૂચનો મેળવવાનો નિર્દેશ આપ્યો છે. કોર્ટે સંબંધિત પક્ષોને રામ મંદિર ભેટ વિવાદનું રાજકારણ ન કરવા પણ કહ્યું. કોર્ટે એમ પણ કહ્યું કે રામ મંદિર ભેટ વિવાદ એક સરળ ફોજદારી કેસ છે અને કોર્ટની એકમાત્ર જવાબદારી યોગ્ય તપાસ સુનિશ્ચિત કરવાની છે. સોલિસિટર જનરલે કોર્ટને માહિતી આપી કે આરોપોની તપાસ માટે એસઆઈટીની રચના કરવામાં આવી છે અને રાજ્ય પોલીસ હવે તપાસ કરી રહી છે. સુપ્રીમ કોર્ટે 27 જુલાઈના રોજ ફરી સુનાવણી કરશે, જ્યારે ઉત્તરપ્રદેશ સરકારે આ મામલે એસઆઈટી તપાસ વિશે માહિતી આપશે. જમ્મુ અને કાશ્મીરમાં ગઈકાલે જમ્મુ ક્ષેત્રના વરસાદના કારણે એક મહિલા અને તેના 2 બાળકો સહિત 11 લોકોના મોત થયા હતા, જેના કારણે છેલ્લા 3 દિવસમાં મૃત્યુઆંક 23 થયો છે.
3: इस बारिश के कारण पुंछ और रजौरी जिले में बचाव और राहत कार्य आज प्रभावित हुआ. कल आए विनाशकारी बाढ़ और भूस्खलन में 12 लोगों की मौत हो गई थी, जबकि कई अन्य अब भी लापता हैं. प्रशासन ने संवेदनशील क्षेत्रों में रहने वाले लोगों को सतर्क रहने की सलाह दी है. राष्ट्रीय आपदा मोचन बल, राज्य आपदा मोचन बल, जम्मू कश्मीर पुलिस और सेना के दल प्रभावित क्षेत्रों में तैनात हैं. जम्मू से एन गुलशन रैना की रिपोर्ट के साथ समाचार कक्ष से शशांक कुमार.
1: મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લા અને ઉપરાજ્યપાલ મનોજ સિન્હાએ જાનહાનિ પર ઊંડો શોક વ્યક્ત કર્યો હતો. મુખ્યમંત્રીએ રાજૌરી અને પૂંછના જોડિયા સરહદી જિલ્લાઓમાં વરસાદ સંબંધિત ઘટનાઓમાં જીવ ગુમાવનારા દરેક વ્યક્તિના નજીકના સંબંધીઓ માટે 6 લાખ રૂપિયાની સહાયની રાહત જાહેરાત કરી છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/jio અને અમારા એક્સ હેન્ડલ AIR_ABADને ફોલો કરશો. ભારતીય શટલર પીવી સિંધુ આજથી શરૂ થઈ રહેલી ચાઇના ઓપન 2026 બેડમિન્ટન ટુર્નામેન્ટ્સમાં ભારતનું નેતૃત્વ કરશે. સિંધુ આજે મહિલા સિંગલ્સના 32મા રાઉન્ડના પ્રથમ મુકાબલામાં ભારતીય ખેલાડી ઉન્નતિ હુંડાનો સામનો કરશે. દેવિકા સિહાગ પણ મહિલા સિંગલ્સના ડ્રોમાં ભાગ લેશે. વધુમાં લક્ષ્ય સેન, આયુષ શેટ્ટી અને HS પ્રણય પુરુષોના સિંગલ્સમાં ડ્રોમાં 3 ભારતીય હશે. પુરુષોના ડબલ્સના ડ્રોમાં MR અર્જુન, હરિહરન અમસા કરુણન ભારતના એકમાત્ર પ્રતિનિધિ છે. દરમિયાન ओलंपियन तनिषा क्रास्ट्रो और ध्रुव कपिला।

0: મોહન કપૂર, ઋત્વિકા શિવાની ગડ્ડે સાથે મિશ્ર ડબલમાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે. જોકે મહિલા ડબલ્સના ડ્રોમાં ભારતનો કોઈ એન્ટ્રી નથી. યુક્રેનના ઓડેસા બંદરથી રવાના થઈ વખતે જહાજ એમવી ગોલ્ડ લિયો પર થયેલા હુમલાની ભારતે નિંદા કરી છે. વિદેશ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું છે કે 4 ભારતીય નાગરિકોએ દુઃખદ રીતે જીવ ગુમાવ્યા છે, જ્યારે 1 ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ છે. મંત્રાલયે જણાવ્યું હતું કે ઘટના સમયે ઉપલબ્ધ માહિતી મુજબ 5 ભારતીય નાગરિકો સહિત 17 ક્રૂ સભ્યો બોર્ડ પર હતા. મંત્રાલયનો પુનરોચ્ચાર કર્યો છે કે વાણિજ્યિક શિપિંગને નિશાન બનાવવું અને નિર્દોષ નાગરિકો ક્રૂ સભ્યોને જોખમમાં મૂકવું અથવા નેવિગેશન અને વાણિજ્યની સ્વતંત્રતા પર અવરોધ ઊભો કરવો એ નિંદનીય છે અને તેનાથી બચવું જોઈએ. અગ્રણી માનવ અધિકાર સંગઠનોએ આરોપ લગાવ્યો છે કે બલુચિસ્તાનમાં પાકિસ્તાની દળો દ્વારા 1 સગીર છોકરી સહિત 4 નાગરિકોને બળજબરીથી ગુમ કરવામાં આવ્યા છે. બલુચિસ્તાન રાષ્ટ્રીય ચળવળના માનવ અધિકાર વિભાગ પાંકે પ્રાંતમાં 3 બલુચિસ્તાન નાગરિકોના બળજબરીથી ગુમ થવાની સખત ટીકા કરી છે અને જણાવ્યું છે કે આ ઘટનાઓના હાલ માનવ અધિકાર સંકટને ધ્યાન દોરે છે, જેના પર આંતરરાષ્ટ્રીય સમુદાય દ્વારા તાત્કાલિક ધ્યાન આપવાની જરૂર છે. અમેરિકી સેનાએ ઈરાન સામે નવેસરથી હુમલા શરૂ કર્યા છે. અમેરિકન સેન્ટ્રલ કમાન્ડ સેન્ટકોમે જણાવ્યું હતું કે આ હુમલાઓ હોર્મુઝ સ્ટ્રેટમાં વાણિજ્યિક શિપિંગ પર હુમલો કરવા માટે ઉપયોગમાં લેવાતી ઈરાની લશ્કરી ક્ષમતાઓને નિશાન બનાવી રહ્યું છે. અગાઉ ઈરાનના ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સે પણ જણાવ્યું હતું કે તેના નૌકાદળોએ ઈરાની પ્રાંતો પર અમેરિકાના હુમલાના બદલામાં 3 રાઉન્ડ મિસાઇલ અને ડ્રોન હુમલા દ્વારા બહેરીન અને કુવૈતમાં અમેરિકન સંપત્તિ અને સુવિધાઓને નિશાન બનાવ્યા છે. રાષ્ટ્રીય લોકશાહી જોડાણ એનડીએની સંસદીય પક્ષની સાપ્તાહિક રણનીતિ બેઠક, જે હવે મંગલ મિશન તરીકે ઓળખાય છે, આજે સવારે સંસદ ભવનમાં યોજાશે. ભારતીય હવામાન વિભાગે આજે હિમાચલ પ્રદેશ, જમ્મુ અને કાશ્મીર, લદ્દાખ, ગિલગિટ બાલ્ટિસ્તાન, મુઝફ્ફરાબાદના કેટલાક ભાગોમાં ભારે વરસાદની આગાહી કરી છે. દિલ્હી, હરિયાણા, ચંદીગઢ, ઉત્તર પૂર્વ ભારતના કેટલાક ભાગો, બિહાર, પૂર્વ મધ્યપ્રદેશ, કોંકણ અને ગોવા, મધ્ય મહારાષ્ટ્ર, પંજાબ, ઉત્તરપ્રદેશ અને ઉત્તરાખંડમાં પણ દિવસ દરમિયાન મધ્યમથી ભારે વરસાદ પડવાની સંભાવના છે. અને હવે આજના અખબારોના મુખ્ય સમાચાર રજૂ કરે છે મારા સહયોગી રિધિ ઉંધાડ.
1: આજના તમામ અખબારોએ ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા મુદ્દે સડકથી સંસદ સુધી થયેલા હંગામાના સમાચારની હેડલાઇન બનાવી છે. દિવ્ય ભાસ્કર પ્રથમ પાને લખે છે, સંસદ પર 14 વર્ષનું સૌથી મોટું પ્રદર્શન. 2012માં નિર્ભયા કાંડ પછી પહેલીવાર દિલ્હીમાં આવો આક્રોશ દેખાયો. દાનચોરી ગુનાની તપાસ મામલે રાજનીતિ ન કરો, સુપ્રીમની ટિપ્પણી. જાપાની ક્યુડેંગા, ભારતને પહેલી ડેન્ગ્યુ વેક્સિન મળી, 60 વર્ષ સુધીનાને અપાશે. નવ ગુજરાત સમયની હેડલાઇન છે, નીટ પેપર લીક. ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા મુદ્દે સડકથી સંસદમાં હંગામો. વિપક્ષના પ્રદર્શનોથી ચોમાસુ સત્રના પ્રથમ દિવસે સંસદના બંને ગૃહોની કામગીરી ઠપ. ગુજરાત સમાચારનું શીર્ષક છે, ચલો સંસદ, જેનઝી પર બરબર લાઠીચાર્જ.
0: અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. સંસદનું ચોમાસુ સત્રના પહેલા દિવસે વિપક્ષોના હોબાળાના પગલે સંસદના બંને ગૃહોની કાર્યવાહી ખોરંભે પડી. 3 દેશોની મુલાકાતના બીજા તબક્કામાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ ઉત્તર મેસેડોનિયા પહોંચ્યા. સિક્કિમમાં સમરદોંગના ટનલ દુર્ઘટનામાં યુદ્ધના ધોરણે રાહત અને બચાવ કામગીરી, 8 મૃતદેહો બહાર કઢાયા. સુપ્રીમ કોર્ટે રામ મંદિર દાન ઉચાપત મામલે આગામી 27 જુલાઈએ સુનાવણી કરશે. જમ્મુ અને કાશ્મીરમાં પૂરના કારણે 23 લોકોના મોત, બચાવ કામગીરી પૂરજોશમાં ચાલુ. અને ચાઇના ઓપન 2026 બેડમિન્ટન ટુર્નામેન્ટમાં પીવી સિંધુ ભારતનું નેતૃત્વ કરશે. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
2: એટલે કે 1314 કિલો હર્ટ્ઝ પર આકાશવાણીનું અભૂજ કેન્દ્ર છે. શ્રોતા મિત્રો, અમારા આજે હવે પછી પ્રસારિત થનારા કાર્યક્રમોની રૂપરેખા જોઈએ. અત્યારે 8 વાગે સમાચાર પ્રભાત અને 8:15 વાગે મોર્નિંગ ન્યૂઝ અમે દિલ્હી કેન્દ્ર પરથી રિલે કરીશું. 8:30 વાગે સમાચાર હેડલાઇન્સ અપાશે અને ત્યારબાદ હલ્લો કર્યું ગાલ. આજના કાર્યક્રમમાં સાહિત્યજી વાટ એ વિષય પર કેતના છેડા સાથે કૃપા નાકરની વાતચીત આપ સાંભળી શકશો. 9:15 વાગે ગુજરાતી સુગમ સંગીતનો કાર્યક્રમ ગીત સુધા. 9:00 વાગે પ્રાયોજિત કાર્યક્રમ ઉમંગ. આ કાર્યક્રમના પ્રાયોજક NCERT. 9:30 વાગે સમાચાર હેડલાઇન્સ અપાશે અને ત્યારબાદ સંતવાણી કાર્યક્રમ અંતર્ગત નારાયણ સ્વામીનો સ્વર રજૂ થશે.

શ્રોતા મિત્રો, આકાશવાણીના ભુજ કેન્દ્રનું પ્રસારણ આપ સાંભળી રહ્યા છો. પ્રસ્તુત છે ગુજરાતી સુગમ સંગીતનો કાર્યક્રમ ગીત સુધા. સૌ પ્રથમ મનુભાઈ પરમારને સાંભળીએ. શબ્દરચના છે હરીન્દ્ર દવેની.

હવે સમૂહ સ્વરમાં રાજેન્દ્ર શાહની શબ્દરચના સાંભળીએ.

0: に散るなるて食べれちばこぼりえなかい。
1: શ્રોતા મિત્રો, કાર્યક્રમના સમાપનમાં રમણીક સોમેશ્વરની શબ્દરચના સાંભળીએ સ્વર આપી રહ્યા છે મંજુલા અંજારિયા.

શ્રોતા મિત્રો, આ સાથે ગુજરાતી સુગમ સંગીતનો કાર્યક્રમ ગીત સુધા અહીં સમાપ્ત કરીએ છીએ. આકાશવાણીનું આ ભુજ કેન્દ્ર છે, પ્રસ્તુત છે પ્રાયોજિત કાર્યક્રમ ઉમંગ. આ કાર્યક્રમના પ્રાયોજક છે NCERT.

આકાશવાણી ભુજ પ્રસ્તુત છે મુખ્ય સમાચાર. સંસદના ચોમાસુ સત્રના પહેલા દિવસે વિપક્ષોના હોબાળાને પગલે સંસદના બંને ગૃહોની કાર્યવાહી ખોરંભે ચડી. ત્રણ દેશોની મુલાકાતના બીજા તબક્કામાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ ઉત્તર મેસેડોનિયા પહોંચ્યા. એનડીએની બેઠક આજે સંસદ ભવનમાં યોજાઈ રહી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ બેઠકને સંબોધન કરશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 26 જુલાઈના રોજ આકાશવાણી પર મન કી બાત કાર્યક્રમમાં દેશ અને વિદેશના લોકો સમક્ષ પોતાના વિચારો રજૂ કરશે. જમ્મુ અને કાશ્મીરમાં પૂરને કારણે 23ના મૃત્યુ, બચાવ કામગીરી પૂરજોશમાં ચાલુ. રામ મંદિર દાન ઉચાપત મામલે સુપ્રીમ કોર્ટે આગામી 27 જુલાઈએ સુનાવણી કરશે. મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ માણસામાં વર્ચ્યુઅલી વિવિધ વિકાસ કાર્યોનું ઈ લોકાર્પણ કરશે. અમદાવાદમાં થયેલા ફટાકડાના વિસ્ફોટ કેસની તપાસ માટે પોલીસે આરોપીઓને સાથે રાખીને રીકન્સ્ટ્રક્શન કર્યું. અમદાવાદના ધુમાની સોસાયટીમાં દેખાયેલા દીપડાના રેસ્ક્યુ માટે વન વિભાગની ટીમો ખડે પગે. ચાંદીપુરા વાયરસ અંગે રાજકોટ અને ગીર સોમનાથમાં તકેદારીના પગલાં. અંબાજી યાત્રાધામની ગબ્બર પર્વત પરની રોપ વે સેવા આજથી 24 જુલાઈ સુધી બંધ રહેશે. વલસાડ જિલ્લામાં સાંબેલા ધાર સાથે રાજ્યમાં 24 કલાકમાં 165 તાલુકાઓમાં વરસાદ. કચ્છના વિશાળ દરિયાકાંઠે સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવા માટે મરીન પોલીસે ગઈકાલે સઘન કોસ્ટલ પેટ્રોલિંગ હાથ ધર્યું. લાકડીયા ખાતે રાજ્યના અલગ અલગ જિલ્લામાંથી જપ્ત કરાયેલ 103.65 કરોડ રૂપિયાના ગેરકાયદેસર માદક પદાર્થના જથ્થાનો ભઠ્ઠીમાં સળગાવીને વિધિવત રીતે નાશ કરવામાં આવ્યો. પૂર્વ અને પશ્ચિમ કચ્છના વીજ અધિકારીઓ કર્મચારીઓને મળશે અદ્યતન તાલીમની સુવિધા. કચ્છમાં વીજ કર્મચારીઓ માટે ભુજ શહેરમાં 2.5 કરોડના ખર્ચે ગુજરાત એનર્જી નોલેજ સેન્ટર તાલીમ ભવન નિર્માણાધીન. જિલ્લામાં માતા મરણ દરમાં ઘટાડો લાવવા અને સગર્ભા મહિલાઓને ગુણવત્તાયુક્ત આરોગ્ય સેવાઓ સમયસર મળી રહે તે માટે જિલ્લા વિકાસ અધિકારી ઉત્સવ ગૌતમના અધ્યક્ષસ્થાને જિલ્લા સ્તરીય સમીક્ષા બેઠક યોજાઈ. હવે પછીના મુખ્ય સમાચાર સાંજે 5:10 એ અપાશે.

આકાશવાણીના ભુજ કેન્દ્રનું પ્રસારણ આપ સાંભળી રહ્યા છો. શ્રોતા મિત્રો, પ્રસ્તુત છે સંતવાણી. સ્વર આપી રહ્યા છે નારાયણ સ્વામી.

આઈટીઆઈ માં પ્રવેશ મેળવવાથી વંચિત ઉમેદવારો માટે પ્રવેશ મેળવવાની વધુ એક તક. પ્રવેશ સત્ર 2026 અંતર્ગત બીજા રાઉન્ડ માટે આઈટીઆઈ ઓનલાઈન એડમિશન સિસ્ટમ પરથી ઓનલાઈન પ્રવેશ ફોર્મ 19 જુલાઈ થી 22 જુલાઈ 2026 સુધી ભરી શકાશે. આઈટીઆઈ માં પ્રવેશ મેળવવાથી વંચિત ઉમેદવારો માટે પ્રવેશ મેળવવાની વધુ એક તક. પ્રવેશ સત્ર 2026 અંતર્ગત બીજા રાઉન્ડ માટે આઈટીઆઈ ઓનલાઈન એડમિશન સિસ્ટમ પરથી ઓનલાઈન પ્રવેશ ફોર્મ 19 જુલાઈ થી 22 જુલાઈ 2026 સુધી ભરી શકાશે.

આઈટીઆઈમાં પ્રવેશ મેળવવાથી વંચિત ઉમેદવારો માટે પ્રવેશ મેળવવાની વધુ એક તક. પ્રવેશ સત્ર 2026 અંતર્ગત બીજા રાઉન્ડ માટે આઈટીઆઈ ઓનલાઈન એડમિશન સિસ્ટમ પરથી ઓનલાઈન પ્રવેશ ફોર્મ 19 જુલાઈથી 22 જુલાઈ 2026 સુધી ભરી શકાશે. આઈટીઆઈમાં પ્રવેશ મેળવવાથી વંચિત ઉમેદવારો માટે પ્રવેશ મેળવવાની વધુ એક તક. પ્રવેશ સત્ર 2026 અંતર્ગત બીજા રાઉન્ડ માટે આઈટીઆઈ ઓનલાઈન એડમિશન સિસ્ટમ પરથી ઓનલાઈન પ્રવેશ ફોર્મ 19 જુલાઈથી 22 જુલાઈ 2026 સુધી ભરી શકાશે. આઈટીઆઈમાં પ્રવેશ મેળવવાથી વંચિત ઉમેદવારો માટે પ્રવેશ મેળવવાની વધુ એક તક. પ્રવેશ સત્ર 2026 અંતર્ગત બીજા રાઉન્ડ માટે આઈટીઆઈ ઓનલાઈન એડમિશન સિસ્ટમ પરથી ઓનલાઈન પ્રવેશ ફોર્મ 19 જુલાઈથી 22 જુલાઈ 2026 સુધી ભરી શકાશે.

સંતવાણી અંતર્ગત હમણાં જ આપ નારાયણ સ્વામીનો સ્વર સાંભળી રહ્યા હતા. 228.3 મીટર્સ એટલે કે 1314 કિલો હર્ટ્ઝ પર આકાશવાણીનું આ ભુજ કેન્દ્ર છે. અત્યારે 10 વાગ્યા છે. પ્રસ્તુત છે હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ મનોરંજન. શ્રોતા મિત્રો, આજે ગીતકાર આનંદ બક્ષીનો જન્મદિવસ છે. પ્રસ્તુત છે તેમના પર આધારિત કેટલાક ગીતો. પ્રથમ ગીતને સ્વર આપી રહ્યા છે લતા મંગેશકર અને આનંદ બક્ષી. ફિલ્મ મોમ કી ગુડિયા.

0: ઓછા વ્યાજમાં લોન જોઈએ, એ પણ એપ થી. વાહ, પસાણો. અજાણ્યા એપ થી બચો.
1: RBI કહે છે,
0: જાણકાર બનો, સતર્ક રહો.
2: ITI માં પ્રવેશ મેળવવાથી વંચિત ઉમેદવારો માટે પ્રવેશ મેળવવાની વધુ એક તક. પ્રવેશ સત્ર 2026 અંતર્ગત બીજા રાઉન્ડ માટે ITI ઓનલાઈન એડમિશન સિસ્ટમ પરથી ઓનલાઈન પ્રવેશ ફોર્મ 19 જુલાઈ થી 22 જુલાઈ 2026 સુધી ભરી શકાશે.
3: શ્રોતા મિત્રો, કાર્યક્રમના હવે પછીના ગીતના ગાયક કલાકારો છે મોહમ્મદ રફી, લતા મંગેશકર અને આનંદ બક્ષી. ફિલ્મ ચરસ.

0: આઈટીઆઈ માં પ્રવેશ મેળવવાથી વંચિત ઉમેદવારો માટે પ્રવેશ મેળવવાની વધુ એક તક. પ્રવેશ સત્ર 2026 અંતર્ગત બીજા રાઉન્ડ માટે આઈટીઆઈ ઓનલાઈન એડમિશન સિસ્ટમ પરથી ઓનલાઈન પ્રવેશ ફોર્મ 19 જુલાઈ થી 22 જુલાઈ 2026 સુધી ભરી શકાશે.
1: મિસ્ટર એક્સ ઇન બોમ્બે આ ફિલ્મનું ગીત રજૂ કરી છે. સ્વર આપી રહ્યા છે કિશોર કુમાર.

આઈટીઆઈ માં પ્રવેશ મેળવવાથી વંચિત ઉમેદવારો માટે પ્રવેશ મેળવવાની વધુ એક તક. પ્રવેશ સત્ર 2026 અંતર્ગત બીજા રાઉન્ડ માટે આઈટીઆઈ ઓનલાઈન એડમિશન સિસ્ટમ પરથી ઓનલાઈન પ્રવેશ ફોર્મ 19 જુલાઈ થી 22 જુલાઈ 2026 સુધી ભરી શકાશે. આઈટીઆઈ માં પ્રવેશ મેળવવાથી વંચિત ઉમેદવારો માટે પ્રવેશ મેળવવાની વધુ એક તક. પ્રવેશ સત્ર 2026 અંતર્ગત બીજા રાઉન્ડ માટે આઈટીઆઈ ઓનલાઈન એડમિશન સિસ્ટમ પરથી ઓનલાઈન પ્રવેશ ફોર્મ 19 જુલાઈ થી 22 જુલાઈ 2026 સુધી ભરી શકાશે.

0: આઈટીઆઈ માં પ્રવેશ મેળવવાથી વંચિત ઉમેદવારો માટે પ્રવેશ મેળવવાની વધુ એક તક. પ્રવેશ સત્ર 2026 અંતર્ગત બીજા રાઉન્ડ માટે આઈટીઆઈ ઓનલાઈન એડમિશન સિસ્ટમ પરથી ઓનલાઈન પ્રવેશ ફોર્મ 19 જુલાઈ થી 22 જુલાઈ 2026 સુધી ભરી શકાશે. આઈટીઆઈ માં પ્રવેશ મેળવવાથી વંચિત ઉમેદવારો માટે પ્રવેશ મેળવવાની વધુ એક તક. પ્રવેશ સત્ર 2026 અંતર્ગત બીજા રાઉન્ડ માટે આઈટીઆઈ ઓનલાઈન એડમિશન સિસ્ટમ પરથી ઓનલાઈન પ્રવેશ ફોર્મ 19 જુલાઈ થી 22 જુલાઈ 2026 સુધી ભરી શકાશે.
1: અચ્છા, યે

0: મોહમ્મદ રફી અને લતા મંગેશકરનું યુગલ સ્વર આપ સાંભળી રહ્યા હતા. ફિલ્મ હતી આરાધના.
1: આઈટીઆઈમાં પ્રવેશ મેળવવાથી વંચિત ઉમેદવારો માટે પ્રવેશ મેળવવાની વધુ એક તક. પ્રવેશ સત્ર 2026 અંતર્ગત બીજા રાઉન્ડ માટે આઈટીઆઈ ઓનલાઈન એડમિશન સિસ્ટમ પરથી ઓનલાઈન પ્રવેશ ફોર્મ 19 જુલાઈથી 22 જુલાઈ 2026 સુધી ભરી શકાશે. આઈટીઆઈમાં પ્રવેશ મેળવવાથી વંચિત ઉમેદવારો માટે પ્રવેશ મેળવવાની વધુ એક તક. પ્રવેશ સત્ર 2026 અંતર્ગત બીજા રાઉન્ડ માટે આઈટીઆઈ ઓનલાઈન એડમિશન સિસ્ટમ પરથી ઓનલાઈન પ્રવેશ ફોર્મ 19 જુલાઈથી 22 જુલાઈ 2026 સુધી ભરી શકાશે.
0: શ્રોતા મિત્રો, ગીતકાર આનંદ બક્ષીના જન્મદિવસ નિમિત્તે તેમણે લખેલા ગીતો મનોરંજન કાર્યક્રમ અંતર્ગત આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી આપ સાંભળી રહ્યા છો. પ્રસ્તુત ગીતને સ્વર આપી રહ્યા છે મુકેશ. ફિલ્મ કટી પતંગ.

આઈટીઆઈ માં પ્રવેશ મેળવવાથી વંચિત ઉમેદવારો માટે પ્રવેશ મેળવવાની વધુ એક તક. પ્રવેશ સત્ર 2026 અંતર્ગત બીજા રાઉન્ડ માટે આઈટીઆઈ ઓનલાઈન એડમિશન સિસ્ટમ પરથી ઓનલાઈન પ્રવેશ ફોર્મ 19 જુલાઈ થી 22 જુલાઈ 2026 સુધી ભરી શકાશે. આઈટીઆઈ માં પ્રવેશ મેળવવાથી વંચિત ઉમેદવારો માટે પ્રવેશ મેળવવાની વધુ એક તક. પ્રવેશ સત્ર 2026 અંતર્ગત બીજા રાઉન્ડ માટે આઈટીઆઈ ઓનલાઈન એડમિશન સિસ્ટમ પરથી ઓનલાઈન પ્રવેશ ફોર્મ 19 જુલાઈ થી 22 જુલાઈ 2026 સુધી ભરી શકાશે.

મિલન ફિલ્મનું ગીત હમણાં જ આપ સાંભળી રહ્યા હતા. સ્વર આપ્યો મુકેશ અને લતા મંગેશકરે. હવે કિશોર કુમારનો સ્વર સાંભળીએ ફિલ્મ અમર પ્રેમ.

શ્રોતા મિત્રો, ગીતકાર આનંદ બક્ષીના જન્મદિવસ નિમિત્તે તેમના પર આધારિત કેટલાક ફિલ્મી ગીતો મનોરંજન કાર્યક્રમ અંતર્ગત આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી આપ સાંભળી રહ્યા હતા. હવે પ્રસ્તુત છે લોક સંગીત. સૌપ્રથમ દમયંતીબેન ઉપાધ્યાયને સાંભળીએ.

0: આકાશવાણીનું આ ભુજ કેન્દ્ર છે. શ્રોતા મિત્રો, અમારું હવે પછીનું પ્રસારણ અમે અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી રિલે કરીશું.
1: નમસ્કાર, પ્રસ્તુત છે અત્યારના મુખ્ય સમાચાર. ઈરાન અને અમેરિકા વચ્ચે વાટાઘાટોના અહેવાલ વચ્ચે પણ વૈશ્વિક બજારોમાં ઘટાડાનું વલણ. ભારતીય શેર બજારમાં સેન્સેક્સમાં 200 અને નિફ્ટીમાં 50 કરતા વધુ અંકનો ઘટાડો. આજે સંસદના ચોમાસુ સત્રનો બીજો દિવસ. ગઈકાલે પહેલા દિવસે વિપક્ષોના હોબાળાના પગલે વારંવાર બંને ગૃહોની કાર્યવાહી ખોરંભાઈ હતી. નવી દિલ્હી સ્થિત સંસદ ભવન ખાતે એનડીએની બેઠક યોજાઈ. પોતાના સંબોધનમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પેપર લીક મામલે કડક સજાની તરફેણ કરી. ફરી પેપર લીક ન થાય તે માટેના પ્રયાસ પર ભાર મૂક્યો અને દોષિતોને કડક સજાનો ઉલ્લેખ કર્યો. એનડીએની બેઠકમાં પ્રધાનમંત્રીએ કહ્યું કે ખેડૂતોને નુકસાન નહીં જવા દેવામાં આવે. અમદાવાદની ચાંગોદર પોલીસે ફટાકડાના ગેરકાયદેસર 2 ગોડાઉન ઝડપીને 39.57 કરોડનો જથ્થો ઝડપી પાડ્યો. બોટાદના બરવાળાથી નાવડા રોડ પર ખમીદાણા ગામ પાસે ટ્રક પલટી જતા 2ના મોત, 3 વ્યક્તિ ઇજાગ્રસ્ત. તાપી જિલ્લાના વ્યારા, વાલોડ, ડોલવણ સહિતના તાલુકામાં વરસાદી માહોલ. સવારના 6 થી 10 વાગ્યા સુધીમાં 66 તાલુકામાં વરસાદ. નવસારીના ગણદેવીમાં 1.5 ઇંચથી વધુ વરસાદ થયો. પંચમહાલના શહેરા ખાતે 24 જુલાઈએ તાલુકા કક્ષાનો ઔદ્યોગિક રોજગાર ભરતી મેળો યોજાશે. હિમાચલ પ્રદેશ, જમ્મુ કાશ્મીર, લદ્દાખ, ગિલગિટ, બાલ્ટિસ્તાન અને મુઝફ્ફરાબાદના કેટલાક ભાગોમાં ભારે વરસાદની આગાહી. જુનિયર બોયઝ ઇન્ટર ડિસ્ટ્રિક્ટ ફૂટબોલ ટુર્નામેન્ટનો ગાંધીનગરમાં પ્રારંભ. ચાઇના ઓપન 2026 બેડમિન્ટન ટુર્નામેન્ટમાં પીવી સિંધુ ભારતનું નેતૃત્વ કરશે. પશ્ચિમ બંગાળ સરકાર જી રામજી યોજનાના અમલીકરણને ઝડપી બનાવવા પંચાયતના અધિકારીઓ, સરપંચ અને સભ્યોને તાલીમ આપશે. અને રામ મંદિર દાન ઉચાપત મામલે સર્વોચ્ચ અદાલત આગામી 27 જુલાઈએ સુનાવણી હાથ ધરશે. હવે પછી આપ બપોરે 12 વાગે મુખ્ય સમાચાર સાંભળી શકશો.
2: મુખ્ય સમાચાર બાદ ફરી એકવાર આપનું સ્વાગત છે મિત્રો. 354.6 મીટર્સ એટલે કે 846 કિલો હર્ટ્ઝ પર આપ છો આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર સાથે.
3: હેલો હેલો
4: હેલો હેલો કુછ તો બોલો.
3: આપકી બાતે આપકી આવાજ.
5: હેલો
3: આકાશવાણી, આપકી પસંદ, આપકા અંદાજ.
6: હેલો હેલો દિલ દિલ સે કનેક્ટ કરના. યેલો યેલો યે બાતે ડાયરેક્ટ કરના.
3: ફોન ઇન કાર્યક્રમ. હેલો હેલો
2: જીવનની આ અવિરત ઘટમાળમાં થોડુંક અટકવું જરૂરી છે. થોડીક વણકહી વાતો અને થોડી સાંભળેલી વાર્તાઓ જરૂરી છે. ચાલો આજે થોડા સમય માટે સમયને આપણા અંકુશમાં લઈ લઈએ, કારણ કે તમારી અને અમારી વાતો વચ્ચે થોડી ક્ષણોનો સંગાથ આજે જરૂરી છે. નમસ્કાર, હું છું આપની રેડિયો દોસ્ત આસ્થા અને લઈને આવી ગઈ છું ફરમાઈશી ગીતોનો કાર્યક્રમ, એટલે કે આપ સૌનો મનપસંદ ફોન ઇન કાર્યક્રમ હેલો હેલો. તો ચાલો શરૂ કરીએ વાતો અને ગીતોનો સિલસિલો, કાર્યક્રમ હેલો હેલો.
7: હેલો
2: હેલો
7: હેલો હેલો કાર્યક્રમ
2: જી, કોણ વાત કરી રહ્યો છે?
7: ખત્રી કોલોની.

0: લાગે છે કે આસમાન પરથી એવું લાગે છે કદાચ હવે ધીમી ધારે ચાલુ થાય, અઠવાડિયા દસ દિવસમાં ચાલુ થઈ જાય.
1: બરાબર છે, તો આપણે બધા જ ધોધમાર વરસાદની રાહ જોઈ રહ્યા છે અને વરસાદ ખૂબ જલ્દી આપણા સુધી પહોંચે. જી સાચી વાત છે, આ વરસાદ આપણા બધા સુધી જલ્દી પહોંચે એ જ ઈચ્છા સાથે આવો સંભળાવીએ આપની પસંદગીનું આ ગીત.

0: નમસ્કાર.
1: નમસ્કાર, કોણ વાત કરી રહ્યું છે?
0: હું વટાગા તાલુકો ખંભાત ફુલાવે ઠાકોર વાત કરું છું. બેન
1: જી, જી પૂજાભાઈ બોલો, કેમ છો? રજામાં છો? કેવું છે ત્યાં વાતાવરણ? વરસાદ છે કે?
0: હા, વરસાદ થોડો ઘણો થશે વાવણી લાવક.
1: કયું ગીત સાંભળ્યું છે આજે આપને?
0: આપણે ગીત સાંભળ્યું છે એના શબ્દો મેરે સબસે કદમ એસા ગીત ગાયા કરો, એ ગીત સાંભળશે. થોડું નામ આપી દો મિત્ર ના.
1: હા બિલકુલ, આપી શકો છો.
0: એક છે ભાઈ ઠાકોર છે, કરસનજી રબાર છે, જયેશ પંચાલ છે, એક ખંભાત ના ગણેશ સુસાતી છે, ગોપાલભાઈ રસોઈયા છે, જયેશ છે. આ ઘણા મિત્રો સાંભળી છે રેડિયો, તો 1972 ડાકો છે રેડિયો.
1: ઓહો, શું વાત છે.
0: અને માર જો તો અત્યારે 3 રેડિયા, અને ત્યારે તો લાયસન્સ વાળા રેડિયા હતા આપણી, લાયસન્સ વાળા.
1: ઓહો, તો તમે લાયસન્સ વાળું રેડિયો પણ ધરાવતા હતા એમ?
0: હા, ત્યારે લાયસન્સ વાળા રેડિયો રાખતા હતા આપણે.
1: શું વાત કરો છો પૂજાભાઈ. ચાલો, તો મને તો ખૂબ આનંદ થયો કે તમે જૂના એટલે ખરેખર ઘણા જૂના શ્રોતા છો, અને તમારી સાથે વાત કરીને ઘણો આનંદ થયો. તમને અને તમારી મિત્ર મંડળીને સંભળાવીએ તમારી પસંદનું આ ગીત. કોલ કરવા બદલ આભાર.
0: આવજો.

0: હેલો
1: હેલો,
0: કોણ વાત કરી રહ્યું છે?
1: હું અમદાવાદ રાજપુર દરવાજાથી રોશની વાત કરી રહી છું.
0: કેમ છો રોશનીબેન?
1: મજામાં. આશા બેન તમે કેમ છો?
0: એકદમ મજામાં છીએ. બોલો, તમે અવાજથી ઓળખી ગયા એમ ને અમને.
1: હા, તો તમે સહિયર કાર્યક્રમ એટલો સરસ કરો છો, પછી આટલું બધું અમને મનોરંજન કરો છો, તો પછી અમે તમને કેમ ના ઓળખીએ.
0: ઓહો, આપને જેવા શ્રોતાઓ છે કે જેમનો પ્રેમ અને પ્રતિભાવ મળતો રહે છે, એટલે અમને સારું કામ કરવાની, કહેવાનું ભલું કે લાલચ જાગતી રહે છે, અમને સારું કામ કરવાની ધગસ પણ રહે છે.
1: તમને સારું કામ કરવાની લાલચ જ નહીં, બલકે તમે તો એટલું એવું કરો છો કે શ્રોતાઓ તમારો દીવાના અને એટલા ફ્રેન્ડ થઈ જાય છે કે તમને અવાજથી જ ઓળખી જાય છે કે આસ્થા બેન વાત કરી રહ્યા છે.
0: અરે વાહ, ધન્યવાદ ધન્યવાદ રોશનીબેન. બોલો, આજે કયું ગીત સાંભળવું છે?
1: નામ છે લમ્હે, અને ગીતમાં બોલ છે તેરા મન દર તારે પાણી ક્યુ વરસા મેઘારે મેઘા.
0: તમારી પસંદનું ગીત સંભળાવીએ, પણ એ પહેલા એ વાત કરો કે તમે તો રાયપુર છો બરાબર, તો રથયાત્રામાં કેવો માહોલ હતો ત્યાં?
1: રથયાત્રામાં તો બહુ સરસ માહોલ હતો, અને ભગવાનના દર્શન કર્યા પછી અમારા ઘરની બધી આમ થતો કેવી છે, બધા આપણા જે પોલીસનું જે પ્રોટેક્શન હતો એ પણ બહુ સરસ હતો, અને એટલી મજા પડી ગઈ, અને એટલું પ્રસાદીનું વિતરણ થયું અને ભગવાનના દર્શન થયા, એ આપણે ધન્ય થઈ ગયા. અને સ્વચ્છતા અભિયાન વિશે પણ બહુ જાગૃતતા અહીંયા રાખવામાં આવી કે કોઈ સડક ઉપર કચરો ના નાખે, અને આપણા માનનીય શ્રી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી છે એમના કેચ ધ રેન અભિયાન ચાલી રહ્યું છે. એમાં આપણે પેલું જે કહેવાય કે સાફ સફાઈ પણ રાખો, અને આપણે પેલું વૃક્ષો વાવો, પછી આપણો જળ સંગ્રહ કરીએ. તો હું બધાને એક સંદેશ આપવા માંગુ છું તમારા માધ્યમથી, માનનીય શ્રી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની જે પહેલ છે એમાં બધા સત્કાર આપે કે બુંદ બુંદ પાણી બચાવીએ, પછી આપણે સાફ સફાઈની ખ્યાલ રાખીએ.
0: 100% તમારી વાત સાચી છે. માનનીય પ્રધાનમંત્રી શ્રી મન કી બાત કાર્યક્રમમાં પણ આ વિશે વાત કરે છે, અને અવારનવાર આપણે પણ આ વિશે જનજાગૃતિ ફેલાવતા જોયા છે.
1: માનનીય પ્રધાનમંત્રીની અપીલ એ રીતે વર્તાવે છે કે આમ કરો તેમ કરો, તો આ બધા પબ્લિક એમની બહુ સાંભળે છે કે આ રીતનો આપણે કરવું જોઈએ.
0: જી જી, અમારો તો પ્રયાસ એ જ હોય છે રોશનીબેન, કે અહીંયાથી બને એટલું સારા વિચારો અને સારી વાત આપની સાથે વહેંચીએ, અને આપના જેવા જાગૃત નાગરિકો જો એ વાતને પકડી લે તો પછી આપણું કામ સરળ બની જાય, બરાબર ને?
1: આકાશવાણીના માધ્યમથી બધા સાંભળે છે, આમ આપણને બતાવવામાં આવે છે, અપીલ કરવામાં આવે છે, તો બધા સાંભળે છે, તો એ અમલ પણ કરે છે પબ્લિક. અત્યારે તો પબ્લિક અમલ કરતી થઈ ગઈ છે કે તમે લોકો એટલું સરસ કામ કરી રહ્યા છો તો પછી પબ્લિક કેમ અમલ ના કરે એમ કહો.
0: રોશનીબેન, આપના પ્રતિભાવ બદલ આપનો ખૂબ ખૂબ આભાર, અને અમને એ જાણીને ખરેખર આનંદ થયો કે અમારા શબ્દોનું થોડુંક ઘણું મહત્વ આપના સુધી પહોંચી રહ્યું છે.
1: બલકે અમે બધા પ્રયાસ કરી રહ્યા છીએ કે તમે શીખવાડો છો ને અમે શીખ્યું છે, એમ કે ટીચર તરીકે આપણો આકાશવાણી કામ કરી રહ્યો છે તો આપણે બધું કરીએ છીએ.
0: જી, આકાશવાણીનું છેલ્લા 90 વર્ષથી આ જ કામ છે કે મનોરંજનની સાથે સાથે માહિતી અને શિક્ષણ આપની સાથે પહોંચાડીએ.
1: એ પીરસતું જ રહ્યું છે આકાશવાણી, 90 વર્ષથી પીરસતું રહ્યું છે. તો તમે લોકો જે સંભળાવશો એ બધા પબ્લિક કરે છે, એમ નથી કે નથી કરતી, બધા તમારી વાતને બહુ સરસ રીતે મગજમાં બેસાડે છે, અને એના ઉપર બધા વિચાર કરીને બધા શરૂ કરી દીધું.
0: થેન્ક યુ રોશનીબેન, તમારા ઓનેસ્ટ ફીડબેક બદલ અમે આપના આભારી છે. ચાલો સંભળાવીએ આપની પસંદગીનું આ ગીત.

0: હેલો
1: હેલો
0: હેલો આપનું શુભ નામ જાણી શકાય છે?
1: હા, મારું નામ મણિલાલ, હું નવસારી જિલ્લા તાલુકાનો અંબાળા ગામથી બોલું છું અને મારી 77 વર્ષની ઉંમર છે.
0: જી મણિલાલ ભાઈ, બોલો બીજો શું શોખ ધરાવો છો આપ?
1: રિટાયર લાઈફ, પણ ઘરમાંનું કામ ને વાડામાં નીંદવાનું ને એવું તેવું બધું ઘાસું ગયેલું હોય છે, સાફ કરવાનું કર્યા કરીએ.
0: જી જી, એટલે નિવૃત્તિ જીવનમાં પણ થોડા ઘણા પ્રવૃત્ત છો આપ, એમ કહી શકાય, બરાબર ને?
1: હવે જો હિંમત, આવડત અને સાહસ હોય ને તો માણસ કોઈ પણ પરિસ્થિતિમાં સારી રીતે જીવી જાય. હું 26 વર્ષથી 100% લાઈન છું. હું પણ 50 વર્ષની ઉંમર પછી આંખ ચાલી ત્યાંથી ખેતી કરી, આજે મને બહુ મહેનત કરી અને આજે આમ સારી સ્થિતિમાં છીએ.
0: આપની વાત 100% સાચી. જી બિલકુલ, શ્રમથી જ શરીર સારું રહે વાત પણ આપની સાચી. અને આપણે જે સફળતા મેળવવા માટેની જે ચાવીની વાત કરી કે હિંમત અને સાહસ હોય તો કોઈ પણ ક્ષેત્રમાં સફળ આપણે થઈએ જ થઈએ, એ વાત પણ આપની 100% સાચી. બોલો, આજે કયું ગીત સાંભળ્યું છે આપને?
1: જાને દુશ્મન ફિલ્મનો તેરે હાથો મેં પહેના કે ચૂડિયા.
0: સંભળાવીએ આપની પસંદગીનું આ ગીત.

0: હેલો હેલો
1: હેલો
0: હેલો કોણ વાત કરી રહ્યું છે?
1: હું ચંદ્રેશભાઈ, ગઢડા ચોમીના, બોટાદ જિલ્લો.
0: જી ચંદ્રેશભાઈ, કેમ છો?
1: મજામાં બે. અમારો બોટાદ જિલ્લો નવો બન્યો ને બે.
0: જી જી જી.
1: હા, મેથી બોલું છું. અને ગઢડા ચોમીના અમારે રથયાત્રા અમારે અમે ભાગ લેવી છે. અને આ 33મી રથયાત્રા કાઢી અમે ગઢડા ચોમીના. સાચી
0: વાત. આમ પણ આવા જે તહેવારો હોય છે ને, તે કોઈક ધર્મ ના નહીં, પણ આમ જોવા છે ને તો શહેર ના અને નગર ના તહેવારો બની જતા હોય છે.
1: અને
0: અને ગુજરાતમાં આમ જોવા જઈએ તો દરેક જગ્યા પર કોમી એકતાનું આપણને નજારો જોવા મળતો હોય છે આવા તહેવારોમાં.
1: અને બેન, મારે એક બહુ ખાસ વાત છે. મારા રેડિયો હું છે ને, મારો ભાઈ હતો ને, એ બહુ સાંભળતો હતો. અત્યારે રહી ગયો છે અને અત્યારે એ પડ્યો તો તમે ચાલુ કર્યો. અત્યારે અમે ઘેરે ડાયમંડ ઘંટી મૂકીને એનો સહારો અમને મળી ગયો. બધા અમે પ્રોગ્રામ ચાલુ હોય રેડિયો એક સારો, એમાંથી અત્યારે તાત્કાલિક તમારો નંબર લીધો અને લાગી ગયો. સંદેશ દીધી, ટ્રાય કરી લાગી ગયો.
0: મને લાગે છે કે રેડિયો એક એવું માધ્યમ આપના માટે બન્યું છે કે આપના ભાઈની ચેતના સાથે આપને જોડી રાખે છે, બરાબર ને?
1: હા હા, મને એમ થયું કે નહીં, મારો ભાઈ આવે.
0: જી જી, બોલો, કયું ગીત સાંભળવું છે આજે આપને?
1: અમારે ગીત સાંભળવું છે કલાસનું, જિંદગી છે જંગ જીત લેંગે હમ, પત્નીને ગીત સાંભળવું છે.
0: આપને, આપની પત્નીને, ઘરના દરેક સભ્યને સંભળાવીએ આપની પસંદગીનું આ ગીત.

0: હેલો
1: હેલો, કોણ વાત કરી રહ્યું છે?
0: જી ભાઈ નમસ્કાર, હું હિમાંશુ શાહ વાત કરી રહ્યો છું, મણિનગર અમદાવાદથી.
1: નમસ્કાર હિમાંશુભાઈ, કેમ છો?
0: બસ મજામાં બેન, તમે કેમ છો?
1: બસ અમે એકદમ મજામાં છીએ. બોલો, આજે કયું ગીત સાંભળવું છે આપને? જી બિલકુલ, આપને આપની પસંદગીનું ગીત સંભળાવીએ, પણ એ પહેલા વાત કરો હિમાંશુભાઈ કે શું કરી રહ્યા છો આપ?
0: જી હું જે છે એ એકચ્યુઅલી ટ્રાન્સફોર્મેશન જે છે એની સર્વિસ આપી રહ્યો છું, અને આ ઉપરાંત જે છે એ હું આ પર્યાવરણ સંરક્ષણની પણ જે છે એક કોમ્યુનિટી રિલેટેડ સર્વિસ આપી રહ્યો છું, કે જેમાં જે રેઇન હાર્વેસ્ટિંગ નો જે સબ્જેક્ટ જે છે આ વિશે અમે પ્રમોટ કર્યું છે સોસાયટીમાં.
1: હા, તો કેવી રીતે પ્રમોટ કરો છો આપ?
0: જી અમારી મણિનગર નગર ખાતે ટીમ છે કે જેમાં અમે દરેક અપાર્ટમેન્ટ છે સોસાયટી છે એના ચેરમેન ને જઈને મળીએ છીએ, અને એમને અમે જે છે રેઇન હાર્વેસ્ટિંગ વોટર વિશે સમજાવીએ છીએ કે કઈ રીતે તમે જે છે એ અગાસી ચોમાસા દરમિયાન અગાસીમાં પડતું પાણીને જે છે એ પાઇપલાઇન દ્વારા તમારા જે છે એ બોરવેલમાં જે છે એ સ્વિચ કરીને પાણીને જે છે એ પાઇપલાઇન વડે સ્વિચ કરીને તમે જે છે એનું બોરવેલનું જે છે એ તમે પાણીનું સ્તર તમે ઊંચું લાવી શકો છો, અને એમાં ખૂબ જ સામાન્ય જે છે એ ખર્ચો આવે છે મ્યુનિસિપાલિટી તરફથી ગ્રાન્ટ.
1: ઓહો, તો આપનું જે કામ છે ઉમદા છે, ને આપનું કામ જાણીને ખરેખર અમને આનંદ થયો. હિમાંશુભાઈ, તમને શું લાગે છે, તમે જેટલી સોસાયટી કે અપાર્ટમેન્ટ્સમાં જાઓ છો આ જાગૃતિ કરવા માટે, તો એટલે કેટલા ટકા લોકો આ અભિયાનમાં જોડાઈ ચૂક્યા છે અત્યાર સુધી?
0: જી અત્યાર સુધીમાં અમારી જે છે એ અભિયાન દ્વારા 2-3 અપાર્ટમેન્ટ જે છે એ ઓલરેડી જોડાઈ ચૂક્યા છે, બીજા જે છે એ ઓલમોસ્ટ જે છે એ 4 જેટલા અપાર્ટમેન્ટ સાથે વાતચીત ચાલી રહી છે, અને અમે બીજા એનજીઓને પણ જોડી રહ્યા છે કે જેના દ્વારા જે છે એ દરેક સોસાયટીને એ 100% ગ્રાન્ટ મળે, કે જેથી જે છે આ અભિયાન જે છે એ ફળીભૂત થઈ જાય.
1: બરાબર છે, પાણીના એક એક ટીપાને બચાવવાની જે આપણા માનનીય પ્રધાનમંત્રી શ્રીની પણ વાત છે, એ વાત મને લાગે છે કે તમે બહુ નક્કર સ્વરૂપમાં વહેંચી રહ્યા છો લોકો સાથે.
0: જી બેન બિલકુલ, આપણી ફરજ જ હોવી જોઈએ, કારણ કે આપણે પણ પર્યાવરણ સાથે સીધા કનેક્ટેડ છે, જો આપણે જ કેર નહીં કરીએ તો બીજું કોણ કરશે?
1: જી જી, આપની વાત બિલકુલ સાચી છે હિમાંશુભાઈ, આપનો સંદેશ લોકો સુધી પહોંચે અને બીજા બધા લોકો પણ આ જ અભિયાનમાં, કેચ ધ રેન અભિયાનમાં જોડાય એ જ આશા સાથે સંભળાવીએ આપની પસંદગીનું આ ગીત. કોલ કરવા માટે આપનો આભાર.
0: ધન્યવાદ.

0: તો શ્રોતા મિત્રો, આ હતો આજનો ફોન ઇન કાર્યક્રમ હેલો હેલો. આજનો કાર્યક્રમ આપે માણ્યો આપની રેડિયો દોસ્ત આસ્થા સાથે. આપ પણ આ કાર્યક્રમમાં ભાગ લેવા ઇચ્છતા હોય તો અમારા નંબર નોંધી લેશો. અમારા નંબર છે 079-2754-1942, 079-2754-2672. ફોન કરવા માટેનો સમય નોંધી લેશો 10 સોમવારે સવારે 10 થી 11. બસ, તો આપની રેડિયો દોસ્ત આસ્થાને આપો રજા. આપનો દિવસ મંગળમય રહે.
1: હેલો હેલો
2: હેલો હેલો કુછ તો બોલો.
1: આપકી બાતે આપકી આવાજ.
3: હેલો આકાશવાણી,
1: આપકી પસંદ, આપકા અંદાજ.
4: હેલો હેલો, દિલ દિલ સે કનેક્ટ કરના. યેલો યેલો, યે બાતે ડાયરેક્ટ કરના.
1: ફોન ઇન કાર્યક્રમ હેલો હેલો.
5: मन की बात है जन जन की, सभी की कुछ अपनी सी, अनकही विरासत की, उम्मीदें नए भारत की. तो सुनिए इस महीने 26 जुलाई सुबह 11 बजे मन की बात आकाशवाणी और दूरदर्शन के सभी चैनलों और प्रसार भारती के OTT प्लेटफॉर्म वेव्स पर. आप भी माननीय प्रधानमंत्री के मन की बात का हिस्सा बन सकते हैं. इसके लिए आप अपने सुझाव 24 जुलाई तक टोल फ्री नंबर 1800-11-7800 पर रिकॉर्ड कर सकते हैं या फिर 1922 पर भी कॉल कर सकते हैं. नमो ऐप या माई गॉव के ओपन फोरम में पोस्ट कर सकते हैं या पोस्ट बॉक्स नंबर 111 आकाशवाणी दिल्ली पर भेज सकते हैं. तो याद रखें, रविवार 26 जुलाई सुबह 11 बजे मन की बात.
6: આ છે આકાશવાણીનો અમદાવાદ વડોદરા કેન્દ્ર. હવે પ્રસ્તુત છે ગેરફિલ્મી હિન્દી ગીતોનો કાર્યક્રમ. અભિદા પરવીન અને સાથીઓને સાંભળીએ.

અશોક ખોસલાને આપ સાંભળી રહ્યા હતા. ગેરફિલ્મ હિન્દી ગીતોનો કાર્યક્રમ સમાપ્ત થાય છે. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. બપોરના 12 થવા જઈ રહ્યા છે. સાંભળીશું અત્યાર સુધીના મુખ્ય સમાચાર.

નમસ્કાર, પ્રસ્તુત છે અત્યારના મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રીએ એનડીએની સંસદીય બેઠકમાં પેપર લીક સહિતના મુદ્દે વાત કરી. પેપર લીક મામલે સંસદમાં વિપક્ષોના હોબાળાના પગલે બંને ગૃહોની કામગીરી 12 વાગ્યા સુધી સ્થગિત કરાઈ. ઈરાન અને અમેરિકા વચ્ચે વાટાઘાટોના અહેવાલ વચ્ચે પણ વૈશ્વિક બજારોમાં ઘટાડાનું વલણ. ભારતીય શેર બજારમાં સેન્સેક્સમાં 200 અને નિફટીમાં 50 કરતાં વધુ અંકોનો ઘટાડો. ભારતીય જહાજ પર હુમલાના કારણે ભારતનું કડક વલણ. દિલ્હી સ્થિત રશિયાના રાજદૂતને તેડું. રાષ્ટ્રીય તપાસ સંસ્થા એનઆઈએ દ્વારા નોંધાયેલી એફઆઈઆરના આધારે ઈડીએ બેંગ્લોર ઝોનમાં 8 જગ્યાઓ પર દરોડા પાડ્યા. ઈડીના જણાવ્યા અનુસાર આ કેસ ઇસ્લામિક સ્ટેટ ઓફ ઇરાક એન્ડ સીરિયા આઈએસઆઈએસ માટે વ્યક્તિઓની ભરતી સાથે સંબંધિત છે. કેન્દ્રીય ઔષધ માનક નિયંત્રણ સંગઠન સીડીએસસીઓએ ભારતની પ્રથમ ડેન્ગ્યુ રસી ક્યુડેંગાના પ્રચારને મંજૂરી આપી. ઓનલાઈન પ્લેટફોર્મ પર મહિલાઓ અને બાળકોની સલામતી માટે ગુજરાત પોલીસનું મેગા અભિયાન. ગુજરાત સરકારની મેગા ઝુંબેશ ઓપરેશન સુરક્ષિત સાયબર સ્પેસ હેઠળ રાજ્યભરમાં 5,000થી વધુ જનજાગૃતિના કાર્યક્રમો યોજાયા. હવામાન વિભાગની નવસારી, વલસાડ, દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની આગાહી. 41 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા. અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર, જૂનાગઢમાં મધ્યમ વરસાદનું એલર્ટ. વિશ્વ ક્રિકેટના મહાન ઓલરાઉન્ડર સર ગારફિલ્ડ સોબર્સના નિધન પર જામનગરના રાજવી અને પૂર્વ રણજી ટ્રોફી ખેલાડી શત્રુશલ્ય સિંહે શોક સંદેશ પાઠવીને સર ગારફિલ્ડ સોબર્સને વિશ્વ ક્રિકેટના સર્વશ્રેષ્ઠ ઓલરાઉન્ડર ગણાવ્યા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 26 જુલાઈએ આકાશવાણી પરથી પ્રસારિત થનાર મન કી બાત કાર્યક્રમમાં દેશ વિદેશના લોકો સમક્ષ પોતાના વિચાર રજૂ કરશે. અને સિક્કિમમાં સુમરદંગમાં ટનલ દુર્ઘટનામાં રાહત અને બચાવ કામગીરી દરમિયાન 9 મૃતદેહ બહાર કઢાયા. સહાય કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. હવે પછી આપ બપોરે 1:20 વાગીને રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.

0: આ છે આકાશવાણીનું અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્ર.
1: નમસ્કાર શ્રોતા મિત્રો, ગુજરાતી સાહિત્યના આકાશમાં અનેક તારલાઓ ચમક્યા છે, પરંતુ કેટલાક સૂર્ય સમાન તેજસ્વી ગ્રહો એવા છે જેમણે પોતાના પ્રકાશથી સમગ્ર સાહિત્ય જગતમાં અજવાળો પ્રાથર્યું છે. આવા જ એક તેજસ્વી અને મૂર્ધન્ય સાહિત્યકાર એટલે ઉમાશંકર જેઠાલાલ જોશી. ગાંધી યુગના અગ્રણી સર્જક, પ્રખર ચિંતક, કેળવણીકાળ અને વિશ્વ માનવી બનવાની ઝંખના રાખનાર ઉમાશંકર જોશીનું નામ ગુજરાતી સાહિત્યમાં સુવર્ણ અક્ષરે લખાયેલું છે. તેમની કાવ્યયાત્રા માત્ર ગુજરાત પૂરતી સીમિત ન રહેતા સમગ્ર ભારત અને વિશ્વના સીમાડાઓને સ્પર્શી ગઈ હતી. વર્ષ 1967માં નિશ્ચિત માટે તેમને ભારતીય સાહિત્યનો સર્વોચ્ચ એવોર્ડ જ્ઞાનપીઠ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો. આ સન્માન પ્રાપ્ત કરનાર તેઓ પ્રથમ ગુજરાતી સર્જક હતા. આજે એમની જન્મ જયંતિ નિમિત્તે મારે ઉમાશંકર જોશીના જન્મ અને સાહિત્ય સર્જન વિશે તો વાત કરવી જ છે, પણ થોડી વાતો જ્ઞાનપીઠ એવોર્ડ અને નિશ્ચિત કાવ્ય સંગ્રહ અંગે પણ કરવી છે. ઉમાશંકર જોશીનો જન્મ 21 જુલાઈ 1911 ના રોજ ઉત્તર ગુજરાતના ઈડર પાસે આવેલા બામણા ગામમાં થયો હતો. એમનું પૂરું નામ ઉમાશંકર જેઠાલાલ જોશી, માતાનું નામ નવલબાઈ, ગ્રામ્ય જીવનની સાદગી, અરવલ્લીની પહાડોનું પ્રાકૃતિક સૌંદર્ય, નદી તળાવો અને નાળાઓ, એમના બાળ માનસ ઉપર આ બધાએ ઊંડી છાપ છોડેલી, જે પાછળથી એમની કવિતાઓમાં પ્રકૃતિ પ્રેમ બનીને છલકાઈ. મૂળ લુસડિયાના પણ બામણા ગામ આવીને રહેલા જેઠાલાલ કમળજી જોશી ડુંગરવાળા તથા નવલબેન ભાઈશંકર ઠાકરના નવ સંતાનોમાં ઉમાશંકરભાઈ વયષ્ટીએ ત્રીજા નંબરે, જ્ઞાતિએ ત્રિવેદી મેવાડા બ્રાહ્મણ, માતા નિરક્ષણ પણ જાજરમાન વ્યક્તિત્વવાળા, પિતા દેવની મોરી સામેરા તથા હાથરોલના કામદાર.

મારા ગામના મેં ડુંગરા છોડ્યા હતા. તે વળી વળીને ઉમાશંકરને સાંભળે છે. અનેક કાવ્યો, વાર્તાઓ, એકાંકીઓ, એક પૂરી અને એક અધૂરી નવલકથાઓમાં એ સાંભળી આવે છે. ઉમાશંકર જોશીનું જીવન અને કવન આ ડુંગરાની ધરતીમાં રોપાયેલું છે. એમનું વ્યક્તિત્વ એમાંથી વિકસ્યું છે. એમની અનેક યાત્રાઓ, ચરણ અને ચિત્તની એનામાંથી વિસ્તરી છે. ઈડરના શાળા જીવનના 7 વર્ષ ઉમાશંકરે ત્યાંની પ્રતાપ હાઈસ્કૂલમાં ગાળ્યા છે. મેળાઓ અને ઉત્સવો જેવા પ્રસંગો અને આસપાસના પ્રદેશના પ્રવાસોમાં ઈડરના પ્રજાજનો અને પ્રકૃતિના સુખ દુઃખ સૌંદર્યનો અનુભવ એમની સર્જન પ્રવૃત્તિની પ્રેરક ગંગોત્રી છે. એમના જીવન કવનની દીક્ષા છે. આંખોની નબળાઈ છતાં વાંચન અધ્યયનના તેઓ ભારે વ્યાસંગી. સતેજ સ્મરણ શક્તિ અને ઉત્કટ કર્તવ્યનિષ્ઠા. કોઈ પણ કવિ સાહિત્યકારને ઘડવામાં તેનું વતન, શિક્ષણ, વ્યવસાય, માતા પિતા, ગુરુ અને મિત્રોનો ફાળો હોય જ છે. ઉમાશંકર જોશીના વ્યક્તિત્વને ઘડવામાં પણ પ્રથમ પરિબળ છે તેમનું વતન. પ્રકૃતિના એ અનેરા આકર્ષણથી શોભતા એ બામણા ગામમાં તેમનો જન્મ, બાળક ઉમાશંકર ઉપર આ ગામના ઘણા સંસ્કાર પડ્યા છે. તેમની કવિતા ઉપરથી ખ્યાલ આવી જાય. તેમના સાહિત્યમાં ગ્રામ જીવનના વિવિધ પાસાના દર્શન થાય છે. તેમની કૃતિઓમાં ખેતરો, મેળાઓ, લોકગીતો અને લોકબોલી પ્રતીત થાય છે. ગામડાના સમગ્ર લોકજીવનની અનુભૂતિ તેમની કૃતિઓમાં ડોકાય છે. ડુંગરની ભેખડે આવેલા ઉગમણા ઘરની પાસે ક્ષિતિજ ઉપર પર્વતમાળા ઉપર રમતા ઉષાના રંગો, ક્યારેક અવનવા પક્ષીઓના કિલકિલ અવાજ, લીલાછમ ખેતરો, ચોમાસાના ઉત્સવો, ઉજવણી, મેળા વગેરેની છાપ ઉમાશંકર ઉપર પ્રબળ રીતે પડેલી જણાય છે. ગ્રામજનોમાં સ્વાભાવિક રહેલા ભોળપણ અને મિજાજ એમના પાત્રોના સ્વભાવમાં પણ જોવા મળે છે. આમ વતનના ગામડાના રંગીન આકર્ષક વાતાવરણે તેમને કવિત્વની દીક્ષા આપી એમ ચોક્કસ કહી શકાય. બીજું પરિબળ તેમના માતા પિતાના સંસ્કાર. ઉમાશંકરના પિતા શામળાજી સુસડિયા પાસેના ગામોમાં કામ કરતા, તેથી કવિને રજાઓમાં ત્યાં જવાનું થતું. નાનપણથી જ સૌંદર્ય ધામ શામળાજીનો પ્રભાવ કવિચિત ઉપર પડ્યો અને આધ્યાત્મિક સંસ્કારો તેમણે પ્રાપ્ત કર્યા. તેઓ પોતે જ કહે છે કે 20મે વર્ષે અમદાવાદના 2 અને વતનના બીજા મિત્રો સાથે કાર્તકી પૂર્ણિમાએ શામળાજીના મેળામાં મેં સાંભળેલા ગીતો, એ તરફના મેળાઓનો મારો એ છેલ્લો અનુભવ, સમગ્ર શિક્ષણ અધ્યયનમાંથી હું અહીં કશુંક નવું પામીને નીકળ્યો છું. એટલું જ એક રાત્રિના અને તે પણ એક મંડળીના અનુભવમાંથી પામ્યો છું એમ કહું તો કશી જ અતિશયોક્તિ નથી. મારા પૂરતી તો ગીત લેખનની યુનિવર્સિટી પણ ગણી શકાય. શહેરના રાસગરબા વગેરે ઉત્સવો જોવા સાંભળવાની તક મને બહુ પાછળથી મળી. તેમનું કુટુંબ ઘણું બહોળું હતું. વાણિજ્ય, રાજકારણ, ધર્મને લગતી અનેક વ્યક્તિઓ સાથેના સંબંધોથી તેમને ઘણું જાણવા પણ મળતું. એક ખ્રિસ્તી દાખ્તરના સેવાભાવી વલણના પ્રત્યક્ષ અનુભવથી તેમનામાં સેવા ભાવના પેદા થઈ હતી અને તે જ ભાવના દલિતો પીડિતો અંગેના કાવ્યોમાં પણ જોવા મળે છે. બામણાની એ ગામઠી શાળામાં 3 ધોરણ સુધીના અધ્યયન બાદ 4થા ધોરણથી ઈડરની શાળામાં અંગ્રેજી 6 ધોરણ સુધીનો એમણે અભ્યાસ કર્યો. પ્રારંભિક શિક્ષણ વતનમાં લીધું. અમદાવાદમાં હાઈસ્કૂલનું શિક્ષણ પૂરું કર્યું. 1928માં મેટ્રિકની પરીક્ષા આપી હતી અને સમગ્ર બોર્ડમાં 3જા નંબરે તેઓ પાસ થયેલા. અમદાવાદના કેન્દ્રમાં પ્રથમ ક્રમે ઉત્તીર્ણ થયેલા. પછી અમદાવાદ, મુંબઈની કોલેજો અને ગાંધીજીની ગુજરાત વિદ્યાપીઠમાં ઉચ્ચ શિક્ષણ મેળવીને ઉમાશંકર જોશીએ સ્નાતક અનુસ્નાતક ડિગ્રીઓ પણ મેળવી શિક્ષક તરીકેની કારકિર્દી શરૂ કરી હતી. એમણે પ્રથમ વર્ગમાં આવીને એમએ ની પરીક્ષામાં ઝળહળતી ફતેહ મેળવેલી. એ સમયમાં ઉત્તમ સાહિત્યકાર, સાહિત્યપ્રેમી શિક્ષકો, પ્રાધ્યાપકોના જ્ઞાનનો, વિદ્યા સંસ્કારનો અને વિદ્યા વ્યાસંગનો એમને લાભ મળ્યો હતો. વિખ્યાત કથા સર્જક પન્નાલાલ પટેલ એમના સહાધ્યાયી, ઉત્તમ શિક્ષકોનું સાનિધ્ય મળેલું. 1927માં અમદાવાદ આવી મેટ્રિક થયા. મેટ્રિકમાં તેઓ મુંબઈ ઇલાકામાં 3જા નંબરે ઉત્તીર્ણ. 1928 થી 1930 દરમિયાન ગુજરાત કોલેજના વિદ્યાર્થી ને એ જ ગાળામાં 1928માં આબુના પ્રવાસે ત્યાં નખી સરોવર જોઈ એક સુંદર સોનેટ લખ્યું, જેમાંથી સૌંદર્યો પી ઉર્જરણ ગાશે પછી આપ મેળે એવો કાવ્ય દીક્ષા મંત્ર તેમને લાદ્યો. આ સોનેટ દ્વારા બળવંતરાય ઠાકોર પ્રેરિત નવી કાવ્ય પરંપરા સાથે તેમનું અનુસંધાન થયું.
એ પછી

0: નિજી શૈલીએ આગળ વધતા 1931 માં વિશ્વ શાંતિ ખંડકાવ્ય સાથે ગુજરાતી કવિતા ક્ષેત્રે તેમણે પદાર્પણ કર્યું. એ ખંડકાવ્યનું કાકા સાહેબ કાલલકરે ઉમળકાભેર સ્વાગત કર્યું ને તેના વધામણા નરસિંહરાવ દિવેટિયા જેવા પંડિત યુગીન અને રામનારાયણ વિશ્વનાથ પાઠક જેવા ગાંધી યુગીન સાક્ષરોએ કર્યા. નરસિંહરાવે વિશ્વ શાંતિમાં સાક્ષર યુગનું ભાવિ દર્શન પણ કર્યું. 1937 ઉમાશંકરે જ્યોત્સનાબેન સાથે લગ્ન કર્યું, જેમનાથી તેમને બે પુત્રીઓ પ્રાપ્ત થઈ, નંદિની અને સ્વાતિ. 1939 ઉમાશંકર અમદાવાદ આવી ગુજરાત વર્નાક્યુલર સોસાયટી, જે આજની ગુજરાત વિદ્યાસભા, માં સંશોધન અને અધ્યાપન અર્થે જોડાયા. આ પૂર્વે ગંગોત્રી નામક કાવ્ય સંગ્રહ, સાપના ભારા નામક એકાંકી સંગ્રહ, શ્રાવણી મેળો નામક વાર્તા સંગ્રહ અને ત્રણ અર્ધુ બે અને બીજી વાતો નામક વાર્તા સંગ્રહ તેઓ આપી ચૂક્યા હતા. 1937 સ્નેહ રશ્મિ સાથે રહીને તેમણે ગાંધી કાવ્ય સંગ્રહનું સંપાદન પણ કર્યું. ઉમાશંકર માત્ર ગુજરાતના જ નહીં, ભારત સમગ્રના તેજસ્વી કવિ રત્નોમાંના એક છે. તેઓ ગાંધી યુગના જ નહીં, અનુગાંધી યુગના પણ કહો કે સર્વકાળના એક અગ્રેસર કવિ તરીકે પ્રતિષ્ઠિત છે. એક કવિ શીલભદ્ર સારસ્વત તરીકે, વિવેક બૃહસ્પતિ એવા ગુજરાતના અને ગુજરાતીતા અને ગાંધીગીરાના સંનિષ્ઠ સંસ્કાર સેવક તરીકે તેમની કાર્ય સાધના ગુજરાતના સાહિત્ય તેમજ સંસ્કારના ઇતિહાસમાં એક મહત્વનું અલગ પ્રકરણ બની શકે એમ છે. ગુજરાતી કવિતાના વિકાસક્રમ સાથે ગુજરાતી એકાંકી, નિબંધ અને વાર્તાના ગતિ વળાંકો સાથે ગુજરાતી સર્જનાત્મક અને વિવેચનાત્મક ગદ્યના ઉઘાડ અને ઉત્કર્ષ સાથે તેમનું નામ હંમેશા આદરપૂર્વક લેવાશે. કેટલાક ઉત્તમ સોનેટો, ગીતો, મુક્તકો, છંદોબદ્ધ કાવ્યોમાં પ્રાદેશિક બોલીના સર્જનાત્મક વિનિયોગમાં, નાટ્યપદ્યના અસરકારક પ્રયોગોમાં, સાહિત્યિક પત્રકારત્વના મૂલ્યનિષ્ઠ ખેડાણમાં તેમનું નામ અને કામ અનન્ય છે. વિશ્વમાં ગુજરાતી સાહિત્યને સંવાદિતાના સાધક સારસ્વત તરીકે માનની અને વૈશ્વિક સ્નેહ શાંતિના સ્વપ્નદ્રષ્ટા ને સાહિત્યિક સત્વનિષ્ઠ પ્રયોગ પરંપરાના પુરસ્કર્તા ને પ્રવર્તક સર્જક તરીકે ઉમાશંકર જોશીનું નામ માત્ર ગુજરાતી ભાષામાં જ નહીં પરંતુ સમસ્ત માનવીય ભાષામાં શર્કરાની જેમ ઓગળી ગયું છે. તેમણે શબ્દની આંગળીએ સમાજકારણ, રાજકારણ, કેળવણી, પત્રકારત્વ, સૌંદર્યકલા વગેરે અનેક ક્ષેત્રોની યાત્રા કરી વિરાટ માનવ પ્રેમની, જીવન પ્રેમ અને વિશ્વ પ્રેમની સૌને સ્વસ્થતા અને ક્ષમતાપૂર્વક સાક્ષાત્કૃતિ કરાવવામાં શબ્દની જે સર્જનાત્મક મંગલતા સિદ્ધ કરી આપી છે તે એમનું ચિરસ્થાયી પ્રદાન છે. ઉમાશંકર વિષયક વિસ્તૃત વાંગ્મય સૂચિ, ઉમાશંકરનો વાગવૈભવ ને ત્રીજા ભાગમાં તેમજ યુગદ્રષ્ટા ઉમાશંકર જેવા ગ્રંથોમાં આપવામાં આવી છે. ઉમાશંકર જોશીનું ઘડતર ગાંધી યુગમાં થયું. તે સમયની, તે યુગની અસર તેમના ઉપર પડી. પ્રથમ તો ગાંધીજીની જ અસર તેમના સાહિત્ય ઉપર પડેલી આપણને નજરે પડે છે. ગાંધીજી દેશભક્તિ, સત્ય, અહિંસા, અપરિગ્રહના સિદ્ધાંતોને વળગીને ચાલવાનું વલણ, સેવાભાવ વગેરે ગુણો તેમનામાં ઉતર્યા. ગુજરાત વિદ્યાપીઠના આધ્યાત્મિક વાતાવરણમાં એમનું ઘડતર થયું હતું. 1930 ગાંધીજીની દાંડી યાત્રા થયેલી અને સ્વાતંત્ર્ય સંગ્રામમાં વિસાપુર જેલમાં ઉમાશંકરભાઈને જવું પડેલું. વિસાપુરની કુદરતને ખોળે મુક્ત જેલભૂમિ તેમના માટે સાહિત્ય રચના માટે અનુકૂળ બની રહી. તેમણે જેલવાસ કર્યો તે પૂર્વ વિશ્વ શાંતિ પ્રસિદ્ધ થયેલ. જેલમાં પણ વાંચન મનન કર્યું અને તેમણે એ દરમિયાન ગુજરાત વિદ્યાપીઠમાં સુંદરમ, કાકા સાહેબ કાલેલકર, કૃષ્ણલાલ સિદ્ધરાણી વગેરેનો સંપર્ક થયો અને તેમના વ્યક્તિત્વ ઉપર આ સૌનો પ્રભાવ પડ્યો. ગાંધીજીના અહિંસા, સત્ય, દેશભક્તિના સંસ્કારો, તો બીજી બાજુ કાર્લ માર્ક્સના કારણે દીન દુખી પીડિત દલિતોની વાસ્તવિક પરિસ્થિતિનો ખ્યાલ આવ્યો. રવિન્દ્રનાથ ટાગોરનો પ્રભાવ પણ આ સમય દરમિયાન જ પડ્યો. ઉમાશંકરને ગણનારા અનેક પરિબળોમાં સૌથી પ્રબળ અસર કરતા પરિબળ હોય તો તે ગાંધીજી, માર્ક્સ અને રવિન્દ્રનાથ ટાગોરના સંસ્કારો છે. આમ એમના સાહિત્યિક જીવનને ગણનારા અનેક પરિબળો છે. કવિના ચિત્ત ઉપર તેમના જીવન દરમિયાન શિક્ષણ, શિક્ષકો, મિત્રો, માતા પિતા, વાંચન વગેરેના અનેક સંસ્કારો પડેલા છે. અભ્યાસકાર પૂરો થતા સુધીમાં તો ઉમાશંકર ગુજરાતના નવી પેઢીના સુપ્રસિદ્ધ અગ્રણી કવિ તરીકે સ્થાન પામી ચૂક્યા હતા. વિશ્વશાંતિ, ગંગોત્રી, નિશિત, પ્રાચીના, આતિથ્ય, વસંત વર્ષા, મહાપ્રસ્થાન, અતિસાર, ધારાવસ્ત્ર, સપ્તપદી આ સંગ્રહોમાંથી ઉમાશંકર ગુજરાતી સાહિત્યમાં અગ્રણી કવિ તરીકે પ્રખ્યાત થઈ ચૂક્યા હતા. એક સમર્થ અગ્રણી સાહિત્યકાર તરીકે એમને અનેક પુરસ્કારો અને ચંદ્રકો પણ મળ્યા છે. એમને નિશિત કાવ્ય સંગ્રહ માટે અખિલ ભારતીય કક્ષાનો જ્ઞાનપીઠ પુરસ્કાર મળેલો છે. કવિ ઉમાશંકર માત્ર ગુજરાતના જ નહીં પણ સમગ્ર દેશના કવિ તરીકે નામના મેળવી ચૂક્યા છે. ભારતના સાંસ્કૃતિક પ્રતિનિધિ તરીકે તેમનું સન્માન વિદેશમાં પણ થતું રહેલું. ઉમાશંકર નવલકથા, નાટક, વિવેચન, સંપાદન વગેરે સાહિત્યના દરેક ક્ષેત્રે તેમણે ઝંપલાવ્યું છે અને તેમાં સફળતાથી તેઓ પાર પણ ઉતર્યા છે. પારકા જણ્યા નવલકથા લખી, પણ એ નવલકથામાં કવિતા જેટલા તેઓ ખીલ્યા નથી. શ્રાવણી મેળો, ત્રણ અડધું બહેન, બીજી વાતો, અંતરાય એ એમના નવલિકા સંગ્રહો છે. સમય પકડવાની ત્રેવડ અને ચોટદાર આલેખન એ એમની નવલકથાનું મુખ્ય લક્ષણ છે. ગોષ્ઠીના 22 નિબંધો અને ઉઘાડી બારીના નિબંધો એમની નબંધકાર તરીકે ઊંચું સ્થાન અપાવે છે. વિષયની દ્રષ્ટિએ 4 ભાગમાં વહેંચાયેલા 91 નિબંધો છે. વાર્તાલાપ, મિત્રતાની કલા જેવા નિબંધો તો આનંદદાયક છે. ઉઘાડી બારીના નિબંધો ઉપર ગાંધીજી અને રવીન્દ્રનાથનો સંપૂર્ણ પ્રભાવ જોઈ શકાય છે. 1977માં શહીદ એકાંકી સંગ્રહથી કેટલીક કૃતિઓ રદ કરી, એમાંની કેટલીક લઈ મઠારી, કેટલીક નવી ઉમેરી. હવેલી નામનો એકાંકી સંગ્રહ ઉમાશંકર દ્વારા તૈયાર કરાયો. સાપના ભારા દ્વારા એક ઉત્તમ એકાંકીકાર તરીકે બહાર આવેલા ઉમાશંકરને એકાંકી ક્ષેત્રે પણ વિકાસ ચાલતો રહ્યો. તેમણે અનાથ જેવું ત્રિઅંકી દીર્ઘ નાટક પણ આપેલું છે. આ સિવાય વિસામો નામે તેમને વાર્તા સંગ્રહ આપ્યો છે. તેમણે પોતે જ પોતાની શ્રેષ્ઠ વાર્તાઓનો સંચય ઉમાશંકર જોશીની શ્રેષ્ઠ વાર્તાઓ એ નામે આપેલો છે. તેમણે જઠરા અગ્નિ કાવ્યમાં ભૂખ્યા જનોનો જઠરા અગ્નિ જાગશે, ખંડેરોની ભસ્મ કણી ન લાદશે જેવા ચિંતનનો હિસ્સો એમાં રજૂ કરેલો છે. હવે મારે વાત કરવી છે જેમના માટે ઉમાશંકર જોશીને ભારતીય સાહિત્યનો શ્રેષ્ઠ પુરસ્કાર જ્ઞાનપીઠ એવોર્ડ મળેલો છે, તે કાવ્ય સંગ્રહ નિશિત વિશે. નિશિત સંગ્રહનું શીર્ષક કાવ્ય નિશિત પોતે જ એક શ્રેષ્ઠ કાવ્ય રચના છે. આ કાવ્યમાં કવિ મધ્યરાત્રિના દેવતાને આવકારે છે. કવિ વર્ણવે છે કે કેવી રીતે રાત્રિનો અંધકાર બધી જ વિષમતાઓને પોતાનામાં સમાવી લે છે. દિવસના ભેદભાવો રાત્રિના અંધકારમાં એક સમાન બની જાય છે. રાત્રિ એ વિરામ છે જે આવતીકાલના નવા ઉદય માટે અનિવાર્ય છે. કવિએ છંદોબદ્ધ કવિતાના ક્ષેત્રે પણ અદ્ભુત પ્રયોગો કરેલા છે. શિખરિણી, પૃથ્વી, મંદાક્રાંતા જેવા સંસ્કૃત વૃત્તોનો ઉપયોગ કરીને કવિએ ગુજરાતી ભાષાની સમૃદ્ધિના દર્શન કરાવ્યા છે. ઉમાશંકર જોશીની ભાષા પ્રાસંગિક, ગંભીર અને નાદમધુર છે. નિશિતની કવિતાઓમાં કલા અને કથ્યનો સુભગ સમન્વય જોવા મળે છે. કવિએ છંદોનો અત્યંત કલાત્મક ઉપયોગ કર્યો છે. ક્યાંક સંસ્કૃત અક્ષમ શબ્દોનો ભાર પણ છે તો ક્યાંક તળપદા શબ્દોની મીઠાશ. તેમણે નદી, પર્વત, તારા, આકાશ, અંધકારનો ઉપયોગ કરી માનવીય ભાવનાઓને સરસ રીતે વ્યક્ત કરી છે. ઉમાશંકરની કવિતાનો પ્રાણ તે ઉદાત્તતા છે. જ્યારે તેઓ અનંત બ્રહ્માંડ કે મહાકાળ વિશે લખે છે ત્યારે વાચક એક પ્રકારની દિવ્યતાનો અનુભવ કરે છે. ગુજરાતી સાહિત્યમાં 1915-1940 સુધીનો સમયગાળો ગાંધી યુગ તરીકે ઓળખાય છે. આ યુગની કવિતામાં કલા ખાતર કલા નહીં પણ જીવન ખાતર કલાનો મહિમા હતો. ઉમાશંકર જોશી અને સુંદરમ આ યુગના બે પ્રમુખ સ્તંભો હતા. નિશ્ચિતમાં ગાંધીવાદી વિચારધારા તો સ્પષ્ટ દેખાય જ છે. કાવ્યમાં કોઈ પણ પ્રકારના અન્ય વાસ્તવિકતા સિવાય અન્ય કશું જોવા મળતું નથી. તેમણે જ્ઞાનપીઠ પુરસ્કાર એ જે ઐતિહાસિક ગૌરવની ક્ષણ આપણા સૌ માટે છે એની જો થોડીક વાત કરીએ તો ભારતીય જ્ઞાનપીઠ દ્વારા અપાતો જ્ઞાનપીઠ પુરસ્કાર એ ભારતનો સર્વોચ્ચ સાહિત્યિક પુરસ્કાર છે. વર્ષ 1967માં ગુજરાતી સાહિત્ય માટે સુવર્ણ પ્રભાત ઉગ્યું જ્યારે ઉમાશંકર જોશીને તેમના કાવ્ય સંગ્રહ નિશિત માટે આ સર્વોચ્ચ સન્માન એનાયત કરવાની જાહેરાત થઈ. આ પુરસ્કાર તેમને કન્નડ કવિ કુવેમ્પુની કૃતિ શ્રી રામાયણ દર્શનમ સાથે સંયુક્ત રીતે આપવામાં આવ્યો હતો. જ્ઞાનપીઠ પુરસ્કાર મેળવનાર ઉમાશંકર જોશી ગુજરાતી સાહિત્યના પ્રથમ સાહિત્યકાર હતા. આ ઘટનાએ ગુજરાતી ભાષા અને રાષ્ટ્રીય મંચ ઉપર એક ગૌરવવંતુ સ્થાન અપાવ્યું. આ પુરસ્કાર માત્ર એક કાવ્ય સંગ્રહ પૂરતો ન હતો, પરંતુ એ ઉમાશંકર જોશીની દાયકાઓની સાહિત્યિક સાધના અને તેમના વૈશ્વિક દ્રષ્ટિકોણ અને ગુજરાતી કવિતાને તેમણે આપેલા નવા પરિમાણોની રાષ્ટ્રીય સ્વીકૃતિ હતી. જ્ઞાનપીઠ પુરસ્કાર સ્વીકારતા ઉમાશંકર જોશીએ કહ્યું હતું કે તેઓ માત્ર ગુજરાતના જ નહીં પરંતુ સમગ્ર ભારતના અને વિશ્વના સર્જક છે. તેમની પંક્તિઓ હું ગુર્જર ભારતવાસી તેમજ વ્યક્તિ મટીને બનુ વિશ્વ માનવી માથે ધરું ધૂળ વસુંધરાની, આ તેમણે કહેલું. કવિએ આ સંગ્રહનું નામ નિશિત શા માટે રાખ્યું? રાત્રિએ સામાન્ય રીતે અંધકાર, ભય અને નિષ્ક્રિયતાનું પ્રતીક માનવામાં આવે છે, પરંતુ ઉમાશંકર માટે નિશિત એ પરમ શાંતિ, આત્મમંથન અને બ્રહ્માંડ સાથેના અનુસંધાનનો સમય છે. દિવસના કોલાહલ પછી જ્યારે પ્રકૃતિ શાંત થાય છે, ત્યારે જ માનવી પોતાના આત્માનો અને પરમાત્માનો અવાજ સાંભળી શકે છે. નિશિત એટલે એવી શાંતિ જ્યાં નવસર્જનના બીજ રોપાય છે. આ સંગ્રહમાં 100થી વધુ કાવ્યો છે. તેમાં પ્રકૃતિ સૌંદર્યના દર્શનના પણ કાવ્યો છે, જેમાં રાત્રિનું આકાશ, ચાંદની, પર્વતો અને ઋતુઓનું વર્ણન કરવામાં આવેલું છે. તો ક્યાંક પ્રણય કાવ્યો પણ છે. અહીં પ્રેમ સ્થૂળ નથી, પણ સૂક્ષ્મ અને આધ્યાત્મિક સ્તર પર જાય છે. વિરહની વેદના અને મિલનની ઝંખનાને અત્યંત સંવેદનશીલતાથી આલેખવામાં આવી છે. ગાંધીયુગના કવિ હોવાના નાતે ઉમાશંકરમાં દીન દુખીઓ પ્રત્યે અપાર સહાનુભૂતિ હતી. ભલે આ સંગ્રહનું નામ નિશ્ચિત હોય, પરંતુ એમાં શોષિત વર્ગ અને ગરીબોને આડંબર વગર જીવનના સત્યને સ્વીકારવાની તેમણે વાત કરી છે. સમાજના છેવાડાના માનવી પ્રત્યેની કરુણા છે. રાષ્ટ્રપ્રેમ અને વિશ્વપ્રેમનો અહીં સમન્વય જોવા મળે છે. ગાંધીજીની જેમ ઉમાશંકર પણ માનતા હતા કે પોતાના દેશને પ્રેમ કરવો એટલે અન્ય દેશોને દ્વેષ કરવો એવું નથી. તેમની રાષ્ટ્રભાવના વિશ્વ માનવવાદ તરફ દોરી જાય છે. નિશિત ઉપરાંત ઉમાશંકર જોશીએ ગુજરાતી સાહિત્યને એકથી એક ચઢિયાતી કૃતિઓ આપી છે. ઉમાશંકર જોશી માત્ર એક સમયગાળાના કવિ ન હતા, તેઓ યુગ દ્રષ્ટા હતા. નિશિતનું સર્જન ભલે ઘણા વર્ષો પહેલા થયું હોય, પરંતુ તેમાં રહેલી શાંતિની શોધ, આત્મમંથન, વિશ્વ બંધુત્વની ભાવના આજના કોલાહલ યુક્ત અને યુદ્ધગ્રસ્ત વિશ્વમાં વધુ પ્રસ્તુત લાગે છે. જ્ઞાનપીઠ પુરસ્કાર એ માત્ર નિશિતની સાહિત્યિક ગુણવત્તાનું જ સન્માન નથી, પરંતુ તે કવિની ઉચ્ચ માનવતાવાદી દ્રષ્ટિનું સન્માન હતું. જ્યાં સુધી ગુજરાતી ભાષા જીવંત રહેશે, ત્યાં સુધી ઉમાશંકર જોશીની કવિતાઓ અને નિશિતના નાદમાં રણકતો વૈશ્વિક શાંતિનો સંદેશ માનવ જાતને પ્રેરણા આપતો રહેશે. તેઓ ખરા અર્થમાં ગુજરાતના એવા સપૂત હતા જેમણે ગુજરાતી સાહિત્યની સીમાઓ વિસ્તારીને તેને વિશ્વ સાહિત્યના નકશા ઉપર ગૌરવવંતુ સ્થાન અપાવ્યું. એમની જન્મ જયંતિ નિમિત્તે આજ રોજ એમના જીવન સર્જનને યાદ કરવાનો અહીં જે મને મોકો મળ્યો, તે બદલ સૌનો ખૂબ ખૂબ આભાર. જય જય ગરવી ગુજરાત.
1: સાહિત્યકાર ઉમાશંકર જોશીના જન્મ જયંતિ નિમિત્તે પ્રોફેસર વંદના રામીનો વાર્તાલાપ આપ સાંભળી રહ્યા હતા.

0: વર્ક ફ્રોમ હોમ, હાઈ સેલરી, બસ એક ક્લિકમાં. અરે વાહ,
1: ફસાણી.
2: અજાણે લિંક્સ પર ક્લિક ના કરો. RBI કહે છે,
1: જાણકાર બનો, સતર્ક રહો.
3: નમસ્તે બહેનો, નમસ્તે ધારાબેન.
4: નમસ્તે બહેનો, નમસ્તે જિજ્ઞાબેન.
3: બહેનો, આજે અમે ઉપસ્થિત થયા છીએ સફળ સ્ત્રીની સાફલ્ય ગાથા સ્વયં સિદ્ધા એ વિશે બહેનોનો સંકલિત કાર્યક્રમ લઈને.
5: નમસ્કાર, હું ડોક્ટર મમતા ભટ્ટ. આજે આકાશવાણી ભુજ કેન્દ્ર પર અમે આવ્યા છીએ. રેડિયો સાંભળનારી અમારી તમામ બહેનોનું ખૂબ ખૂબ સ્વાગત કરું છું. એમની સાથે સ્ટુડિયોમાં આવેલા બહેનોનું પણ ખૂબ ખૂબ સ્વાગત કરું છું. એ એવા બહેનો છે જેમણે પોતાના સ્વયંબળથી સ્વયં સીધા સાબિત થયા છે અને એ બહેનોએ પોતાના ક્ષેત્રમાં ટોપનું લેવલ પ્રાપ્ત કરેલું છે. તો એવી બહેનોનું તમને હું પરિચય કરાવીશ. એમાં પારોલબેન કારા, એમની સાથે રચનાબેન શાહ, એમની સાથે ડૉક્ટર રૂપાલીબેન મોરબિયા જે આવેલા છે, અમીનાબેન પણ સાથે સામેલ છે. આપણે આ બધી જ બહેનો પાસેથી એવી કઈ એમની ખાસિયત હતી જેને કારણે તેઓએ પોતાના ક્ષેત્રમાં ખૂબ સારું નામ કમાવ્યું છે અને પોતે શિખર ઉપર બિરાજે છે. તો આપણે આ બહેનોનો પરિચય કરાવીશું અને એમની સાફલ્ય ગાથાને સાંભળીશું. તો સૌ પ્રથમ હું આમંત્રણ આપીશ પારુલબેન કારા સાહેબને. પારુલબેન, તમારું આ પ્રોગ્રામમાં ખૂબ ખૂબ સ્વાગત છે.
6: નમસ્કાર.
5: આપે જે સ્વયં સિદ્ધામાં તમારું સ્થાન મેળવ્યું છે એ બદલ અમે પણ હર્ષની લાગણી અનુભવીએ છીએ. અને બેન, આપના પરિચય અને આપની કારકિર્દીની શરૂઆત તમે કેમ કરી એના વિશે થોડુંક અમારા બહેનોને કહેશો.
6: સૌપ્રથમ તો તમે મને આ રેડિયો સ્ટુડિયોમાં બોલાવી અને મને જે આ તક આપી એના માટે હું ખૂબ ખૂબ આભાર માનું છું. હું જે જિલ્લા પંચાયતની પ્રમુખ બની કચ્છની, એનાથી પહેલાંની જો હું વાત કરું તો નાનપણથી જ મારા પિતા છે એ જનસંઘના માધાપરમાં સ્થાપક, RSSની વિચારધારા એને લઈને મારો રાજકીય માહોલમાં ઉછેર થયો. અને સાસરે આવી તો સાસરામાં પણ મારા જે પતિ છે રમેશ કારા એ RSSના બાલ સ્વયંસેવક, એટલે આ વાતાવરણને કારણે મને રાજકારણમાં ઓલરેડી રૂચિ હતી. એટલે 2000માં મને તાલુકા પંચાયતની BJP તરફથી માધાપર નવાવાસમાં ટિકિટ મળી. એ ટાઈમે પણ હું ભુજ તાલુકા મહિલા મોરચાની મહામંત્રી પણ રહી ચૂકી છું. અને એ જ સમય જે જ્યારે ભૂકંપ આવ્યો 2001માં, ત્યારે હું તાલુકા પંચાયતની સભ્ય હતી અને એ ત્યારે મને લોકોની સેવા કરવાની એક તક મળી. એ સમય દરમિયાન મેં BSc મેં હું કરેલી હતી અને BEd મેં મુન્દ્રામાં કર્યું. એટલે ત્યારે એવો સમય આવ્યો 2000 થી 2005 કે જેમાં હું તાલુકા પંચાયતની સભ્ય હતી, મારા 3 બાળકો હતા અને એમાં મારે એ BEd નો કોલ લેટર આવ્યો એટલે મેં BEd કર્યું. એટલે ખૂબ જ સક્રિયપણે મેં આ બધી કામગીરી ત્યારે નિભાવી.
5: સરસ બેન, તમે એક સરસ મજાના સરળ રાજકારણીય તરીકે તમારું નામ લેવાય છે. તમને પહેલેથી જ ઘરમાં આવો માહોલ મળ્યો છે. એમની સાથે તમે ત્રિવિધ ઘોડે ચડેલા હોય એવું લાગે કે તમે ઘરની જવાબદારી પણ કરતા હતા, શૈક્ષણિક પોતાની મોટી ઉપર કર્યું અને એમની સાથે રાજકારણમાં પણ એટલો રસ ધરાવ્યો. તો તમારી શૈક્ષણિક કારકિર્દી વિશે થોડીક પ્રકાશ પાડજો.
6: BSc BEd કરેલું છે. એટલે BSc કર્યા પછી મારે મેરેજ થઈ ગયા એટલે 3 બાળકો મોટા થયા પછી મેં BEd કર્યું. અને કુદરતી તે સમયે માધાપરમાં જ અમારી જે MSV હાઈસ્કૂલ એમાં સાયન્સ ટીચરની જગ્યા ખાલી હતી એટલે મને ત્યાં BEd કર્યા પછી ગામમાં જ ગવર્મેન્ટ જોબ પણ મળી. એટલે MSV હાઈસ્કૂલમાં મેં 10 વર્ષ સુધી સાયન્સ ટીચર તરીકે મેં શિક્ષણ કાર્ય પણ કરાવ્યું. એટલે આ રીતે મારો આ જે છે એ શૈક્ષણિક પ્રોગ્રેસ છે.
5: ખૂબ સરસ. હંમેશા સફળતા એ શિક્ષકોમાંથી આવતી હોય અને એક શિક્ષક જ્યારે સફળ થાય ત્યારે એક સરસ મજાના રાજકારણના નેતા પણ બની શકે એવું આજે તમારા ઉદાહરણ પરથી જાણવા મળ્યું છે. બેન, તમારી આટલી બધી સફળતા અને આટલું બધી કામગીરી સાથે તમારી સફળતાનું રહસ્ય અમને જણાવશો.
6: સફળતાનું રહસ્ય જો કહું તો મારા પરિવાર તરફથી મને ખૂબ સપોર્ટ મળ્યો છે અને પહેલાંથી જ સંઘર્ષ સામે હું ટેવાયેલી છું. એટલે નાના મોટા જે કંઈ તકલીફો હોય એને હું ખૂબ અવગણતી હોઉં છું અને હું કર્મના સિદ્ધાંતમાં માનું છું. એટલે જે કંઈ તકલીફો આવતી હોય ત્યારે ઈશ્વર પ્રત્યે એટલી શ્રદ્ધા રાખું છું કે તકલીફ સામે જજમિસું તો ઈશ્વર છે એ મને આ તકલીફમાંથી બહાર કાઢશે જ. અને એવા અનેક અનુભવો મારા જીવનમાં બન્યા છે, એટલે ઈશ્વર પ્રત્યેની જે મારી શ્રદ્ધા છે એ સતત વધતી જ ગઈ છે. એટલે ઈશ્વરનો સપોર્ટ અને ફેમિલીનો સપોર્ટ અને એને લઈને મારું જે પૂરો સમય છે હું રાજકીય પ્રવૃત્તિમાં, સામાજિક પ્રવૃત્તિમાં હું વાપરી શકું છું.
5: બહુ જ સારી રીતે તમારા સમયનું આયોજન કરી અને તમે સરસ પોતાનું જીવનને આગળ ધપાવો છો. સેવાકીય ભાવના, તમારા પરિવાર તરફથી તમને જે સંસ્કારો મળ્યા છે એમાંથી તમે આગળ નીકળ્યા છો. હવે હું જાણીશ કે તમે અમારી બહેનોને શું સંદેશ આપવા માંગશો, જેને કારણે અત્યારે ભારત સરકારના અભિયાનો ચાલે છે બેટી બચાવો બેટી બચાવો. આપણે બધા બોલતા હોઈએ છીએ નારી તું નારાયણી, તમે તમારા શબ્દોમાં વ્યક્ત કરો કે મહિલાઓને તમે શું સંદેશ આપશો.
6: હું મહિલાઓને સંદેશ આપીશ કે ઈશ્વરે મહિલાઓને અનંત શક્તિઓ આપેલી છે. મહિલાઓ એની અંદર રહેલી જે શક્તિઓ છે એને પીછાણે જાણે અને દરેકમાં જે કંઈ કુદરતી આવડત ભગવાને આપેલી છે, કુદરતી આવડત, એનો એ પૂરેપૂરો ઉપયોગ કરે અને સમાજમાં પોતાનું સ્થાન છે એ સાબિત કરે. બાકી જ્યારે સાંસારિક જીવનમાં આપણે હોઈએ ત્યારે અનેક તકલીફો આવતી હોય, પણ એ તકલીફોને વશ થઈ અને આપણે ડિપ્રેશનમાં ન સરી પડીએ. અને બહેનોનો તો ખાસ એક સ્વભાવ છે કે એમને ઈશ્વર પ્રત્યે ખાસ શ્રદ્ધા છે, તો ઈશ્વર પ્રત્યેની શ્રદ્ધા છે એ બરકરાર રાખે અને જે કંઈ તકલીફો આવે એનો સામનો કરી અને પોતાનો જે ગોલ છે એ ગોલને સતત પોતાની નજર સામે રાખી અને એ ગોલને હાંસિલ કરવા માટે સતત મહેનત કરે.
5: સરસ બેન, અમારી બહેનોને તમારા જીવનની આટલી જે પણ વાતો કરી એનાથી ખૂબ ખૂબ પ્રેરણા મળશે અને બધી જ બહેનો છે બેનની જેમ ટોપ લેવલ સુધી પહોંચશે એવી અભ્યર્થના વ્યક્ત કરીએ છીએ. હવે આપણે બીજા એક આપણા મહેમાન છે જેણે પણ પોતાની કારકિર્દીમાં એટલું સરસ મજાનું મુકામ હાંસલ કરેલું છે, જેમની સાથે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ એવા કચ્છ માંડવીના અને હાલે ભુજ રહેતા ડૉક્ટર રૂપાલીબેન મોરબિયા, ચેસ્ટ ફિઝિશિયન, જે કચ્છના પહેલા મહિલા ચેસ્ટ ફિઝિશિયન હતા. તો આપણે એમનો પરિચય કેળવવા જઈ રહ્યા છીએ. રૂપાલીબેન, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે.
7: નમસ્તે.
5: અત્યારે સ્વયં સિદ્ધા બહેનોની શૃંખલામાં આપનું નામ પણ સામેલ છે, તો આપ આપનો પરિચય અમને આપશો.
7: ખૂબ પહેલાં તો ખૂબ ખૂબ આભાર લોટસ ક્લબ માધાપરનું, જે જેણે મને આવકાર્યો અને મને મોકો આપ્યો આ તમારી સાથે વાત કરવાનો. હું ડૉક્ટર રૂપાલી મોરબિયા, ચેસ્ટ ફિઝિશિયન છું. મારું જન્મ અને સ્કૂલ માંડવી કચ્છમાં થયેલું છે અને હવે કાર્યક્ષેત્ર ભુજમાં ચાલુ કર્યું છે અને અત્યારે મારું પ્રાઇવેટ નર્સિંગ હોમ છે ડૉક્ટર રૂપાલી મોરબિયા ચેસ્ટ ફિઝિશિયન હોસ્પિટલના નામથી, હોસ્પિટલ રોડ ઉપર કામ કરી રહી છું.
5: સરસ રૂપાલીબેન, સાથે સાથે તમે શરૂઆત કારકિર્દીની ક્યારથી કરી એના વિશે જરા અમને પરિચય આપજો.
7: મેં સ્કૂલિંગ માંડવીથી કર્યું છે, ખીમજી રામદાસ કન્યા વિદ્યાલયમાંથી. પછી MBBS MD બધું મેડિસિનનું બરોડા મેડિકલ કોલેજ SSGHમાંથી કર્યું છે અને આ બધું ગ્રેજ્યુએશન પોસ્ટ ગ્રેજ્યુએશન પૂરું થયા પછી 1-1.5 વર્ષ માટે મેં મસ્કા TB હોસ્પિટલ અને હાજી હસન હોસ્પિટલમાં શરૂઆત મારી કારકિર્દીની ચાલુ કરી. ત્યાં જ અનફોર્ચ્યુનેટલી અર્થક્વેક આવ્યું હતું અને અર્થક્વેક આવ્યા પછી ઇમિડિયેટલી મુંબઈમાં લગભગ 1.5-2 વર્ષ સુધી જુદી જુદી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં, ટાટા હોસ્પિટલ, બ્રિજ કેન્ડી હોસ્પિટલ, સાયન હોસ્પિટલ અને KEM હોસ્પિટલમાં ટ્રેનિંગ લીધી હતી અને 2003થી ભુજમાં આવી અને પહેલાં રાજારામ હોસ્પિટલમાં મેં મારું પ્રાઇવેટ હોસ્પિટલ ચાલુ કર્યું અને હમણાં 2006થી હવે મારું પોતાનું હોસ્પિટલ ચાલુ કર્યું છે ડૉક્ટર રૂપાલી મોરબિયા ચેસ્ટ ફિઝિશિયનના નામથી.
5: સરસ રૂપાલીબેન, તમારું આખું જ કુટુંબ સેવાકીય ભાવનાથી વણેલું છે અને સાથે ડૉક્ટરી વ્યવસાય સાથે પણ કારકિર્દી પોતાની

0: શરૂઆત કરેલા છે. તમે સરસ ધાર્મિક સંસ્કારોથી યુક્ત થઈ અને સરસ કામગીરી સેવાના કામો કરી રહ્યા છો. તો હવે અમે એ જાણવા માંગીશું કે તમારા જીવનમાં કામ કરતા કરતા કોઈ એવા ચેલેન્જીસ આવ્યા છે, એ અમને એના વિશે જરાક કહેજો.
1: ચેલેન્જમાં આમ તો ડૉક્ટરને તો ડે ટુ ડે રોજ એક એક ચેલેન્જ હોય જ છે. દરેક પેશન્ટ ચેલેન્જ જ હોય છે કે બહુ ખૂબ આશા સાથે ડૉક્ટર પેશન્ટ આવતું હોય છે ડૉક્ટર પાસે. બધી જ રીતે એમને એમ થતું હોય કે જ્યારે પણ હોસ્પિટલમાં પગ મૂકે એટલે એને પૂરો ટ્રસ્ટ હોય કે અહીંયા મારે હું અહીંયા આવ્યો છું એટલે મારો દરેક રોગ મુક્ત થવું જોઈએ, મારે શારીરિક તકલીફમાંથી આરામ થવું જોઈએ. એટલે ડેઇલી ચેલેન્જ તો એક પેશન્ટમાં રહે જ છે. પણ વધારે પડતું જ્યારે આપણે હમણાં નિયર પાસ્ટમાં જ કોવિડનો સમય હતો ત્યારે દરેક ડૉક્ટર માટે ચેલેન્જિંગ હતું કે પેશન્ટને એવી પરિસ્થિતિમાં આપણે જોતા હતા કે જેને આમ કોઈ કહેવાય કે કોઈ દિવસ એના કંઈ એને પહેલાં હિસ્ટ્રીમાં કોઈ રોગ ન હતા ને ઓલ ઓફ સડન એ સાવ જીવનના સાવ જાણે ટર્મિનલ સ્ટેજ ઉપર પહોંચી ગયા હોય એવી પરિસ્થિતિમાં ઊભા રહ્યા હોય ને ત્યારે આપણે ઈશ્વરે આ મોકો આપ્યો કે એની સેવા કરવાનો અને એની તકલીફ દૂર કરવાનો, એ વસ્તુ અવિસ્મરણીય હતું. અને ખૂબ સારી રીતે રાત દિવસને વિચાર્યા વગર એ વસ્તુને ખાલી એમ જ એક જ વસ્તુ રાખી કે એના પેશન્ટને ગમે એમ કરીને ઊભું કરવું, એને તકલીફમાંથી મુક્ત કરવું. અને એ નીતિ સાથે કામ કર્યું તો ઘણા બધાને ફાયદો પણ થયો હતો.
0: હા, અમે તમારું નામ કોરોના કાળમાં ખૂબ સારા ડૉક્ટર તરીકે સાંભળ્યું છે અને એની સાથે સમાજમાં પણ તમે જે સેવા કરી રહ્યા છો સાધુ સંતોની અને એમની સાથે સામાજિક અથવા ગરીબ લોકોની જે સેવા કરી રહ્યા છો એમાં તમારું નામ એ કચ્છના તબીબમાં મોખરે છે. તો અમે જાણવા માંગીએ છીએ કે તમે જે સેવા ભાવનાથી કામ કરી રહ્યા છો એમાં તમે આગળ શું વિચારો છો?
1: એવું મારો એમ છે કે જ્યાં સુધી શરીર સાથ આપતું હોય અને કુદરતી રીતે એવું છે કે આ મારું બિઝનેસ રાધર પ્રોફેશન જ એક સેવાકીય નું છે. જનરલી કેવું હોય કે કોઈ પણ માણસને અમુક એજ પછી બંધ કરી નાખવું પડે કે ભાઈ કે કોઈ પ્રોફેશનલ એવું હોય તો બિઝનેસ કરતા હોય તો કે અમુક એજ પછી બંધ કરવું પડે. પણ મારું કુદરતી પ્રોફેશનલ એવું છે કે જ્યાં સુધી આપણે સામાજિક સેવા કરી શકતા અહીં આપણું શરીર સાથ આપતું હોય ત્યારે સામાજિક સેવા કરવી જોઈએ. અને મને આનંદ છે, પહેલાં નાનપણથી જ આપણે સેવાનો એક વસ્તુ ગુણ પહેલેથી હતો, એક શોખનો વિષય હતો કે ના આપણે કોઈ પણ રીતે ગમે તે રીતે આપણાથી જેટલી શક્તિઓ હોય મદદ કરવી જોઈએ. આર્થિક રીતે કરવી હોય તો આર્થિક રીતે, શારીરિક રીતે, અને આપણી આ આવડતને ભણ્યા છે એનામાં પણ પૂરેપૂરું આપણે મદદ કરવું જોઈએ. અને એવું છે કે મારો એમ કે જ્યાં સુધી શરીર સાથ આપશે ત્યાં સુધી આ મારો કામ ચાલુ હું રાખીશ. તેને વધારે ને વધારે દર્દીને પ્રોફેશનલ ટચ નહીં પણ એક ફેમિલી ટચની સાથે પેશન્ટની સાથે રહી અને એનો જે શારીરિક તકલીફ હોય એને દૂર કરવા માટેનું વધારે ને વધારે પ્રયત્ન કરશું.
0: સરસ, તમારી ઉમદા ભાવનાને અમે ખૂબ બિરદાવીએ છીએ. સાથે અમે એ જાણવા માંગીએ છીએ કે આ બધું કરતા કરતા તમને આ ક્યાંથી પ્રેરણા મળે છે, કોઈ તમારી સપોર્ટ સિસ્ટમ હોય તો એના વિશે અમને જાણ કરો.
1: સૌથી પહેલા તો મારા પિતાને નાનપણથી જ એમ હતું કે મારી દીકરીને ડૉક્ટર બનાવવાનું. એટલે મારી મોટી બહેનને પણ એક વસ્તુ જે અમારા વાગડ સમાજમાં ક્યારે પણ બહારે ન મોકલતા ભણવા માટે, તો ત્યારે જે તે વખતે બહેન મારાથી મોટા છે ત્યારે એ વખતે કચ્છની બહાર બરોડામાં ભણવા મોકલ્યા હતા અને ડૉક્ટર બન્યા. પછી તો એક જાતનું એક હતું કે ના હવે ફાધરને બીજી દીકરીને ડૉક્ટર બનાવવાનું. એટલે એના ને ત્યારે ઇઝી બની ગયું હતું, બહેન ગયા હતા એટલે એક માર્ગ તૈયાર થઈ ગયો હતો કે આ રીતે જઈએ આ વે ઉપર જશું એટલે આપણે જે ડૉક્ટર બનવાની છે એની બધી પદ્ધતિ સમજાઈ ગઈ હતી. પરિવારનો મારો ખૂબ સપોર્ટ છે અને એક દોસ્તનો પૂરેપૂરો સપોર્ટ છે, એનાથી કામ સારું થાય છે.
0: સરસ, તમારી સફળતાનું રહસ્ય પણ અમે જાણ્યું. અમે તમારી સિદ્ધિઓ તમને જે મળી છે એના વિશે અવારનવાર પેપરમાં વાંચીએ છીએ તો એમના વિશે થોડો પ્રકાશ પાડજો.
1: આખો દિવસ તો હોસ્પિટલમાં 24 કલાક કામ કરીએ છીએ અને વિધાઉટ કોઈ ટાઈમિંગ્સને નથી રાખ્યું. પેશન્ટને પણ કહેલું છે કે ગમે તે ટાઈમે ઇમરજન્સી ક્યાંય પણ કોઈ દર્દ ટાઈમ પૂછીને નથી આવતું, પહેલું તો એ હશે હોય. અને જ્યારે પણ પેશન્ટ આવે છે ત્યારે પૂરેપૂરું નૈતિકતાથી એને અટેન્ડ કરીએ છીએ. અને બીજી વસ્તુ, એક ઇન્ટરનેશનલ મહિલા વુમેન્સ એજ્યુકેશન માટેનું એક એવોર્ડ મળેલું છે. અમારી કોન્ફરન્સમાં, મેડિકલ કોન્ફરન્સ થતી હોય ત્યાં વેરિયસ પેપર પ્રેઝન્ટ કરેલા છે. વધારામાં પેલો આપણે ભારતીય ડૉક્ટર સેલ છે એમાં પણ એક ડૉક્ટર તરીકેની સેવા ભજવી રહ્યા છે.
0: હા સરસ, તમે સેવા ભારતીમાં અને એને

0: ભાજપમાં પણ જોડાયેલા છો, આઈએમએના ગયા વખતેના મંત્રી સહમંત્રી પણ હતા, એ પણ અમે સરસ સાંભળ્યું છે. આ સેવા કરતા કરતા તમે તમારા શોખને કોઈને પૂરા કર્યા હોય એવું કોઈ ઉદાહરણ હોય તો અમને કહેજો.
1: જ્યારે નાના હતા ત્યારે તો બધાને બહુ બધા પ્લેટફોર્મ મળી જતા હોય છે, પણ અમારા વખતમાં ત્યારે સ્કૂલ જવાનું બસ, એના સિવાય વધારે એટલું પ્લેટફોર્મ નહોતું મળતું. ને અમે નાના સેન્ટરમાંથી આવેલા છીએ, પણ ત્યારે સંગીત અને ડાન્સ ને નૃત્ય એટલે એમાંય પણ કલ્ચરલ ક્લાસિકલ ડાન્સનું વધારે શોખ હતું. ભણ્યા પછી એમાંય મેડિકલ સ્ટ્રીમમાં આવ્યો, એટલે કેવું છે કે મેડિકલ સ્ટ્રીમમાં આવ્યા એટલે બધા જ શોખને સાઈડમાં મૂકીને માત્ર અને માત્ર એક જ મેડિસિન ઉપર જ ટાર્ગેટ કરવું પડે ભણતર ઉપર. એટલે જે વચ્ચેના જે શોખ શીખવાનો જે પીરિયડ હોય એ નીકળી ગયો હતો, જે સ્કૂલમાં કે જનરલી કોલેજમાં કે સ્કૂલમાં ભણતા શીખતા હોય લોકો. પણ પછી હવે પ્રેક્ટિસ પ્રાઇવેટ ચાલુ કરી, પ્રાઇવેટ પ્રેક્ટિસને પણ 20 વર્ષ થવા આવ્યા ત્યારે કુદરતી રીતે ઓપોર્ચ્યુનિટી મળી. એક ખૂબ ખૂબ મારે આભાર માનવાનું છે એક આશાપુરા વુમેન્સ એકેડમીનું, જે અહીંયા શિશુ મંદિરમાં એની ચાલી રહ્યા છે, ક્લાસીસ ચાલી રહ્યા છે. એની ખાસિયત એ છે કે નાની પોતરી પણ એ જ ક્લાસમાં જોઈન્ટ થયેલી હોય, મા પણ હોય અને દાદી પણ એમાં જ જોઈન્ટ થયેલું હોય, એવું ક્યાંય જોવા ન મળતું હોય. એ મહિલાઓ માટે સ્પેશિયલી બહેનો માટે સારામાં સારું કે જેને શોખ થઈ ગયા હોય પણ ગમે તે કારણસર નાનપણમાં એને પ્લેટફોર્મ ન મળ્યું હોય, તો અત્યારે મોટા મોટા લોકો પણ મારી જેવાના એજવાળા પણ ત્યાં આવે છે, એનાથી મારાથી મોટા લોકો પણ દાદીને લોકો પણ આવે છે શીખવા માટે. અને અત્યારે હું એના માટે કથકનું શીખી રહી છું.
0: તમે તમારા શોખને આખરે પૂરો કરવા માટેનું એક છોડી નથી એ જાણીને ખૂબ આનંદ થયો. અમારી બહેનોને પણ એનાથી ખૂબ જ ઉત્સાહ થશે. હવે અમે એક જાણવા માંગીએ છીએ કે તમે મારી વાલી દીકરી, મારી દીકરી મારું અભિમાન એવા શબ્દો ઘણા સાંભળ્યા હશે, પણ આપણી દીકરીઓને કયો સંદેશ આપવા માંગો છો?
1: દીકરીઓ માટે એક જ વસ્તુ કે દીકરીને માં તો જેટલી શક્તિ હોય, નારી શક્તિ આપણે મા ઉપરથી જોયું હશે. માનો રોલ કેવો છે કે એ બધું જ કરી શકે, ઘરે સંભાળી શકે અને બહારનું પણ કામ કરી શકે. તો આ દીકરી એટલે એનું નાનપણથી જ એને સંસ્કાર આપવા જોઈએ કે એનામાં એવી શક્તિ છે કે ગમે તે જે ધારે એ કરી શકે છે. એટલે બેટીઓને એ જ સંદેશ છે કે તમે તમારી શક્તિ પ્રમાણે ખૂબ આગળ વધો અને પૂરેપૂરું ખાલી માત્ર ને માત્ર. અને આપણા તો કેવું ગોડ ગિફ્ટેડ છે કે રસોડું તો કંઈ નહીં કરો ને તોય આવડશે, ખાલી બેઝિક શીખી લેવાની જરૂર હોય પછી તો આવડી જ જાય એ વસ્તુ. પણ જોડે જોડે પ્રોફેશનલમાં જેટલું આગળ વધાતું હોય પણ કરવું જોઈએ. પણ મારી એ પણ જોડે એડવાઇસ છે, પણ એને જોડે જોડે પણ ઘર પણ એની કોસ્ટે કોઈ પણ પ્રોફેશનલ બનીને ઘરના કોસ્ટે પ્રોફેશનલ બનવું ન જોઈએ. પહેલાં ઘરને સાચવવાનું, ઘરને સાચવી અને તમારામાં પૂરેપૂરી શક્તિ હોય એ તમે પૂરેપૂરું તમે ફાળવી શકો છો અને એ કામ કરવું જોઈએ. તમે
0: સરસ રૂપાલીબેન, તમારા અનુભવને કારણે તમારી પ્રેરણાથી ઘણી બધી બહેનોને આ વાતોથી પ્રેરણા મળશે. તમે અહીંયા આવ્યા, તમારો કિંમતી સમય ફાળો એના માટે તમારો ખૂબ ખૂબ આભાર.
1: ધન્યવાદ.
0: ઇનરવિલ ક્લબ ઓફ માધાપર તરફથી જે સ્વયં સિદ્ધાની જે શ્રેણી ચાલી રહી છે એમાં આપણે અમારા ડિસ્ટ્રિક્ટ આઈએસઓ એવા રચનાબેન શાહનું ખૂબ ખૂબ સ્વાગત કરીએ છીએ અને એમના પાસેથી એમના જીવનની અને એમના પરિચયની થોડીક વાતો આપણે મેળવીશું.
2: નમસ્કાર. સૌ પ્રથમ તો ઇનોવે ક્લબ ઓફ માધાપર લોટસ અને આપણા આકાશવાણી કેન્દ્રનું હું ખૂબ ખૂબ આભાર માનીશ કે આજે બહેનો માટે એટલું સરસ કાર્યક્રમનું આયોજન અહીંયા કરવામાં આવ્યું છે. મમતાબેન, તમે મને ઓળખો છો અને હું રચના શાહ અત્યારે ઇનરવેલ ડિસ્ટ્રિક્ટ જે રાજસ્થાન, મધ્યપ્રદેશ અને ગુજરાત આ ત્રણેય સ્ટેટના 58 ક્લબો છે, એ 58 ક્લબોના જેટલા બી 58 આઈએસઓસ છે એમના સાથે હું અત્યારે મારું ડિસ્ટ્રિક્ટ આઈએસઓનો રોલ પ્લે કરી રહી છું. અને મને ખૂબ જ ગર્વ મહેસૂસ થાય છે કે આજે એક સ્ત્રી આટલા મોટા ઓપોર્ચ્યુનિટી સુધી પહોંચી છે કે જે કચ્છના એક ભુજ સિટીથી બિલોંગ કરે છે. કેમ કે જ્યારે બી તમે મેટ્રો સિટીઝમાં જાઓ તો બધાને એક તો પહેલાં ભુજ આ સિટી ક્યાં છે એ ખબર નથી, બટ ડ્યુ ટુ અર્થક્વેક બધા લોકો વેલ નોન થઈ ગયા છે કે હવે ભુજ સિટી ક્યાં છે. તો હું બહુ સુંદર એવી આપણી પ્રાકૃતિક ભૌગોલિક સુંદરતાથી ભરેલી ભુજ સિટીમાં રહું છું અને માધાપર લોટસના આ કાર્યક્રમમાં આજે તમારા સાથે છું.
0: સરસ રચનાબેન, તમારા

0: કારણે તો કદાચ અમે છીએ કે તમે અમારા કો ફાઉન્ડર છો, એને કારણે જ અમારી સાથે સરસ અમે ક્લબ ચલાવી રહ્યા છીએ. હવે તમારી શૈક્ષણિક થોડીક વાતો સાંભળવા માંગીએ છીએ.
1: જરૂર. હું બોર્ન મુંબઈમાં થઈ, બ્રોટઅપ હું મહારાષ્ટ્રમાં થઈ છું, અને મેં એમ કોમ કરેલું છે. આફ્ટર મારા મેરેજ મેં LLB કર્યું. શીખવાની બહુ શોખ છે, એટલે આફ્ટર મેરેજ 15 વર્ષ સુધી મેં કંઈક ને કંઈક નવું નવું એજ્યુકેશન લીધેલું છે ઇન ધ સેક્ટર ઓફ, તમે કહેશો કે હું સોફ્ટવેર એન્જિનિયરનું ડિપ્લોમા કરેલું છે. યોગ સાધના સાથે મેં યુનિવર્સિટીમાં કોર્સિસ કરેલા છે. કુકિંગ હોય અથવા વેરિયસ કોર્સિસ જેમ રિલેટેડ ટુ મીડિયા, પબ્લિક રિલેશન કોર્સિસ, આ બધા કોર્સિસ છે ને મેં આફ્ટર મેરેજ કરેલા છે, કે જેનાથી આપણે આપણામાં છુપાયેલી ઘણી બધી જે આમ કહીએ કે આર્ટ સ્કિલ હોય એને ડેવલપ કરવા માટે અને પોતાની સાથે એક નવી એક કનેક્ટિવિટી આ જનરેશન સાથે રાખવા માટે આ વિભિન્ન કોર્સિસ કરવાની મારી એક હોબી બી રહી છે.
0: સરસ. રચનાબેન, મને એવું લાગે છે કે સેલ્ફ લવની વ્યાખ્યા કદાચ હવે આવી છે, પણ તમે તો આ ક્યારનું શરૂ કરી દીધું છે. તમે અમારા બ્રાન્ડ એમ્બેસેડર છો એમાં. હવે હું તમને એ જાણવા માંગુ છું કે તમે સેવાકીય પ્રવૃત્તિમાં કેવી રીતે જોઈન્ટ થયા અને એનું પ્રેરણા તમને ક્યાંથી મળી?
1: જરૂર. મારું એક શોર્ટ ઇન્ટ્રોડક્શન મારા ફેમિલીનું આપું તો, મારા ફાધર રોટેરિયન છે, મારા મધર છે એ ઇનરવિલ ચાર્ટર પ્રેસિડેન્ટ છે ત્યાંના. એટલે જ્યારથી અમે જન્મ્યા ને ત્યારથી અમે લોકો રોટરી અને ઇનરવિલના માહોલમાં બોર્ન એન્ડ બ્રોટઅપ થયેલા છીએ. સો એક દિવસ આ એક બહુ નાનકડો ઇન્સિડન્સ છે, મારી મમ્મી ઓલવેઝ એક પીન લગાવીને જાય જે બી મીટિંગમાં જાય. મને એમ થાય કે એના વોર્ડ્રોપમાં એટલી બધી સરસ સરસ પીનો છે, એ આ એક જ પીન લગાવીને શું કામ જાય છે? તો મેં મમ્મીને પૂછ્યું કે મમ્મી આ પીન જ શું કામ પહેરીને જાય છે? તો એ એક પીન ઇનરવિલની પીન હતી કે જે એ ચાર્ટર પ્રેસિડેન્ટ છે એવું એના ઉપર લખેલું હતું કે એના ક્લબના એ ચાર્ટર પ્રેસિડેન્ટ છે અને એ પીન એની આઈડેન્ટિટી છે. એ કે જો જેમ તું મારી દીકરી છો ને તો એ તારી આઈડેન્ટિટી છે કે તું મારી દીકરી છો, એવી જ રીતે આ પીન મારી આઈડેન્ટિટી છે કે હું આ પર્ટિક્યુલર ક્લબની ચાર્ટર પ્રેસિડેન્ટ છું. ત્યારથી અને એ લોકોએ જેટલા બી સેવાકીય કાર્યો કર્યા છે એ જોઈને મને તો એક જ પ્રેરણા મળી છે કે જ્યારે બી કોઈ લેડીઝ કોઈ બી કામ કરવા માંગે છે ને તો એને ઘણા બધા હર્ડન્સ આવે છે. એનું જે પાથ છે વોકનું એ બિલકુલ બી આપણે એમ કહીએ ને કોન્ક્રીટ યા સિમેન્ટ વાળો નથી, એ હજી બી ખાડાવાળો ને પાયણાવાળો જ છે. એ ક્લિયર કરવા માટે આપણે એક લેડીઝને સપોર્ટ કરવો જોઈએ અને એક સપોર્ટ સિસ્ટમ તરીકે મેં વિચાર્યું કે હું કોઈ બી કાર્ય કરું છું એમાં એટલા હર્ડન આવે છે તો બીજી બેન જ્યારે આ કાર્ય કરવા જાય છે તો એના બી એટલા જ હર્ડન્સ આવશે, તો શું કામ નહીં હું એને એવો પાથ બનાવી દઉં કે એ એના ઉપરથી બહુ જ હસતી દોડતી નાચતી નીકળી જાય.
0: સરસ. એક ઉમદા વ્યક્તિત્વ અને ઉમદા વિચારો સાથે તમે મારા તમારા જવાબમાં મારા 2-3 જવાબો આવી ગયા છે. હવે હું એ જાણવા માંગીશ કે તમારા સાફલ્યના 2-3 ઉદાહરણો મને આપો.
1: સફળતા તો છે ને એક ગોલ છે અને એ બહુ જલ્દી મળતી નથી. શું કામ કે જ્યારે તમે કોઈ એક વસ્તુને એચિવ કરો છો ને પછી તમને એમ થાય છે કે યે દિલ માંગે મોર, હમેં ઇસસે ઓર ઝ્યાદા ચાહીએ. અને સફળતાને પામવા માટે તમને ઘણા બધા સ્ટ્રગલ્સ બી કરવા પડે છે. એક જોઈન્ટ ફેમિલીમાંથી રહીને એને સાચવીને તમે જ્યારે અધર એક્ટિવિટીઝ કરતા હો, અને હું બાય પ્રોફેશન મારી એક પ્રોવિઝન સ્ટોર પણ હું રન કરું છું, સો એક બિઝનેસ વુમન, એક હાઉસ વાઇફ એન્ડ મલ્ટી અધર્સ રોલ્સ પ્લે કરતાં કરતાં મેં મારી ઇનરવિલની જર્ની બી આફ્ટર મારા મેરેજ 10 યર્સ પછી સ્ટાર્ટ કરી. જ્યારે મને એમ સેટલ ડાઉન થયું કે ભાઈ હા હું મારી ફેમિલી મારા બિઝનેસને બહુ સારી રીતે અત્યારે રન કરી રહી છું અને હવે હું કંઈક સામાજિક કાર્યોમાં જોડાઉં, એટલે મેં ઇનોવેટ ક્લબ ઓફ ભુજ ફ્લેમિંગોની જોઇનિંગ કરી. અને એના પછી એચિવમેન્ટ તો એવી વસ્તુ છે કે ધીરે ધીરે તમને મળે છે, અને હું તો એમ કહું કે એ ડાયરેક્ટ મળી જાય ને તો એની કોઈ ચામ જ નથી. એને સ્ટ્રગલ કરીને તમે એચિવ કરો છો એના કરતાં બી બીજા કોઈકના એચિવમેન્ટને એચીવ કરવા માટે અગર તમે સપોર્ટ કરો છો ને, તો એ જે એના આંખોમાં ખુશી અને એના મનમાં જે પ્રફુલ્લતા હોય ને, એ મારી એચિવમેન્ટ હું ગણું છું. સો એવી એચિવમેન્ટ મને મમતાબેનમાંથી બી મળે છે અને બધા જ મેમ્બરોમાંથી મળે છે, જે મારા એક ફેમિલી જેવા અત્યારે છે.
0: સરસ. તમે પોતાનું શ્રેય નહીં પણ બીજાને શ્રેય આપવાની જે મારી આ ભાવના છે એને અમે બિરદાવીએ છીએ. સાથે અમે એ પણ જાણવા માંગીએ છીએ કે

0: તમારે તો સરસ મજાનું એક રણમાં આખા ડિસ્ટ્રિક્ટનો મોટો એક સેમિનાર ગોઠવ્યો હતો, ત્યારે એમાં તમને કઈ કઈ વસ્તુમાં સારી વસ્તુ અને મતલબ કોઈ પણ વસ્તુ લોસ થઈ હોય એવી મને વાત જણાવો છો?
1: મારા લાઈફનું એક સૌથી મોટું એક ઇવેન્ટ કહીશ તો, જે મેં ડિસ્ટ્રિક્ટ કોન્ફરન્સ ઓર્ગેનાઇઝ કરી હતી વિરાંગના આપણા ધોરડો રણમાં. મારો ઓલવેઝ છે ને બહુ વિવિંગ નેચર છે કે મને બધી જ વસ્તુઓને એક ભેગું લાવવું બહુ ગમે, એક જ વસ્તુમાં હું સ્થિર ન રહી શકું. એટલા માટે કે મને એમ થયું કે ભાઈ અમે લોકો રાજસ્થાન, મધ્યપ્રદેશ બધી જગ્યા જઈએ છીએ કોન્ફરન્સ અટેન્ડ કરવા, તો આપણે આપણા રણ, આપણી જે ટુરિસ્ટ પ્લેસીસ છે, આપણું જે ટુરિઝમ છે એને બી પ્રમોટ કરીએ, અને દૂર દૂરથી આવતા બધા બહેનોને આપણા કચ્છમાં કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા એવું આપણું સુંદર મજાનું રણ ઉત્સવ જે નવેમ્બરથી કરીને ફેબ્રુઆરી સુધી હોય છે, એમાં આપણે એક સરસ મજાની કોન્ફરન્સ યોજી. 350 બહેનોની કોન્ફરન્સ અમે લોકોએ ત્યાં યોજી હતી, જેમાં ગુજરાત, રાજસ્થાન ને મધ્યપ્રદેશની બધી બહેનો આવી હતી. એક લોકલ પ્લેસ એટલે ભુજમાં કોન્ફરન્સ અરેન્જ કરવી બહુ ઇઝી છે કે ભાઈ કોઈ વસ્તુ નથી તો આપણે ગોઠવી લઈએ કે મળી જાય એમ, બટ એક અહીંયાથી ઓલમોસ્ટ 100 કિલોમીટર દૂર અને ત્યાં બધી અરેન્જમેન્ટ્સ કરવી, અને એ પણ બધા લેડીઝોએ મળીને, એટલે ક્વાઇટ ડિફિકલ્ટ હતું. પણ હું એમ કહું ને, યુનિટી ઇઝ અ સ્ટ્રેન્થ, અને બધા જ ક્લબોના સપોર્ટથી ને મારા હોમ ક્લબના સપોર્ટથી અમે લોકો આટલી સરસ સુંદર મજાની ત્યાં રેલી યોજી, જેમાં અમે લોકો ઓલમોસ્ટ 25 કેમલ કાર્ટ, 3-4 કેમલ્સ અને 2 હોર્સ એવી મસ્ત મજાની પૂરા રણ ઉત્સવના રોડ ઉપર અમે લોકો એક રેલી કરી, જેમાં અમે લોકો ટુરિઝમને પ્રમોટ કરતા પોસ્ટર્સ, હોલ્ડિંગ્સ, સાથે સાથે વુમન એમ્પાવરમેન્ટ અને ગર્લ એજ્યુકેશન્સના અલગ અલગ પોસ્ટર્સને, બેનર્સને હાઇલાઇટ કરતી એવી સરસ મજાની રેલી અને 2 દિવસનું પૂરું આયોજન અમે લોકો ત્યાં કર્યું, જેમાં આપણા ગુજરાતી ગરબા, ફોક ડાન્સ હોય, પછી વેલકમ કરવા માટે કેમલ કાર્ટમાં બધાને બેસાડીને અમે લોકો લઈ આવ્યા, અને એમાં અમારા ગેસ્ટ સ્પીકર તરીકે અમે લોકોએ નીમાબેન આચાર્ય એમને ઇન્વાઇટ કર્યા હતા.
0: સરસ, તમારું આયોજન સાંભળીને ખૂબ મજા આવી. સાથે અમે એ પણ જાણવા માંગીએ છીએ કે તમે આટલું બધું અચીવ કર્યું અને અમારી વચ્ચે અત્યારે આવ્યા છો, ત્યારે અમે ફરીથી એ જાણવા માંગીએ છીએ કે મારી દીકરી મારું અભિમાન તરીકે તમે એક સરસ ઉક્તિને અને સરકારશ્રીના જેટલા 2-3 પ્રોજેક્ટો છે, બેટી બચાવો બેટી પઢાઓ અને ગુજરાત ટુરિઝમ, એ બધાને તમે સેવાકીય કામની સાથે પ્રમોટ કર્યા છે. આપ જેવી નારી એ અમારા સમાજમાં એક ઉદાહરણરૂપ છો. ફરીથી આપને મળીને ખૂબ આનંદ થયો છે. આપની ભાવનાને વંદન કરીને આજે જેટલી પણ બહેનો અહીં આવી છે એ બધાનો આભાર વ્યક્ત કરીને હું મારું આ શ્રેણીને વિરામ આપું છું.
2: બહેનો, હમણાં જ આપ સાંભળી રહ્યા હતા સફળ સ્ત્રીની સાફલ્ય ગાથાને વર્ણવતો સંકલિત કાર્યક્રમ સ્વયં સિદ્ધા. તો આ સાથે જ આજનો કાર્યક્રમ અહીં જ સમાપ્ત થયો. આવજો બહેનો, આવજો જિજ્ઞાબેન,
3: આવજો બહેનો, આવજો.

હિતેન આનંદપરાની રચના આપ સાંભળી રહ્યા હતા વિષ્ણુ કુમાર સોનીના સ્વરમાં. સુગમ સંગીતનો કાર્યક્રમ સમાપ્ત થાય છે. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્રો પરથી કરવામાં આવ્યું. 1:20 સાંભળીશું ગુજરાતીમાં સમાચાર.

0: આકાશવાણી સમાચાર બકુલા પરમાર વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. એનડીએની બેઠકમાં કરેલા સંબોધનમાં પ્રધાનમંત્રીએ પેપર લીક કેસના દોષિતોને કડક સજા આપવાની સરકારની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો. વિપક્ષોના હોબાળાના પગલે સંસદના બંને ગૃહોની કામગીરી બપોરના 2 વાગ્યા સુધી સ્થગિત. સિક્કિમ ટનલ દુર્ઘટનાનો મૃત્યુઆંક વધીને 9 થયો. બચાવ અને રાહત કામગીરી માટે કેન્દ્ર સરકારે તમામ સહાયની મુખ્યમંત્રીને ખાતરી આપી. ભારતીય જહાજ પરના હુમલા બાદ ભારતે રશિયાના રાજદૂતને સમન્સ પાઠવી હુમલાની કડક શબ્દોમાં ટીકા કરી. અને કેન્દ્રીય ઔષધ માનક નિયંત્રણ સંગઠને ભારતની પ્રથમ ડેન્ગ્યુ રસી ક્યુડેંગાના પ્રચારને મંજૂરી આપી. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશભરમાં ભવિષ્યની પરીક્ષાઓમાં પેપર લીક અટકાવવા માટે તમામ હિસ્સેદારો દ્વારા સંકલિત પ્રયાસો કરવા હાકલ કરી છે. શ્રી મોદીએ તાજેતરના નીટ પરીક્ષા પેપર લીકમાં સંડોવાયેલા લોકો સામે કડક કાર્યવાહી સુનિશ્ચિત કરવા અને દેશના યુવાનોના હિતોનું રક્ષણ કરવા માટે સરકારની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો. આજે સંસદ ભવન સંકુલમાં રાષ્ટ્રીય લોકશાહી જોડાણ એનડીએ સંસદીય પક્ષની બેઠકમાં પ્રધાનમંત્રીના સંબોધન અંગે પત્રકારો સાથે વાત કરતા સંસદીય બાબતોના મંત્રી કિરણ રિજિજુએ જણાવ્યું કે બેઠક દરમિયાન પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે નીટ પેપર લીક અંગે માહિતી મળ્યા બાદ સરકારે તાત્કાલિક કાર્યવાહી કરી હતી.
1: આગે પેપર લીક નહીં હોને કે સખ્તી સે જો કદમ ઉઠાયા ગયા હૈ ઉસકે બારે મેં ભી પ્રધાનમંત્રીજીને જાણકારી દીયા ઓર પ્રધાનમંત્રીજીને યે ભી કહા કે પેપર લીક સિર્ફ એક રાજ્ય કા મામલા નહીં હૈ સિર્ફ કેન્દ્ર સરકાર કા મામલા નહીં દલગત રાજનીતિ કા વિષય નહીં હૈ યે દેશ કા વિષય હૈ ઓર યુવાઓ કા ભવિષ્ય કે સાથ કોઈ ખિલવાડ નહીં હોને કે લે ઓર ખિલવાડ નહીં કરને દેને કે લે સખ્તી સે કદમ ભી ઉઠાએ સજા ભી દે દોષીઓ કો ઓર ફિર ફૂલ પ્રૂફ સિસ્ટમ કામ જો અભી કર રહે હૈ ઉસમે ભી સબ મિલ કરકે કરે.
0: તેમણે જણાવ્યું હતું કે શ્રી મોદીએ ભારત દ્વારા અનેક દેશો સાથે કરાયેલા મુક્ત વેપાર કરારો વિશે પણ વાત કરી હતી.
1: પ્રધાનમંત્રીજીને કહા હૈ જીતના ભી ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ હુએ હૈ ઉસમે કિસાનો કો લેકર કે કિસાનો કા ઇન્ટરેસ્ટ ઉસકો પ્રાથમિકતા દેતે હુએ કોઈ નુકસાન હોને નહીં દેંગે ઉસમે કિસાનો કા હિત કો સબસે સર્વોચ્ચ ધ્યાન દિયા જાયેગા ઓર દિયા ગયા હૈ ઇસલિયે યે કિસાનો કે હિત મેં ઓર દેશ હિત મેં રહેગા.
0: શ્રી રિજિજુએ ચોમાસુ સત્ર દરમિયાન તમામ રાજકીય પક્ષોને વ્યાપક રાષ્ટ્રીય હિતમાં સાથે મળીને કામ કરવા હાકલ કરી હતી. બેઠક દરમિયાન નરેન્દ્ર મોદીને દેશના સૌથી લાંબા સમય સુધી ચૂંટાયેલા પ્રધાનમંત્રી બનવા બદલ અભિનંદન આપતો ઠરાવ પસાર કરાયો હતો. ભાજપના સાંસદ જનાર્દનસિંહ સિગ્રીવાલે જણાવ્યું કે એનડીએ સંસદીય પક્ષની બેઠક દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ યુવાનો મહિલાઓ અને દેશના લોકોને શુભેચ્છાઓ પાઠવી હતી. આકાશવાણી સમાચાર સાથે વાત કરતા શ્રી સિગ્રીવાલે કહ્યું કે પ્રધાનમંત્રીએ 2047 સુધીમાં ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવાના તેમના વિઝનનો પુનરોચ્ચાર કર્યો હતો. સંસદના ચોમાસુ સત્રના આજે બીજા દિવસે પણ સંસદના બંને ગૃહોની કાર્યવાહી ખોરવાયેલી રહી. લોકસભાની કાર્યવાહી શરૂ થતાં જ વિપક્ષોના હોબાળાના પગલે નીચલા ગૃહની કાર્યવાહી ચાલી શકી ન હતી. બપોરે 12 વાગ્યા સુધી કાર્યવાહી સ્થગિત કરવાના સ્પીકરના નિર્ણય બાદ 12 વાગે ફરી શરૂ થઈ હતી, પરંતુ હોબાળો યથાવત રહેતા લોકસભાની કાર્યવાહી 2 વાગ્યા સુધી સ્થગિત કરાઈ હતી. જ્યારે રાજ્યસભાની સ્થિતિ પણ આવી જ રહેતા સભાપતિએ રાજ્યસભાની કાર્યવાહી બપોરના 2 વાગ્યા સુધી સ્થગિત કરી હતી. સર્વોચ્ચ અદાલત દ્વારા રચાયેલી ઉચ્ચસ્તરીય સમિતિએ અરવલ્લીની ટેકરીઓ અને પર્વતમાળાઓને લગતા મુદ્દાઓ ઉપર જનતા પાસેથી પ્રતિભાવો મંગાવ્યા. સમાવત સમિતિ 31 ઓગસ્ટ પહેલા સર્વોચ્ચ અદાલતને તેનો વ્યાપક અહેવાલ સુપરત કરશે. પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રાલયે જણાવ્યું કે રસ ધરાવતા વ્યક્તિઓ msHPCaravalli@gmail.com પર ઈમેલ દ્વારા દસ્તાવેજી પુરાવા અથવા અન્ય ચકાસણી યોગ્ય સામગ્રી દ્વારા તેમના પ્રતિભાવો 3 અઠવાડિયાની અંદર મોકલી શકે છે. સિક્કિમમાં નેશનલ હાઇડ્રો ઇલેક્ટ્રિક પાવર કોર્પોરેશન NHPC તિસ્તા સ્ટેજ 6ની નિર્માણાધીન ટનલમાં ફસાયેલા લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવા માટે શોધ અને બચાવ કામગીરી ચાલી રહી છે. ભૂસ્ખલનના કારણે સુરંગમાં લગભગ 25 લોકો ફસાયા હોવાની શક્યતા છે. બચાવ ટીમો દ્વારા અત્યાર સુધીમાં 9 મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા છે. ઉપરાષ્ટ્રપતિ CP રાધાકૃષ્ણને આ ઘટના અંગે દુઃખ વ્યક્ત કર્યું છે. તેમણે શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરીને ઇજાગ્રસ્તોના ઝડપથી સ્વસ્થ થવાની કામના કરી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સિક્કિમના મુખ્યમંત્રી સાથે વાત કરીને પરિસ્થિતિ અને બચાવ પગલાંની જાણકારી મેળવી હતી. શ્રી મોદીએ મૃતકના નજીકના સંબંધીઓને પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત ભંડોળમાંથી 2 લાખ રૂપિયાની સહાય, જ્યારે ઇજાગ્રસ્તોને 50,000 રૂપિયાની સહાય આપવાની જાહેરાત કરી હતી. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સિક્કિમના મુખ્યમંત્રીને બચાવ પ્રયાસોમાં તમામ શક્ય મદદ અને અસરગ્રસ્ત લોકોને સહાયની ખાતરી આપી હતી. જિલ્લા વહીવટીતંત્ર, NHPCના અધિકારીઓ, SDRF, NDRF, સિક્કિમ પોલીસ, ફાયર અને ઇમરજન્સી સેવાઓ, આરોગ્ય વિભાગ અને અન્ય વિભાગો સાથે મળીને બચાવ કામગીરી કરી રહ્યા છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/jeev અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABAD ને ફોલો કરશો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 26 જુલાઈએ આકાશવાણી પરથી પ્રસારિત થનાર મન કી બાત કાર્યક્રમમાં દેશ વિદેશના લોકો સમક્ષ પોતાના વિચાર રજૂ કરશે. આ માસિક રેડિયો કાર્યક્રમની 136મી કડી હશે. નાગરિકો ટોલ ફ્રી નંબર 1800 11 78 00 દ્વારા કાર્યક્રમ માટે પોતાના વિચાર અને સૂચન મોકલી શકે છે. તેઓ નરેન્દ્ર મોદી એપ અથવા માય ગોવ ઓપન ફોરમ દ્વારા ઓનલાઈન પણ પોતાનો અભિપ્રાય મોકલી શકે છે. નાગરિકો 1922 નંબર પર મિસ્ડ કોલ આપીને SMSમાં મળેલી લિંકને અનુસરીને સીધા પ્રધાનમંત્રીને પોતાના સૂચન મોકલી શકે છે. આ કડી માટે સૂચનો આ મહિનાની 24મી તારીખ સુધી મોકલી શકાશે. રાષ્ટ્રીય તપાસ સંસ્થા NIA દ્વારા નોંધાયેલી FIRના આધારે ED બેંગ્લોર ઝોનમાં 8 જગ્યાઓ પર દરોડા પાડ્યા છે. ED જણાવ્યા અનુસાર આ કેસ ઇસ્લામિક સ્ટેટ ઓફ ઇરાક એન્ડ સીરિયા ISIS માટે વ્યક્તિઓની ભરતી સાથે સંબંધિત છે. આ કેસમાં ઇકરા વેલફેર ટ્રસ્ટ, ગાઈડન્સ ઓફ મેનકાઇન્ડ અને બેંગ્લોર સ્થિત અન્ય વ્યક્તિઓનો સમાવેશ થાય છે. આ કેસમાં 5 વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી છે. તપાસ એજન્સીએ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ નિવારણ કાયદાની જોગવાઈઓ હેઠળ ચાર્જશીટ દાખલ કરી હતી, જેમાં ખુલાસો થયો છે કે આરોપીઓ પ્રતિબંધિત આતંકવાદી સંગઠન સાથે સંકળાયેલા હતા અને બેંગ્લોરમાં મુસ્લિમ યુવાનોને કટ્ટરપંથી બનાવી રહ્યા હતા. વધુ તપાસ ચાલી રહી છે. ભારતીય વાણિજ્યિક જહાજ MV ગોલ્ડન લીઓ પર 19મીએ થયેલા હુમલા બાદ ભારતે આજે દિલ્હી ખાતેના રશિયાના રાજદૂત વ્લાદિમીર લાદાનોવને સમન્સ પાઠવ્યું. આ હુમલામાં 4 ભારતીયોના મોત થયા હતા. આ હુમલાની ટીકા કરતા વિદેશ મંત્રાલયે જણાવ્યું કે આવા હુમલાઓ આંતરરાષ્ટ્રીય દરિયાઈ વાણિજ્યની સલામતી, સુરક્ષા અને સ્થિરતાને નબળી પાડે છે. કેન્દ્રીય ઔષધ માનક નિયંત્રણ સંગઠન CDSCOએ ભારતની પ્રથમ ડેન્ગ્યુ રસી ક્યુડેંગાના પ્રચારને મંજૂરી આપી છે, જેનો હેતુ દેશમાં ડેન્ગ્યુ નિવારણ પ્રયાસોને મજબૂત બનાવવાનો છે. ભારતમાં ડેન્ગ્યુ નિવારણ માટે મંજૂર કરાયેલ આ પ્રથમ રસી છે. 4 થી 60 વર્ષની વયના લોકોમાં ડેન્ગ્યુ નિવારણ માટે તેને મંજૂરી આપવામાં આવી છે. આ રસીને યુરોપિયન યુનિયન, UK, સ્વિટ્ઝરલેન્ડ, ઇન્ડોનેશિયા, મલેશિયા અને થાઇલેન્ડ સહિત 42 દેશોમાં નિયમનકારી મંજૂરી મળી ચૂકી છે. આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે જણાવ્યું કે દેશની પ્રથમ ડેન્ગ્યુ રસીની મંજૂરી ડેન્ગ્યુ પ્રત્યે ભારતના જાહેર આરોગ્ય પ્રતિભાવમાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ છે. આજે દિલ્હી ડિવિઝનના ગાઝિયાબાદ નવી દિલ્હી સેક્શન પર માલગાડીના 6 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા બાદ રેલવે સેવાઓ ખોરવાઈ હતી. ઉત્તર રેલવેના જણાવ્યા અનુસાર આ ઘટનામાં કોઈ જાનહાનિ કે ઇજાના અહેવાલ નથી. ડિવિઝનલ રેલવે મેનેજર અને એડિશનલ ડિવિઝનલ રેલવે મેનેજર સહિત વરિષ્ઠ રેલવે અધિકારીઓ સ્થળ પર પુનઃસ્થાપન કાર્યનું નિરીક્ષણ કરી રહ્યા છે. 6 ડબ્બા પાટા પરથી ઉતરવાના પરિણામે 53 ટ્રેન પ્રભાવિત થઈ છે, જેમાંથી 24 ટ્રેનને દિલ્હી નવી દિલ્હી રૂટ પર ડાયવર્ટ કરવામાં આવી છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. NDAની બેઠકમાં કરેલા સંબોધનમાં પ્રધાનમંત્રીએ પેપર લીક કેસના દોષિતોને કડક સજા આપવાની સરકારની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો. વિપક્ષોના હોબાળાના પગલે સંસદના બંને ગૃહોની કામગીરી બપોરના 2 વાગ્યા સુધી સ્થગિત. સિક્કિમ ટનલ દુર્ઘટનાનો મૃત્યુઆંક વધીને 9 થયો. બચાવ અને રાહત કામગીરી માટે કેન્દ્ર સરકારે તમામ સહાયની મુખ્યમંત્રીને ખાતરી આપી. ભારતીય જહાજ પરના હુમલા બાદ ભારતે રશિયાના રાજદૂતને સમન્સ પાઠવી હુમલાની કડક શબ્દોમાં ટીકા કરી. અને કેન્દ્રીય ઔષધ માનક નિયંત્રણ સંગઠને ભારતની પ્રથમ ડેન્ગ્યુ રસી ક્યુડેંગાના પ્રચારને મંજૂરી આપી. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 2:30 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.
2: आकाशवाणी का यह अहमदाबाद, बड़ौदा, राजकोट और भूज केंद्र है।

0: लता मंगेशकर और किशोर कुमार की आवाज में।
1: कैसा कैसा

આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર બકુલા પરમાર વાંચે છે. રાજ્યભરમાં વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થયો છે. દરમિયાન બપોરે 12 વાગ્યા સુધીમાં 97 તાલુકામાં વરસાદ નોંધાયો. સૌથી વધુ 2.5 ઇંચ જેટલો વરસાદ નવસારીના જલાલપુર અને નવસારી તાલુકામાં થયો છે. રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા બંધમાં હાલ 68% જેટલો જળસંગ્રહ થયો છે. બંધમાં 16,362 ક્યુસેક પાણીની આવક થતાં તેની સપાટી 127.76 મીટરે પહોંચી છે. ગત 24 કલાકમાં પાણીની સપાટીમાં 4 સેન્ટીમીટરનો વધારો નોંધાયો છે. સુરતમાં સવારથી જ ધોધમાર વરસાદથી જનજીવનને અસર થઈ છે. ઉધના નવસારી માર્ગ પર પાણી ભરાતા ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ તો ભેદવાળ ખાડી ઉભરાતા તેનું પાણી ખેતરો, ઘર અને કોમ્પ્લેક્સમાં પહોંચતા લોકો મુશ્કેલીમાં મુકાયા. તાપીમાં વ્યારા, વાલોડ, ડોલવણ સહિતના તાલુકામાં વરસાદી માહોલ જોવા મળ્યો છે. તો ડાંગમાં ગત 24 કલાકમાં સરેરાશ 66 મિલીમીટર વરસાદ નોંધાયો છે. પંચમહાલમાં અત્યાર સુધીમાં 285 મિલીમીટરથી વધુ વરસાદ નોંધાયો છે. દરમિયાન જિલ્લાના પાનમબંધમાં 53%થી વધુનો જળસંગ્રહ થયો છે. તો સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ, દાદરા અને નગર હવેલીમાં આજે ભારે વરસાદની સંભાવના છે. માછીમારોને આજથી 3 દિવસ દરિયો ન ખેડવાની સૂચના અપાઈ છે. અરવલ્લીમાં જાતીય ગુનાઓથી બાળકોના

0: રક્ષણ. પોક્સો અદાલતે સગીરા સાથે દુષ્કર્મના ગુનામાં દોષિત ઠરેલા આરોપીને 20 વર્ષની કઠોર કેદની સજા સંભળાવી છે. ગયા વર્ષે મેઘરજ પોલીસ મથકમાં આ મામલે ફરિયાદ નોંધાતા આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. ત્યારબાદ સુનાવણી દરમિયાન પોક્સો અદાલતે આ સજા સંભળાવી હોવાનું સરકારી વકીલ ડીએસ પટેલે જણાવ્યું હતું.
1: આરોપી આધેડ ઉંમરનો 51 વર્ષની ઉંમરનો હતો. તેની સામે સમગ્ર પુરાવાઓ કોર્ટમાં રજૂ કરવામાં આવેલા અને આ પુરાવાને ગ્રાહ્ય રાખી નામદાર કોર્ટે આરોપીને સખત કેદની 20 વર્ષની સજા અને 10,000 રૂપિયા દંડ ફરવામાં આવેલો, ભોગ બનનારને 2,00,000 રૂપિયાનું કમ્પેન્સેશન આપવામાં આવેલું.
0: ઉલ્લેખનીય છે કે અરવલ્લી પોક્સો અદાલતે જાન્યુઆરીથી અત્યાર સુધીમાં કુલ 36 કેસમાં ચુકાદા જાહેર કરીને બાળ સુરક્ષા સંબંધિત ગુનાઓમાં ઝડપી ન્યાયની દિશામાં મહત્વપૂર્ણ કામગીરી કરી છે. અકસ્માતની વિવિધ ઘટનામાં આજે 4 શ્રમિકના મોત થયા છે. બોટાદના બરવાડામાં ટ્રક પલટી જતા 2 લોકોના મોત થયા છે, જ્યારે 3ને ઈજા પહોંચી છે. બરવાડાથી નાવડા રોડ પર ખમીદાણા ગામ નજીક સિમેન્ટ ભરેલા ટ્રકના ચાલકે કાબુ ગુમાવતા ટ્રક પલટી ગઈ હતી, જેમાં ટ્રકમાં સવાર શ્રમિકો, સિમેન્ટની થેલીઓ અને ટ્રક નીચે દબાઈ જતા 2ના મોત થયા હતા, જ્યારે અન્ય 3ને ઈજા પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હતા. અન્ય એક ઘટનામાં પંચમહાલ જિલ્લાના હાલોલ નજીક નાથકુવા પાસે માર્ગ અકસ્માતમાં 2 શ્રમિકના મોત થયા છે. બંને શ્રમિકોને કાર ચાલકે અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માત બાદ ફરાર થયેલા કાર ચાલકને 112 જનરક્ષક ટીમે ઝડપી પાડી પાવાગઢ પોલીસને સોંપ્યો હતો. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. રાજ્ય પોલીસની મહાઝુંબેશ ઓપરેશન સુરક્ષિત સાયબર સ્પેસ હેઠળ રાજ્યભરમાં 5,000થી વધુ જનજાગૃતિ કાર્યક્રમ યોજાયા. ઓનલાઈન પ્લેટફોર્મ પર મહિલાઓ અને બાળકોની સલામતી માટે પોલીસ દ્વારા સતત 28 દિવસ આ વિશેષ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે, જે અંતર્ગત પહેલા 2 સપ્તાહમાં જ પોલીસની શી ટીમ અને સાયબર સેલે રાજ્યભરમાંથી 5,289 જેટલા જાગૃતિ કાર્યક્રમ યોજ્યા છે. સીઆઈડી ક્રાઇમ મહિલા સેલના એડીજીપી અજય ચૌધરીએ મહિલાઓ અને બાળકોની ઓનલાઈન સુરક્ષાને સર્વોચ્ચ પ્રાથમિકતા ગણાવી હતી. ગ્રામ વિકાસ મંત્રી કુંવરજી બાવળિયાએ આજે ગાંધીનગર જિલ્લાના મહુડી ગામમાં ગોબરધન પ્રોજેક્ટના લાભાર્થીઓની મુલાકાત લીધી. તેમણે લાભાર્થી સાથે ગોબર ગેસનો ઉપયોગ શરૂ કર્યા પહેલા અને પછીની પરિસ્થિતિ અંગે ચર્ચા કરી. શ્રી બાવળિયાએ પ્લાન્ટની ઉપયોગીતા અંગે મેળવેલા સંતોષકારક પ્રતિસાદ બદલ ખુશી વ્યક્ત કરી હતી.
2: મહુડી ગામે આજે અમારા ગ્રામ વિકાસ વિભાગના અધિકારીઓની ટીમ સાથે જે ખાસ ગોબરધન ગેસ એના માધ્યમથી જે પરિવારને પોતાને રસોઈ બનાવવા માટે રાંધવા માટે જે સરળતા થઈ શકે એ માટેનો ગોબરધન ગેસની યોજના ભારત સરકારના સ્વચ્છતા મિશન અંતર્ગત અમલમાં આવેલી અને એના ભાગરૂપે અહીંયા અમે લગભગ પ્રાયોગિક ધોરણે આશરે 15 પરિવારમાં આ યોજનાનો લાભ અપાયો છે.
0: અમદાવાદ ગ્રામ્યમાં ચાંગોદર પોલીસે ફટાકડા ભરેલા 2 ગેરકાયદે ગોડાઉન પકડી 2 લોકો સામે ગુનો દાખલ કર્યો. દરમિયાન પોલીસે 39 કરોડ રૂપિયાના ફટાકડા કબજે કર્યા છે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા હતા. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABDને ફોલો કરશો. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ સાંજે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.

હવે આપ ગીર સોમનાથ જિલ્લાનો સમાચાર પત્ર સાંભળશો. લેખક રાજેશ ભજગોતર. ગીર સોમનાથ જિલ્લામાં ભારે ઉનાળાની ગરમી બાદ હાલ વરસાદ વરસતા લોકોને ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. જિલ્લામાં વરસાદનું આગમન થતાં સુત્રાપાડા તાલુકામાં અત્યાર સુધી 451 મિલીમીટર વરસાદ નોંધાયો, જ્યારે પાટણ વેરાવળમાં 358, કોડીનારમાં 171, તલાડામાં 110, ઉનામાં 101 અને ગીરગઢડામાં 38 મિલીમીટર વરસાદ નોંધાયો. ભારે વરસાદને પગલે જિલ્લાના અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતા જનજીવન પ્રભાવિત થયું છે, તો અનેક માર્ગ પર પાણી ફરી વળતા વાહન વ્યવહારને પણ અસર થઈ છે. વહીવટીતંત્ર દ્વારા પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે. દરમિયાન નાગરિકોને બિનજરૂરી બહાર ન નીકળવા, નદી નાળાઓથી દૂર રહેવા અને તંત્રની સૂચનાઓનું પાલન કરવા અપીલ કરવામાં આવી.

0: પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવના સાનિધ્યમાં દેશ વિદેશના ભક્તો દ્વારા મહાદેવ દાદાને અનેકવિધ પ્રસાદ અને મનોરથ અર્પણ કરાય છે. પરંપરાગત રીતે પ્રતિવર્ષ ભીમ અગિયારસ જેઠ સુદ એકાદશીના પવિત્ર અવસરે સોમનાથ દાદાને ફળોના રાજા ગણાતી કેસર કીરીનો ભવ્ય શૃંગાર કરાય છે. આ વર્ષે પણ મહાદેવ દાદાના ચરણોમાં 2500 કિલોથી વધુ કેસર કીરીનો મનોરથ ધરાવાયો હતો. ધર્મ અને ભક્તિના કાર્યોની સાથે સમાજ ઉત્કર્ષને વરેલા શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા આ તમામ કેરીઓને પ્રસાદ સ્વરૂપે જિલ્લા વહીવટીતંત્રના સંકલનથી વેરાવળ તાલુકાની વિવિધ આંગણવાડીઓમાં વિતરિત કરવામાં આવી. મહાદેવ દાદાનો આ પવિત્ર પ્રસાદ હજારો નાના બાળકો સુધી પહોંચાડીને ટ્રસ્ટે ભક્તિ અને માનવતાના સુભગ સમન્વયનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું. ઘૂઘવાતા અરબી સમુદ્રના કિનારે આવેલા પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિરના પટાંગણમાં ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક જગદીશ મકવાણાની અધ્યક્ષતામાં જિલ્લા કક્ષાના આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી. દરિયાના ઉછળતા મોજાના રવ વચ્ચે સવારના આહલાદક વાતાવરણમાં યોગા ફોર હેલ્ધી એજિંગની વિષયવસ્તુ હેઠળ યોજાયેલા યોગાભ્યાસથી સોમનાથ પટાંગણ યોગમય બન્યું હતું. આ પ્રસંગે શ્રી મકવાણાએ કહ્યું હતું કે યોગ એ માત્ર એક દિવસનો કાર્યક્રમ, વ્યાયામ અને આસન ન બની રહેતા મનુષ્ય જીવનના સમગ્ર જીવન દર્શનને જોડતો એક ભાગ બની રહે છે. પ્રગતિના પ્રવેશોત્સવની વિષયવસ્તુ સાથે રાજ્યભરમાં પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવની શરૂઆત થઈ હતી. તે અંતર્ગત શિક્ષણ મંત્રી ડૉક્ટર પ્રદ્યુમન વાજાની ઉપસ્થિતિમાં ગીર ગઢડા તાલુકાના જામવાડા અને હરમડિયાની શાળા ખાતે ઉમંગ ઉલ્લાસભર્યા માહોલમાં બાળકોનો શાળામાં પ્રવેશ કરાવાયો. શિક્ષણ મંત્રીએ બાળવાટિકા ધોરણ 1, 9 અને 11માં નવા પ્રવેશ મેળવતા ભૂલકાઓને બાળકોને શૈક્ષણિક સામગ્રી આપીને ઉત્સાહભેર શાળામાં આવકાર્યા હતા. શિક્ષણ મંત્રીશ્રીએ આ અવસરે સંબોધન કરતા જણાવ્યું હતું કે શાળા એ વિદ્યાનું મંદિર છે, જ્યાં બાળકો કેળવણી સાથે શિક્ષણ મેળવી અને સારા નાગરિક બનવા તરફ પહેલું ડગલું માંડે છે. નાગરિકોને જમીન દફતર સંબંધિત સેવાઓ વધુ સરળ, ઝડપી અને નજીકના સ્તરે ઉપલબ્ધ થાય તે માટે વેરાવળ શહેર અને ગ્રામ્ય તાલાળા, સૂત્રાપાડા, કોડીનાર, ઉના, ગીરગઢડા ખાતે જમીન દફતર નિરીક્ષક વર્ગ 2 ની 7 નવી તાલુકા કક્ષાની કચેરીઓ કાર્યરત કરવામાં આવી છે. પવિત્ર શ્રાવણ માસ દરમિયાન પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવના દર્શનાર્થે આવતા લાખો શ્રદ્ધાળુઓ માટે શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા સુવિધાઓનું બહુસ્તરીય અને ભવ્ય આયોજન કરાયું છે. આ વર્ષે ભક્તોનો ઉત્સાહ એટલો છે કે શ્રાવણ શરૂ થવાના 1 માસ પૂર્વે જ આખા મહિનાના તમામ દિવસ માટે પાઘ પૂજા અને છેલ્લી ધ્વજા પૂજાઓ બુક થઈ ગઈ છે. ઉપરાંત સેંકડોની માત્રામાં સોમેશ્વર પૂજા પણ પહેલાથી જ બુક થઈ છે. ત્યારે સોમનાથ આવતા ભક્તો પૂજાના પુણ્ય લાભથી વંચિત ન રહી જાય તેવા હેતુથી શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા સંપૂર્ણ માસ માટે વિશેષ મહામૃત્યુંજય મહાયજ્ઞ અનુષ્ઠાનનું પણ આયોજન કરાયું છે. ભારત દેશમાં જ્યારે આંતરરાષ્ટ્રીય કક્ષાની રમતો માટેનો અહેવાલ માહોલ બની રહ્યો હોય ત્યારે જિલ્લાના કોડીનાર તાલુકાનો સરખડી ગામ, જે વોલીબોલમાં અનેક ખેલાડીઓ આપી ચૂક્યું છે, તેની ઓળખ હવે વોલીબોલ વિલેજ તરીકે થઈ છે. આ જ ગામના 16 વર્ષના ખેલાડી રાજલબેન વાળાએ તાજેતરમાં થાઇલેન્ડમાં રમાયેલી 16મી એવીસી એશિયન વિમેન્સ અંડર 18 વોલીબોલ સ્પર્ધામાં ભાગ લઈ જિલ્લાનું ગૌરવ વધાર્યું હતું. હમણાં જ આપ ગીર સોમનાથ જિલ્લાનો સમાચારપત્ર સાંભળી રહ્યા હતા, જેના લેખક હતા રાજેશ ભજગોતર. આ પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.
1: આ છે આકાશવાણીનું અમદાવાદ વડોદરા રાજકોટ અને ભુજ કેન્દ્ર. પ્રસ્તુત છે ગુજરાતી ગીતોનો કાર્યક્રમ.

ત્રણ થયા છે. અમારી આજની પ્રથમ સભા અહીં સમાપ્ત થાય છે. ફરી મળીશું આજ મીટર્સ પર સાંજે 5 વાગે અમારી બીજી સભાના આરંભે. ત્યાં સુધી આપની રજા લઈએ. સાંભળતા રહેશો અમારું DTHનું પ્રસારણ. નમસ્કાર.

0: नमस्कार। સાંજના પાંચ થવા આવ્યા છે। અમારી બીજી સભાના કાર્યક્રમોમાં આપ સર્વે શ્રોતાઓનું હાર્દિક અભિવાદન કરીએ છીએ। કાર્યક્રમોની શરૂઆત કરીએ, સાંભળીએ દિલ્હીથી પ્રસારિત હિન્દીમાં
1: આકાશવાણી સમાચાર કે સાથ મેં શક્તિસિંહ।

0: informed that at least 25 people are trapped inside the tunnel, which collapsed likely due to landslides yesterday. Rescue operation is underway. President Draupadi Murmu, Vice President C.P. Radhakrishnan and Prime Minister Narendra Modi have expressed grief over the loss of lives in Sikkim. Prime Minister Modi spoke to Sikkim Chief Minister Prem Singh Tamang Gole and assured all assistance. The India Meteorological Department has issued a red alert for heavy to very heavy rainfall, with isolated extremely heavy rainfall over Himachal Pradesh, Jammu and Kashmir and Ladakh for today. IMD has also issued orange colour warning for heavy to very heavy rainfall over Delhi, Haryana, Chandigarh, Punjab, Uttar Pradesh, Uttarakhand, Bihar, East Madhya Pradesh, Goa, Madhya Maharashtra and parts of Northeast India for the day. And in China Open Badminton, India's HS Pranoy's campaign ended in the opening round after losing to Malaysia's Leong Jun Hao in Changzhou today. And with that, we end this news bulletin.
1: આકાશવાણી ભુજ પ્રસ્તુત છે આજના મુખ્ય સમાચાર. એનડીએની બેઠકમાં કરેલા સંબોધનમાં પ્રધાનમંત્રીએ પેપર લીક કેસના દોષિતોને કડક સજા આપવાની સરકારની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો. વિપક્ષોના હોબાળાના પગલે સંસદના બંને ગૃહોની કામગીરી બપોરના 2 વાગ્યા સુધી સ્થગિત. સિક્કિમ ટનલ દુર્ઘટનાનો મૃત્યુઆંક વધીને 9 થયો. બચાવ અને રાહત કામગીરી માટે કેન્દ્ર સરકારે તમામ સહાયની મુખ્યમંત્રીને ખાતરી આપી. ભારતીય જહાજ પરના હુમલા બાદ ભારતે રશિયાના રાજદૂતને સમન્સ પાઠવી હુમલાની કડક શબ્દોમાં ટીકા કરી. કેન્દ્રીય ઔષધ માનક નિયંત્રણ સંગઠને ભારતની પ્રથમ ડેન્ગ્યુ રસી ક્યુડેંગાના પ્રચારને મંજૂરી આપી. રાજ્યભરમાં વરસાદનો બીજો દોર શરૂ. બપોરે 12 વાગ્યા સુધીમાં રાજ્યના 97 તાલુકામાં વરસાદ નોંધાયો. સૌથી વધુ 2.5 ઇંચ જેટલો વરસાદ નવસારી તાલુકામાં થયો. રાજ્ય પોલીસની મહાઝુંબેશ ઓપરેશન સુરક્ષિત સાયબર સ્પેસ હેઠળ રાજ્યભરમાં 5,000થી વધુ જનજાગૃતિ કાર્યક્રમો યોજાયા. કચ્છ જિલ્લાના દરિયાકાંઠા વિસ્તારોમાં આગામી 2 દિવસ ઊંચા મોજા ઉછળવાની સંભાવનાને પગલે લખપતથી કંડલા સુધીના સમગ્ર દરિયાકાંઠા માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું. જિલ્લા મથક ભુજ ખાતેની આરઆર લાલન કોલેજ ખાતે નવી શિક્ષણ નીતિ અંતર્ગત સેમેસ્ટર 7ના પ્રારંભ સાથે સંસ્કૃત ભાષાના પ્રચાર પ્રસાર માટે કોલેજમાં તૈયાર કરાયેલા નવા સંસ્કૃત કક્ષનું લોકાર્પણ કરાયું. નખત્રાણા તાલુકાના નિરોણા ગામે જિલ્લા મહિલા બાળ અધિકારી કચેરી હેઠળ જિલ્લા મહિલા સશક્તિકરણ કેન્દ્ર દ્વારા બાલિકા પંચાયતની બેઠક યોજાઈ, જેમાં બાલિકાઓને સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓ, સાયબર સુરક્ષા, મહિલા સુરક્ષા અને આરોગ્ય સેવા અંગે માર્ગદર્શન અપાયું. કચ્છના વિશાળ દરિયાકાંઠે સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવા માટે લકી નાળાથી રામેન્દ્રા સુધી 5 કિલોમીટરથી વધુના વિસ્તારમાં મરીન પોલીસે ગઈકાલે સઘન કોસ્ટલ પેટ્રોલિંગ હાથ ધર્યું. લાકડીયા ખાતે રાજ્યના અલગ અલગ જિલ્લામાંથી જપ્ત કરાયેલ 103.65 કરોડ રૂપિયાના ગેરકાયદેસર માદક પદાર્થના જથ્થાનો ભઠ્ઠીમાં સળગાવીને વિધિવત રીતે નાશ કરવામાં આવ્યો. પૂર્વ અને પશ્ચિમ કચ્છના વીજ અધિકારીઓ કર્મચારીઓને મળશે અદ્યતન તાલીમની સુવિધા. કચ્છમાં વીજ કર્મચારીઓ માટે ભુજ શહેરમાં 2.5 કરોડના ખર્ચે ગુજરાત એનર્જી નોલેજ સેન્ટર તાલીમ ભવન નિર્માણાધીન. રાજ્યની સાથે કચ્છમાં 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગે આગાહી કરી. હવે પછીના મુખ્ય સમાચાર સાંજે 7:05 મિનિટે અપાશે.

0: આઈટીઆઈ માં પ્રવેશ મેળવવાથી વંચિત ઉમેદવારો માટે પ્રવેશ મેળવવાની વધુ એક તક. પ્રવેશ સત્ર 2026 અંતર્ગત બીજા રાઉન્ડ માટે આઈટીઆઈ ઓનલાઈન એડમિશન સિસ્ટમ પરથી ઓનલાઈન પ્રવેશ ફોર્મ 19 જુલાઈ થી 22 જુલાઈ 2026 સુધી ભરી શકાશે.
1: કુમાર સાનુના સ્વરમાં સાંભળીએ ડુપ્લિકેટ ફિલ્મનું આ ગીત. સંગીત છે અન્નુ મલિકનું, બોલ જાવેદ અખ્તરના.

0: આઈટીઆઈ માં પ્રવેશ મેળવવાથી વંચિત ઉમેદવારો માટે પ્રવેશ મેળવવાની વધુ એક તક. પ્રવેશ સત્ર 2026 અંતર્ગત બીજા રાઉન્ડ માટે આઈટીઆઈ ઓનલાઈન એડમિશન સિસ્ટમ પરથી ઓનલાઈન પ્રવેશ ફોર્મ 19 જુલાઈ થી 22 જુલાઈ 2026 સુધી ભરી શકાશે.
1: અભિજીત અને અલકા યાજ્ઞિકના સ્વરમાં આ છે બાદશાહ ફિલ્મનું ગીત. સંગીત છે અન્નુ મલિકનું, બોલ સમીરના.

આઈટીઆઈ માં પ્રવેશ મેળવવાથી વંચિત ઉમેદવારો માટે પ્રવેશ મેળવવાની વધુ એક તક. પ્રવેશ સત્ર 2026 અંતર્ગત બીજા રાઉન્ડ માટે આઈટીઆઈ ઓનલાઈન એડમિશન સિસ્ટમ પરથી ઓનલાઈન પ્રવેશ ફોર્મ 19 જુલાઈ થી 22 જુલાઈ 2026 સુધી ભરી શકાશે.

ચલતે ચલતે આ ફિલ્મનું ગીત સાંભળીએ, અભિજીત અને અલકા યાજ્ઞિકના સ્વરમાં. સંગીત છે જતીન લલિતનું, બોલ જાવેદ અખ્તરના.

સોનુ નિગમના સ્વરમાં સાંભળીએ સાથિયા ફિલ્મનું આ ગીત. સંગીત છે એ આર રહેમાનનું, શબ્દરચના ગુલઝારની.

કાર્યક્રમમાં અંતે સાંભળીએ સોનુ નિગમ અને અલકા યાજ્ઞિકના સ્વરમાં કભી અલવિદા ના કહેના ફિલ્મનું આ ગીત. સંગીત છે શંકર એહસાન લોય, બોલ જાવેદ અખ્તરના.

0: कभी अलविदा ना कहना फिल्म ना आगे साथ हिज हिंदी फिल्म संगीत नो कार्यक्रम गुल महोर समाप्त थयो। आकाशवाणी नु अहमदाबाद वडोदरा केंद्र आप सांभळी रह्या छो। रजू करीए छे लोकसंगीत। लोकसंगीतना कार्यक्रममां आजे विजानंद तुरी अने दक्षाबेन सोनीना कंठे केटलाक लोकगीत आप सांभळशो। कार्यक्रमनी शरूआत करीए ते पहेला सांभळीए आ संदेश।
1: ITI માં પ્રવેશ મેળવવાથી વંચિત ઉમેદવારો માટે પ્રવેશ મેળવવાની વધુ એક તક। પ્રવેશ સત્ર 2026 અંતર્ગત બીજા રાઉન્ડ માટે ITI ઓનલાઈન એડમિશન સિસ્ટમ પરથી ઓનલાઈન પ્રવેશ ફોર્મ 19 જુલાઈ થી 22 જુલાઈ 2026 સુધી ભરી શકાશે।
0: લોકસંગીતના કાર્યક્રમમાં સાંભળીએ વિજાનંદ તુરીના કંઠે આ ગીત।

0: लखपत थी कंडला सुधी के दरिया कांठे ते बो डी ला करे ऑरेंज अलर्ट जाहिर करे में आयो। गुजरात सरकार कच्छ जिले में हिनवरे पौंदल ओछे वर्षात के ध्यान में रखे ने पशुपालक जी सहायला करे राहत दरे घास वितरण करे जो महत्वपूर्ण निर्णय गिणे आए। मुख्यमंत्री भूपेंद्र पटेल जी सरकार खास किसी में कच्छ जा मालदारी निडड़ा सीमांत अने जमीन विहोणा पशुपालक के राहत दरे घास डे जी दरखास्त के मंजूरी दिने आए। इन निर्णय मुजब हिकड़े घास काटते वधु में वधु पंज पशुए जी मर्यादा में रोज जा 4 किलोग्राम सुको घास चारो 2 रुपये प्रति किलो जे राहत दरे वितरण करे में अचिंदो। हाल पशुपालक जी जरूरियात के ध्यान में रखे ने वन विभाग जे अलग अलग गोडाउन में 28 लाख किलोग्राम घास जो जत्थो रखे में आयो आए। इन योजना जो सरलता थी लाभ गिनेला करे पशुपालक जरूरी आधार पुरावे साथे गाम जे तलाटी एटे अर्जी करे जी रोंदी। अर्जी जी चकासनी थे पुठिया मामलतदार कचेरी तरफ थी पशुपालक के घास कार्ड इश्यू करे में अचिंदा। इन घास कार्ड मार्फते नजीक जे गोडाउन में राहत दरे घास मिले रोंदो। घास वितरण जी प्रक्रिया झड़पी बने तेला करे कच्छ कलेक्टर अनिल राणावसिया बन्नी ग्रासलैंड विभाग हस्तक जे धोरडो फॉरेस्ट गोडाउन जी मुलाकात गणोमो। वन विभाग महसूली अधिकारी मामलतदार अने पोलिस प्रशासन साथे संकलन करे अने पशुपालक के जल्दी घास मिली रहे तेड़ी रीते व्यवस्था गोठवी जी जिला कलेक्टर सूचना दिनो। राज्य जे अन्य जिले में खासो अड़ो वर्षात पियो आए पर कच्छ में वर्षात जी भारे अछत सरजाणी आए। राज्य जे इमरजेंसी ऑपरेशन सेंटर जे आंकड़े मुजब गुजरात में हेवरसुंदी में सरेरास 261.59 मिलीमीटर एटले के सीजन जो 28.78% जेटलो वर्षात नोंधाणो आए। जेमे जा राज्य जा 4 अड़ा जिला आए जेमे 2% थी पण ओछो वर्षात पियो आए तेमे कच्छ जिले जो पण समावेश थे तो। राज्य में सौथी वधु वर्षात पियो आए तेडे जिले जी गाल करी तो दक्षिण गुजरात के नवसारी में सौथी वधु 1,065 मिलीमीटर वलसाड में 1,054 मिलीमीटर अने डांग में 974 मिलीमीटर वरसाद पियो आए। तो बेई तरफ कच्छ सहित राज्य जा 4 अड़ा जिलाई जेमे 2% थी पण ओछो वरसाद पियो आए। हेनी 4 जिले में जा देवभूमि द्वारका में सौथी ओछो 1.63%, बनासकांठे में 7.82% अने जामनगर में 9.94% वरसाद पियो आए। देवभूमि द्वारका पुठिया कच्छ जिले जी परिस्थिति सौथी वधु खराब आए कारण के कच्छ में हिन सीजन जो खाली 3.42% वरसाद पियो आए। कच्छ जा 2 में जा 4 तालुका एणा आई जेमे अनासुंदी वरसाद नाए नोधाणु। अबड़ासा लखपत मांडवी अने मुंद्रा साव कोरा धाकोर रहा आई। गुजरात में चांदीपुरा वायरस के केसे के ध्यान में रखे ने कच्छ जिला आरोग्य विभाग तरफ थी आखे जिले में सर्वेलेंस अने जागृति अभियान चालू करे में आयो आए। 14 वर्ष थी निडड़े बाड़केला करे ही वायरस जोखमी साबित थिए तो एटले ते के ध्यान में रखे ने तमाम हॉस्पिटलें के सज्ज करे में आवी आए। सोनो एकड़ो विशेष अहवाल।
1: राज्य में चांदीपुरा वायरस से नोधायेला केसे के ध्यान में रखी ने कच्छ जिला आरोग्य विभाग आखे जिले में व्यापक स्तरे सर्वेलेंस जागृति अने जरूरी तकेदारी जा पगला घने राज्य सरकार जी मार्गदर्शिका अनुसार जिले जी तमाम सरकारी आरोग्य संस्थाएं के सावचेत रहे जो आदेश देने में आयो है। अन बेगोज तमाम केंद्र ते शंकास्पद दर्दी के वैल्यू ओळख तात्कालिक सारवार अने जरूर जणाय तो त्वरित रेफरल सिस्टम सुनिश्चित करे जो तंत्र द्वारा सूचना देने में आवी है। मुख्य जिला आरोग्य अधिकारी हनंगे वधु माहिती दींदा चयो के चांदीपुरा वायरस मुख्यत्वे 14 वर्ष थी ओछी उम्र जे बाळके में गंभीर असर करी सके तो ही वायरस खास करीने रेती माखी अने अन्य जीवात वड़गे थी फैलाय तो हलने करने माता पिता के बाड़के जी बाबत में खास सावचेती रखे जी जरूरी है। वायरस से संक्रमण थी बचे ले करले बाड़के जो आखो शरीर ढकाई ने एड़ा कपड़ा पहराई ना रात चो सोमे एटाड़े मच्छरदानी जो उपयोग करे जो अने घर जी आसपास चोखाई रखे जी एड़ी आरोग्य तंत्र द्वारा अपील करे में आवी है। हाल जी परिस्थिति के नियंत्रण में रखे ले करले आरोग्य विभाग द्वारा तमाम प्राथमिक आरोग्य केंद्र सामूहिक आरोग्य केंद्र अने आयुष्मान आरोग्य मंदिर में तीव्र ताव अने मूंझवण के बेभान थई बने एड़ा लक्षण धारेता दर्दी थे विशेष नजर रखे रहा है। ग्रामीण विस्तार में पर आशा वर्कर ANM अने मल्टीपर्पज हेल्थ वर्कर जी टीम द्वारा घरे घरे वनी ने सघन सर्वेलेंस अने जन जागृति जी कामगिरी करे में आवी रही है जेथी करीने कोई पण शंकास्पद केस जी वैली खबर पई सके। आरोग्य विभाग नागरिक के माटे मार्गदर्शिका जाहिर करदा चोई के जो कोई बाळक के अचानक तीव्र ताव उल्टी खेंच अचीनी बेभान थई वनु अथवा असामान्य वर्तन जरा लक्षणो नेरे में आचे तो जरा पण मोड़ो करे वगर नजीक जी सरकारी हॉस्पिटल में संपर्क करनु खबे। अनुप्रांत ઉપરાંત ગરમી કે આસપાસ કતે પણ ગંદકી જમા થયેલે ન ડીની અને મચ્છરથી બચેલે ઉપાયો અપનાવવા ચાહીએ. કચ્છ જિલ્લા આરોગ્ય વિભાગ નાગરિકે કે સોશિયલ મીડિયા થી ફેલાતી અફવાથી દૂર રહેલે અને માત્ર સત્તાવાર માહિતી મથે જ વિશ્વાસ રાખી સાવચેતી જે પગલે જો પાલન કરે જો ખાસ અપીલ કહીએ. કચ્છ જે વાવરલે તોફિક સમા આકાશવાણી ભુજ.
0: કચ્છ જિલ્લેજા પ્રભારી મંત્રી અને રાજ્યકક્ષાજા મંત્રી કાંતિલાલ અમૃતિયાજી અધ્યક્ષસ્થાન થઈ કલેક્ટર કચેરી ખાતે તાજેતરમાં જિલ્લા આયોજન મંડળજી બેઠક યોજાણીવી. હેન બેઠકમાં કચ્છે માળુએજી સુખાકારી વધારેલા કરે અને વિસ્તારે જે વિકાસલા કરે ચર્ચા કરેમાં આવીવી. વર્ષ 2026-27 કરે જિલ્લા આયોજન યોજના હેઠળ કુલ 23 કરોડ 2 લાખ રૂપિયા જે ખર્ચે 82 વિકાસ કમેજી દરખાસ્ત રખીમે આવીવી. જેમે કચ્છ જે 9 તાલુકેલા કરે 19 કરોડ 52 લાખ રૂપિયા જા 786 કમ અને સત નગરપાલિકા લકારે 3 કરોડ 50 લાખ રૂપિયા જા 36 કમે જો સમાવેશ થયે તો. હેન બેઠક મેં તમામ 822 કમેજી મંજૂરી ડેમે આવીવી. પ્રભારી મંત્રી ચો કે માળુએજા વિકાસ જા કમ ઝડપથી થયે તે કે તમામ અધિકારી પ્રાથમિકતા દીએ. હી મંજૂર થિંદલ રકમ મેં જા ગામડે જા રસ્તા શહેર જા રસ્તા પ્રાથમિક શાળાએ મેં નવા ઓરડા કમ્પાઉન્ડ વોલ સહિત ચા કમ કરે મેં અચિંદા. કચ્છ જિલ્લે જે દરિયાકાંઠે વિસ્તારલા કરે આગામી 2 દિવસ સુધી દરિયામાં ઊંચા મોજા ઓછળીજી સંભાવના જે પગલે લખપતથી કંડલા સુધી જે દરિયાકાંઠે તે ઓરેન્જ એલર્ટ જાહેર કરેમાં આવ્યો આય. ભારતીય રાષ્ટ્રીય મહાસાગર માહિતી સેવા કેન્દ્ર અને NDEM પોર્ટલ જી આગાહી અનુસાર 21-22 જુલાઈ દરમિયાન 3.2-3.6 મીટર સુધી જા ઊંચા મોજા દરિયામાં ઓછળી શકે તા. હી એલર્ટ આજ વહેલી સવારથી 22 જુલાઈ જી રાતો 11:30 વાગે સુધી અમલ રોંધો. હવામાન મેં અચાનક પલટો આચેવીની જી શક્યતા જે કારણે માછીમાર બંદર સંચાલક દરિયાઈ પરિવહન સાથે સંકળાયેલા કર્મચારી પ્રવાસીએ કે વિશેષ સાવચેતી રખે જો ચેમે આયોઆ. માછીમાર અને નેડડી બોટે કે દરિયા મેં ન વેની જી અને દરિયા કિનારે સાહસિક પ્રવૃત્તિ કે મનોરંજન લા કરે પ્રવેશ ન દેજી કડક સૂચના ડેમે આવી આય.
2: શ્રોતા મિત્રો, હાણે પા કચ્છ જે અન્ય મહત્વ જે સમાચારે મથે એકડી નજર વજું રજૂ કરીએ તા કલ્પના શાહ.
3: સુમરા સરજે જાણીતે ચર્મશિલ્પકાર અંચલ બિજલાની કે કાનપુર યુનિવર્સિટી દ્વારા ડોક્ટર ઓફ લેટર્સ જી માનદ પદવી એનાયત કરેમે આવી. જિલ્લા મથક ભુજ ખાતે કચ્છ કાર્નિવલ જો પ્રભારી મંત્રી કાંતિલાલ અમૃતિયા, રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાજી ઉપસ્થિતિ મેં હમીરસર તળાવ કાંઠે આયોજન કરેમે આવ્યો. સજે જિલ્લે મેં આનું 1200 થી વધુ કલાકારે 48 જેટલી ભાતીગઢ ઝાંખ્યું રજૂ ક્યાં. ગાંધીધામ જે ગોપાલપુર સ્ટેશન તે ભુજથી ઉપડધી 7 ટ્રેને કે કોમર્શિયલ સ્ટોપેજ જી મંજૂરી ડને મેં આવી. ક્રાંતિગુરુ શ્યામજી કૃષ્ણ વર્મા કચ્છ યુનિવર્સિટી જે નેત્રા એક્સટેન્શન સેન્ટર જો ઉદઘાટન સમારોહ કચ્છ યુનિવર્સિટી જે કુલપતિ ડોક્ટર મોહન પટેલ જે અધ્યક્ષ સ્થાને યોજાણો. જિલ્લે જી તમામ અદાલતે મેં ચેક બાઉન્સ જે કેસે લા કરે લોક અદાલત યોજાણી 234 કેસ જો નિકાલ કરે મેં આવ્યો. જિલ્લે જી સરકારી અને ગ્રાન્ટેડ નિશાળે મેં જ્ઞાન સહાયકે જી ભરતી પ્રક્રિયા જો પ્રારંભ. પહેલે તબક્કે મેં 464 ઉમેદવારે કે ફાળવણી કરે મેં આવી. મુંદ્રા તાલુકે જે ટુંડા ગામ મેં સરકારી જમીન તે કરે મેં અચલ ગેરકાયદે દબાણે કે વહીવટી તંત્ર દ્વારા દૂર કરે મેં આવ્યો.
0: અને હેન સાથે કચ્છ જા વાવર જો અજ જો અંક ફેડા પૂરો થયો. ફરી મિલદાસી આવતે અંક મેં નવી માહિતી સાથે.

0: આઈટીઆઈ માં પ્રવેશ મેળવવાથી વંચિત ઉમેદવારો માટે પ્રવેશ મેળવવાની વધુ એક તક. પ્રવેશ સત્ર 2026 અંતર્ગત બીજા રાઉન્ડ માટે આઈટીઆઈ ઓનલાઈન એડમિશન સિસ્ટમ પરથી ઓનલાઈન પ્રવેશ ફોર્મ 19 જુલાઈ થી 22 જુલાઈ 2026 સુધી ભરી શકાશે.
1: લોકસંગીતના કાર્યક્રમમાં હવે સાંભળીએ દક્ષાબેન સોનીના કંઠે લોકગીત.

આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર સાથે આપ જોડાયેલા છો. થોડી ક્ષણોમાં એટલે કે બરાબર 6 વાગ્યાને 15 મિનિટે સિંધીમાં સમાચાર આપ સાંભળશો.

આકાશવાણી ભુજ સમાચાર, પરેશ મારુ વાંચે છે. નમસ્કાર. રાજ્યભરમાં વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થયો છે. આજે બપોરે 12 વાગ્યા સુધીમાં 97 તાલુકામાં વરસાદ નોંધાયો. સૌથી વધુ 2.5 ઇંચ જેટલો વરસાદ નવસારીના જલાલપોર અને નવસારી તાલુકામાં થયો છે. ગુજરાતમાં અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન અને ટ્રફ સક્રિય થતાં વરસાદી માહોલ જામ્યો છે. હવામાન વિભાગે આજે અને આવતીકાલે નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલી માટે અત્યંત ભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર કર્યું છે, જ્યારે સુરત, તાપી અને ડાંગમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, બોટાદ, ભરૂચ, વડોદરા અને પંચમહાલ જેવા જિલ્લાઓમાં હળવો વરસાદ પડી શકે છે. કચ્છ જિલ્લામાં આગામી 24 જુલાઈ સુધી છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ ઝાપટા પડશે, જ્યારે 25 જુલાઈથી વરસાદી જોરમાં આંશિક વધારો થવાની સંભાવના છે. 28 જુલાઈ સુધી કચ્છના વિવિધ વિસ્તારોમાં વરસાદી માહોલ વિસ્તરે તેવી સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. દરિયામાં તોફાની પવનના કારણે દક્ષિણ ગુજરાતમાં 3 નંબરનું સિગ્નલ લગાવાયું છે અને માછીમારોને 3 દિવસ દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે. રાષ્ટ્રીય આપત્તિ વ્યવસ્થાપન ડેટાબેઝ અને ભારતીય રાષ્ટ્રીય મહાસાગર માહિતી સેવા કેન્દ્રની આગાહી મુજબ આજથી 22 જુલાઈ દરમિયાન કચ્છના દરિયાકાંઠે 3.2 થી 3.6 મીટર ઊંચા મોજા ઉછળવાની સંભાવના છે. આ પરિસ્થિતિના પગલે તંત્રે લખપતથી કંડલા સુધીના દરિયાકાંઠા માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. આ એલર્ટ આવતીકાલે રાત્રે 11:30 વાગ્યા સુધી અમલમાં રહેશે. માછીમારો, બંદર સંચાલકો, જેટી કર્મચારીઓ અને પ્રવાસીઓને દરિયાઈ વિસ્તારમાં ન જવા તથા સાહસિક પ્રવૃત્તિઓ ટાળવા કડક સૂચના આપવામાં આવી છે. દરિયાઈ હવામાનમાં અચાનક ફેરફાર થઈ શકે છે. વહીવટીતંત્રે લોકોને અફવાઓથી દૂર રહી માત્ર અધિકૃત સૂચનાઓનું પાલન કરવા અને ઇમરજન્સીમાં તુરંત સંપર્ક કરવા અપીલ કરી છે. પીજીવીએસએલ હેઠળ વીજ વિતરણ વ્યવસ્થા વધુ કાર્યક્ષમ બનાવવા ગુજરાત એનર્જી નોલેજ સેન્ટર ભુજનું નવું તાલીમ ભવન રૂપિયા 2.50 કરોડના ખર્ચે આકાર લઈ રહ્યું છે. આ આધુનિક ભવનથી પૂર્વ અને પશ્ચિમ કચ્છ વર્તુળના અધિકારીઓ કર્મચારીઓને સ્માર્ટ મીટરિંગ, નવી ટેકનોલોજી, ગ્રાહક સેવા અને સલામતી અંગે વધુ અસરકારક તાલીમ મળશે. આ નવા ભવનમાં 70-70ની ક્ષમતા ધરાવતા 2 ઓડિટોરિયમ, ડિજિટલ લર્નિંગ માટે કોમ્પ્યુટર લેબ, લાઇબ્રેરી, ફેકલ્ટી રૂમ અને ડાઇનિંગ સ્પેસ જેવી ઉત્તમ સુવિધાઓ ઉપલબ્ધ કરાવાશે. આધુનિક તાલીમ માળખાથી કર્મચારીઓની કાર્યક્ષમતા વધશે અને ગ્રાહકોને વધુ ગુણવત્તાસભર વીજ સેવાઓ મળશે. નિરોણા ગામે જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરીના માર્ગદર્શન હેઠળ બાલિકા પંચાયતની ખાસ બેઠક યોજાઈ હતી, જેમાં બાલિકાઓને સશક્ત બનાવવાના ઉદ્દેશથી સરકારી કલ્યાણકારી યોજનાઓ, સાયબર સુરક્ષા, 1098 ચાઇલ્ડ હેલ્પલાઇન અને 181 અભયમ હેલ્પલાઇન અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. કાર્યક્રમ અંતર્ગત બાલિકાઓને સ્થાનિક આરોગ્ય કેન્દ્રની મુલાકાત કરાવી માતા બાળ સ્વાસ્થ્ય સેવાની જાણકારી પૂરી પાડવામાં આવી હતી. આ પ્રસંગે મિશન કોઓર્ડિનેટર ફોરમબેન વ્યાસ, ગામના સરપંચ નરોત્તમભાઈ, બાલિકા સરપંચ વંશીબેન ભાનુશાળી, આરોગ્ય કર્મચારીઓ અને મોટી સંખ્યામાં બાલિકાઓ ઉપસ્થિત રહી હતી. દ્રબ, ઝરપરા અને ભોજપુર જેવા ખારેક પંથકમાં હાલ લૂમો ઉતારવા અને પેકિંગની ધમધમાટ પ્રવૃત્તિઓ ચાલી રહી છે. ચાલુ વર્ષે સાનુકૂળ હવામાન અને વરસાદ ન થવાથી 80%થી વધુ પાક બગડ્યા વગર સુરક્ષિત બજાર સુધી પહોંચી ગયો છે. પીલા અને ટીસ્યુ કલ્ચર પદ્ધતિથી નવી જાતો તૈયાર કરાતા લાલ અને પીળી મીઠી ખારેકના સારા ભાવ મળી રહ્યા છે. મુંબઈ, અમદાવાદ ઉપરાંત સૌરાષ્ટ્ર અને સમગ્ર ગુજરાતમાં કચ્છની ખારેકની ભારે માંગ જોવા મળી રહી છે, જેનાથી ખેડૂતોમાં ખુશીની લહેર છે. અંજાર તાલુકાના રત્નાલ નજીક ગત રાત્રે એક ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો હતો. બાઇક પર જઈ રહેલા 3 યુવાનોની બાઇક અચાનક ડિવાઇડર સાથે જોરદાર અથડાતા અકસ્માત નડ્યો હતો. આ કરુણ ઘટનામાં એક યુવાનનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય 2 યુવાનો ગંભીર રીતે ઘાયલ થયા હતા. ભુજ શહેરમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા પોલીસે હાથ ધરેલા મેગા કોમ્બિંગ ઓપરેશન દરમિયાન શેખફળિયા વિસ્તારમાંથી 2 શખ્સોને ઘાતક હથિયારો સાથે ઝડપી પાડવામાં આવ્યા છે. બી ડિવિઝન, SOG અને LCBની સંયુક્ત ટીમે દરોડા પાડી તલવાર, ધારિયા, છરીઓ અને કોઈતા સહિત કુલ 34 હથિયારો કબજે કર્યા છે. પોલીસે બંને સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી આ હથિયારો રાખવા પાછળના હેતુ અંગે ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે. અને આ સાથે સમાચાર બુલેટિન પૂરું થયું. નમસ્કાર.

0: નમસ્કાર શ્રોતા મિત્રો, હું છું આપની દોસ્ત અને હોસ્ટ અમી કારિયા, અને મારી સાથે છે કેવિન સોની. આપ સાંભળી રહ્યા છો આપનો સૌથી માનીતો કાર્યક્રમ યુવાણી. શ્રોતા મિત્રો, આજે આપણે એક એવી રમતની વાત કરવાના છીએ જે રૂમની અંદર રમાતી હોવા છતાં દુનિયાની સૌથી ઝડપી રમત માનવામાં આવે છે. હા, પિંગ પોંગ, એટલે કે ટેબલ ટેનિસ. મિત્રો, ટેબલ ટેનિસનો ઇતિહાસ બહુ રસપ્રદ છે. 19મી સદીના અંતમાં ઇંગ્લેન્ડમાં ઉમરાવો રાત્રિ ભોજન પછી મનોરંજન માટે ટેબલ પર ટેનિસ જેવી રમત રમતા હતા. તે સમયે બેટની જગ્યાએ પુસ્તકો અને બોલની જગ્યાએ શેમ્પિયનના બૂચ વપરાતા હતા. 1901માં પહેલીવાર આ રમતનું નામ પિંગ પોંગ રાખવામાં આવ્યું હતું, કારણ કે જ્યારે બોલ બેટ અને ટેબલને અડતો ત્યારે એવો અવાજ આવતો હતો. ધીરે ધીરે આ રમત ગલીઓમાંથી નીકળીને સ્પોર્ટ્સ ક્લબ સુધી પહોંચી ગઈ અને લોકપ્રિય થવા લાગી. 1926માં આંતરરાષ્ટ્રીય ટેબલ ટેનિસ ફેડરેશનની સ્થાપના થઈ અને તે જ વર્ષે લંડનમાં પ્રથમ વિશ્વ ચેમ્પિયનશિપ યોજાઈ હતી. આજે બરાબર 100 વર્ષ પછી 2026માં ફરીથી લંડન આ રમતનું યજમાન બન્યું છે, જે ખરેખર ઐતિહાસિક છે. રમતની શરૂઆતમાં લાકડાના સાદા બેટ હતા, પણ 1950ના દાયકામાં રબરના આવિષ્કારે આ રમતની ગતિ બદલી નાખી છે. રબરને કારણે ખેલાડીઓ બોલને સ્પિન કરતા શીખ્યા, જેણે ટેબલ ટેનિસને એક વ્યૂહાત્મક રમત બનાવી દીધી. 1988માં સિયોલ ઓલિમ્પિક્સમાં ટેબલ ટેનિસનો સમાવેશ કરવામાં આવ્યો હતો, જે આ રમત માટે થયો એક હથ્થું શાસન રહ્યું હતું. પણ હવે ભારત જેવા દેશો આ કિલ્લાને તોડવા તૈયાર છે. ટેબલ ટેનિસમાં વપરાતો બોલ પહેલા સેલ્યુલોઇડનો હતો, પણ 2014 પછી સુરક્ષા અને પર્યાવરણને ધ્યાનમાં રાખીને 40mmના પ્લાસ્ટિક બોલ્સનો ઉપયોગ શરૂ થયો. આનાથી રમતની ઝડપમાં થોડો ઘટાડો થયો, પણ રોમાંચ વધી ગયો. ભારતની જો વાત કરીએ તો 1950-60ના ગાળામાં ભારત પણ વિશ્વ સ્તરે કેટલીક સફળતાઓ મેળવી હતી, પણ સાચો બદલાવ 2010 પછી આવ્યો, જ્યારે પ્રોફેશનલ ટ્રેનિંગ અને વિદેશી કોચના કારણે આપણા ખેલાડીઓ ટોપ 50માં આવવા લાગ્યા. 2026માં ટેબલ ટેનિસ માત્ર એક ઇન્ડોર રમત નથી રહી, પણ તે કરોડો રૂપિયાની ઇન્ડસ્ટ્રી બની ગઈ છે. દુનિયાભરમાં તેની પ્રો લીગ રમાય છે અને ખેલાડીઓ હવે ગ્લોબલ સેલિબ્રિટીઝ બની ગયા છે. તો મિત્રો, આ હતો ટેબલ ટેનિસનો 100 વર્ષનો ગૌરવશાળી ઇતિહાસ. કેવિન આપણને જણાવશે કે 2026માં આ રમત કેવી રીતે રમાય છે અને એના આધુનિક નિયમો શું છે.
1: આભાર અમી, ઇતિહાસ સાંભળીને તો મજા આવી ગઈ. મિત્રો, હું છું કેવિન સોની અને આજે હું તમને જણાવીશ કે 2026માં ટેબલ ટેનિસ રમવી એ કોઈ બાળકના ખેલ નથી. આ રમત હવે અત્યંત ટેકનિકલ અને કડક નિયમો વાળી બની ગઈ છે. સ્કોરિંગ સિસ્ટમની વાત કરીએ તો એક ગેમ 11 પોઈન્ટની હોય છે. પહેલા તે 21 પોઈન્ટની હતી, પણ રમતને વધુ ઝડપી બનાવવા માટે તે 11 પોઈન્ટની કરાઈ. જો સ્કોર 10-10 થાય તો તેને ડ્યુઅસ કહેવામાં આવે છે. ટેબલની વાત કરીએ તો તેની લંબાઈ 9 ફૂટની, પહોળાઈ 5 ફૂટની અને ઊંચાઈ 2.5 ફૂટની હોય છે. 2026માં હવે સેન્સર ટેબલનો ઉપયોગ થાય છે, જે બોલને લઈને અંદર પડ્યો છે કે બહાર તે મિલીમીટરની ચોકસાઈથી જણાવી દે છે. સર્વિસનો નિયમ 2026માં સૌથી મહત્વનો છે. તમારી હથેળી ખુલ્લી રાખીને બોલને 16 સેન્ટીમીટર ઉપર ઉછાળો. જો તમે બોલને છુપાવો અથવા હાથથી બોલની દિશા બદલો તો રેફરી તમારો પોઈન્ટ તરત જ કાપી લેશે. રેકેટ એટલે કે પેડલ વિશે વાત કરીએ તો તેની બંને બાજુના રબરના રંગ અલગ હોવા જોઈએ. 2026માં હવે લાલ અને કાળા સિવાય વાદળી, ગુલાબી અને લીલા રંગની રબર પણ માન્યતા આપવામાં આવી છે. રેકેટના લાકડાને બ્લેડ કહેવામાં આવે છે, જેમાં હવે કાર્બન ફાઈબર અને ટાઇટેનિયમ સ્તરનો ઉપયોગ થાય છે. આનાથી બોલની જે ગતિ મળે છે એ જોતા લાગે છે કે આપણે કોઈ એરક્રાફ્ટની સ્પીડ માપી રહ્યા છીએ. 2026માં મેચ દરમિયાન ખેલાડીઓને ટાઈમ આઉટ લેવાની પણ છૂટ છે. દરેક ખેલાડી 1 મિનિટનો બ્રેક પણ લઈ શકે છે, જેથી તે પોતાના કોચ સાથે રણનીતિ બદલી શકે. આ 1 મિનિટ ઘણીવાર આખી મેચનું પાસું પલટી નાખે છે. રમત દરમિયાન ખેલાડીનું શરીર ટેબલને અડી શકતું નથી. જો તમારો ડાબો હાથ ટેબલ પર ટેકવાયેલો હોય અને તમે શોટ મારો છો તો તે ફાઉલ ગણાય છે. એઆઈ કેમેરા આવી બધી નાની નાની ભૂલો પર નજર રાખે છે. બોલની ઝડપ 120 કિલોમીટર સુધી પહોંચી શકે છે, એટલે રેફરી માટે નિર્ણય લેવો અઘરો હોય છે. એટલે જ 2026માં વિડીયો રિવ્યુ સિસ્ટમનો ઉપયોગ દરેક મોટી ટુર્નામેન્ટમાં ફરજિયાત કરવામાં આવ્યો છે. તો મિત્રો, આ હતા 2026ના હાઈટેક નિયમો. હવે અમી આપણે જણાવશે કે આપણા ભારતીય પેડલ્સ આ નિયમોની વચ્ચે કેવી રીતે વિશ્વ સ્તરે ધૂમ મચાવી રહ્યા છે.
0: કેવિન, નિયમો ભલે કડક હોય પણ આપણા ભારતીય ખેલાડીઓ હવે એનાથી ડરતા નથી. 2026માં ભારતીય ટેબલ ટેનિસમાં એક નવો આત્મવિશ્વાસ જોવા મળે છે. આપણી પાસે એવા ખેલાડીઓ છે જે ચીનના દિગ્ગજોને પણ હંફાવી શકે છે. મનિકા બત્રા આજે 2026માં પણ તેની અનોખી લોક પિમ્પલ રબર સ્ટાઇલ વિરોધીઓને મૂંઝવણમાં મૂકી દે છે. 2026ની વર્લ્ડ ટીમ ચેમ્પિયનશિપમાં પણ તેણે એ જ રમત બતાવી છે, તે પ્રશંસનીય છે. શ્રીજા અકુલા અને અર્ચના કામત આ બે નામ 2026માં ઘરે ઘરે જાણીતા થયા છે. શ્રીજાએ તાજેતરમાં જ વર્લ્ડ રેન્કિંગમાં ટોપ 20માં સ્થાન મેળવ્યું છે, જે ભારતીય મહિલા ટેબલ ટેનિસ માટે ઐતિહાસિક પળ છે. પુરુષોની ટીમમાં હરમિત દેસાઈએ સુરતનું અને ભારતનું નામ રોશન કર્યું છે. 2026માં હરમિતની સ્પીડ અને બેકહેન્ડ સ્પેશ દુનિયાના ટોચના ખેલાડીઓ માટે ચિંતાનો વિષય બની ગઈ છે. માનવ ઠક્કર, જે એક સમયે જુનિયર વર્લ્ડ નંબર 1 હતા, તે આજે 2026માં સિનિયર લેવલે પણ એટલા જ પ્રભાવશાળી છે. તેમની રમત શૈલી આક્રમક છે અને તે મેદાન પર વીજળીની જેમ ફરે છે. સાથિયા જ્ઞાનેશેખરનો અનુભવ 2026માં ટીમ માટે બહુ મહત્વનો છે. કપરી પરિસ્થિતિમાં કેવી રીતે શાંત રહીને પોઈન્ટ કઢાય તે સાથિયાન પાસેથી શીખવા જેવું છે. તે ટીમનો સાચો માર્ગદર્શક પણ છે. 2026માં ભારતે અલ્ટિમેટ ટેબલ ટેનિસ લીગ દ્વારા દુનિયાના શ્રેષ્ઠ ખેલાડીઓને ભારત બોલાવ્યા છે. આનાથી આપણા યુવા ખેલાડીઓને તેમની સાથે રમવાનો અને શીખવાનો મોકો મળ્યો છે. ચીનના માલોગ અને ફાન જેન્ડોગ જેવા દિગ્ગજો હજી પણ 2026માં મજબૂત છે, પણ હવે તેઓ ભારત, જાપાન અને જર્મનીના ખેલાડીઓ સામે રમતી વખતે સાવચેત રહે છે. 2026ના એશિયન ગેમ્સમાં ભારતીય ટેબલ ટેનિસ ટીમે જે મેડલ્સ જીત્યા તેણે સાબિત કરી દીધું કે હવે આપણે અન્ડરડોગ્સ નથી પણ ચેમ્પિયન્સ છીએ. ભારત હવે આ રમતનું નવું પાવર હાઉસ છે. તો આ હતા આપણા રિયલ લાઈફ હીરોઝ. હવે આપણે વાત કરીએ 2026માં ટેકનોલોજી અને રોબોટિક્સ કેવી રીતે ટેબલ ટેનિસના કોચ બની ગઈ છે. મિત્રો, ખેલાડીઓ તો મહેનત કરે જ છે, પણ 2026માં તેમની પાછળ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે એઆઈનો બહુ મોટો હાથ છે. હવે કોચ માત્ર સીટી વગાડીને સૂચના નથી આપતા, પણ લેપટોપ પર બેસીને ડેટાને એનાલિસિસ કરે છે. સોની એઆઈનો ACE રોબોટ 2026માં સૌથી વધુ ચર્ચામાં છે. આ રોબોટ પ્રોફેશનલ ખેલાડીઓ સામે એવી રીતે રમે છે કે તમે કહી જ ન શકો કે સામે કોઈ મશીન છે. તે મિલિસેકન્ડમાં બોલનો સ્પિન પકડી લે છે. 2026માં સ્માર્ટ રેકેટ્સ આવી ગયા છે, જે તમારા દરેક શોટ્સની સ્પીડ, એંગલ અને પ્રેશરનો ડેટા સીધો તમારા ફોન પર મોકલી દે છે. આનાથી ખેલાડીઓને ખબર પડે છે કે કયા શોટમાં સુધારો કરવાની જરૂર છે. વર્ચ્યુઅલ રિયાલિટી VR ટ્રેનિંગ દ્વારા ખેલાડીઓ હવે પોતાના રૂમમાં બેઠા બેઠા ચીનના ટોપ પ્લેયર સામે રમવાનો અનુભવ લઈ શકે છે. 2026માં ભૌતિક સીમાઓ હવે રમત આડે આવતી નથી. ટેબલ ટેનિસના શૂઝમાં પણ હવે સેન્સર્સ હોય છે. તે ખેલાડીઓના ફૂટવર્કને માપે છે. જો ખેલાડીઓનું બેલેન્સ ખોટું હોય તો તરત જ એઆઈ એમને એલર્ટ કરે છે, જેનાથી ઈજાથી બચી શકાય છે. રમત હવે એક લેબોરેટરી જેવી બની ગઈ છે. 2026ના બ્રોડકાસ્ટિંગમાં હોકઈ ટેકનોલોજીનો ઉપયોગ થાય છે. ટીવી પર જોતી વખતે પ્રેક્ષકો જોઈ શકે કે બોલ કેટલી વાર ટેબલ પર ટપ્પો ખાધો અને તેની ગતિ કેટલી હતી. આનાથી પ્રેક્ષકોનો અનુભવ બદલાયો છે. ટ્રેનિંગ દરમિયાન હવે બોલ મશીન્સ એટલા એડવાન્સ થઈ ગયા છે કે તે એક મિનિટમાં 100 અલગ અલગ પ્રકારના સ્પિન્સ બોલ ફેંકી શકે છે. ખેલાડીઓની સ્ટેમિના વધારવા માટે આ સર્વશ્રેષ્ઠ છે. 2026 માં ખેલાડીઓના હૃદયના ધબકારા અને સ્ટ્રેસ લેવલ પણ લાઈવ મોનિટર થાય છે. જો ખેલાડીઓ બહુ દબાણમાં હોય તો કોચ તરત જ ટાઈમ આઉટ લઈને તેને માનસિક રીતે તૈયાર કરી શકે છે. રોબોટિક્સનો ફાયદો એ છે કે ખેલાડીઓ થાકી જાય પણ રોબોટ નહીં, એટલે જ 2026ના ખેલાડીઓ પહેલા કરતા વધુ શાર્પ અને ફાસ્ટ છે. ટેકનોલોજીએ મેન્યુઅલ મહેનતને સ્માર્ટ વર્કમાં બદલી નાખી છે. તો મિત્રો, હવે વાત કરીએ ગુજરાતની, જ્યાં ટેબલ ટેનિસનો એક અલગ જ જુસ્સો જોવા મળે છે. ગુજરાતની વાત આવે એટલે ગર્વથી છાતી ગજગજ ફૂલે છે. 2026માં ગુજરાત ભારતનું ટેબલ ટેનિસ કેપિટલ બની ગયું છે. વડોદરા, સુરત અને ભાવનગર જેવા શહેરોમાંથી વિશ્વ કક્ષાના ખેલાડીઓ તૈયાર થઈ રહ્યા છે. જાન્યુઆરી 2026માં વડોદરાના સમા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં રમાયેલી WTT ફેડર વડોદરા 2026 ટુર્નામેન્ટ યાદગાર રહી. આપણા ગુજરાતના લાડકા માનુ શાહ એ તેમાં ગોલ્ડ મેડલ જીતીને ઇતિહાસ રચી દીધો છે. હરમિત દેસાઈ, જે સુરતનો હીરો છે, તે 2026માં પણ વિશ્વના ટોચના ખેલાડીઓમાં સ્થાન ધરાવે છે. હરમિતે સાબિત કર્યું છે કે જો સંકલ્પ મક્કમ હોય તો ગુજરાતનો યુવાન દુનિયા જીતી શકે છે. ગુજરાત સરકારની શક્તિદૂત યોજના હેઠળ ખેલાડીઓને વિદેશમાં ટ્રેનિંગ માટે 25 લાખ રૂપિયા સુધીની સહાય મળે છે. 2026માં આ યોજનાનો લાભ લઈને અનેક યુવાનો જર્મની અને ફ્રાન્સમાં તાલીમ લઈ રહ્યા છે. ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ એસોસિએશન દ્વારા 2026માં રાજ્યભરમાં 100થી વધુ ડિસ્ટ્રિક્ટ ટુર્નામેન્ટ્સનું આયોજન કરવામાં આવ્યું છે. હવે ટેલેન્ટ શોધવા માટે છેક ગામડા સુધી પહોંચવામાં આવે છે. ભાવનગરના માનવ ઠક્કર આજે 2026માં આખા દેશની શાન છે. ગુજરાતના ખેલાડીઓની વિશેષતા એ છે કે તેઓ બહુ શાંત મગજથી રમે છે અને અંત સુધી લડવાની હિંમત રાખે છે. 2026માં ગુજરાતની શાળાઓમાં પણ હવે ટેબલ ટેનિસ રૂમ ફરજિયાત કરવામાં આવ્યો છે. ભણતરની સાથે રમતને જે મહત્વ મળ્યું છે તેનાથી આવતીકાલના ચેમ્પિયન્સ આજે જ તૈયાર થઈ રહ્યા છે. સુરત અને અમદાવાદમાં અત્યારે પ્રાઇવેટ ટેબલ ટેનિસ એકેડમીનો રાફડો ફાટ્યો છે. 2026માં વ્યવસાયિક કોચિંગની સુવિધાના કારણે બાળકોને હવે બહાર જવાની જરૂર પડતી નથી. ગુજરાતના ખેલાડીઓ હવે UTT જેવા લીગમાં વિદેશી ખેલાડીઓના કેપ્ટન બની રહ્યા છે. આ બતાવે છે કે આપણું ટેબલ ટેનિસ 2026માં કેટલું પરિપક્વ થઈ ગયું છે. ગુજરાતનું ભવિષ્ય રમતના મેદાન પર બહુ ઉજ્જવળ છે. શ્રોતા મિત્રો, ગુજરાતના ક્રેઝ પછી હવે આપણે વાત કરીએ એક ક્રાંતિની, જેણે ભારતમાં ટેબલ ટેનિસનો ચહેરો મોહક અને ગ્લેમરસ બનાવી દીધો છે, અને એ છે અલ્ટિમેટ ટેબલ ટેનિસ UTT લીગ. 2026માં આ લીગ પોતાની 7મી સિઝન સાથે ભારતમાં ધૂમ મચાવી રહી છે. જેમ ક્રિકેટમાં IPL છે, તેમજ ટેબલ ટેનિસમાં UTT લીગે રમતને એક નવો વળાંક આપ્યો છે. 2026ની આ સિઝનમાં દેશ વિદેશના ટોચના ખેલાડીઓ અલગ અલગ ફ્રેન્ચાઇઝી ટીમો તરફથી રમી રહ્યા છે. આ લીગની ખાસિયત એ છે કે આમાં આપણા ભારતીય જુનિયર ખેલાડીઓને ઓલિમ્પિક મેડલિસ્ટ અને વર્લ્ડ ચેમ્પિયન સાથે એક જ ટીમમાં રમવાનો અને તેમની પાસેથી બારીકીઓ શીખવાનો સીધો મોકો મળે છે. 2026માં ગોવા અને બેંગલુરુના ઇન્ડોર સ્ટેડિયમમાં આ મેચોથી હાઉસફુલ થઈ રહ્યા છે. મનિકા બત્રા અને હરમિત દેસાઈ જેવા જ્યારે વિદેશી ટીમો સામે આક્રમક શોટ્સ મારે છે ત્યારે સ્ટેડિયમમાં બેઠેલા હજારો યુવાનોનો જોશ જોવા જેવો હોય છે. આ લીગે રમતને ટીવી પર જોવાનો રોમાંચ પણ વધાર્યો છે. શું તમે જાણો છો કે 2026ની UTT લીગમાં સ્કોરિંગ સિસ્ટમ સામાન્ય મેચો કરતાં અલગ હોય છે? અહીં સમય મર્યાદા અને પોઈન્ટ્સની ગણતરી એટલી ઝડપી રાખવામાં આવે છે કે ખેલાડીઓને વિચારવાનો મોકો પણ નથી મળતો. આનાથી ખેલાડીઓની માનસિક ક્ષમતા અને ત્વરિત નિર્ણય લેવાની શક્તિ ખૂબ જ મજબૂત બને છે. 2026માં લીગના કારણે ફ્રેન્ચાઇઝી માલિકો ખેલાડીઓ પર લાખો રૂપિયાનો લેઝર વરસાદ કરી રહ્યા છે. હરાજીમાં પણ આપણા ભારતીય ખેલાડીઓની કિંમત હવે આસમાને પહોંચી છે. આનાથી એ સાબિત થાય છે કે 2026ના ભારતમાં હવે માત્ર ક્રિકેટ જ નહીં પણ ટેબલ ટેનિસ પણ એક આર્થિક રીતે આલીશાન કરિયર ઓપ્શન બની ગયું છે. આ લીગનો સૌથી મોટો ફાયદો આપણા અંડર 19 ખેલાડીઓને થઈ રહ્યો છે. સુહાના સૈની જેવી આપણી યુવા દીકરીઓએ 2026 ની લીગમાં વિદેશી ખેલાડીઓને હરાવીને સનસનાટી મચાવી દીધી છે. જ્યારે આ નાની ઉંમરે આ ખેલાડીઓ આટલા મોટા સ્ટેજ પર દબાણ વગર રમે છે ત્યારે ભારતનું ભવિષ્ય ઉજ્જવળ દેખાય છે. 2026માં UTT લીગ માત્ર સ્પોર્ટ સુધી મર્યાદિત નથી પણ એમાં મનોરંજન પણ ભળ્યું છે. બોલિવૂડ અને સ્પોર્ટ સેલિબ્રિટી સ્ટેડિયમમાં આવીને ખેલાડીઓનો ઉત્સાહ વધારે છે. આ ગ્લેમરના કારણે જ આજે ભારતનો એ વર્ગ પણ ટેબલ ટેનિસ જોતો થયો છે જે પહેલાં ક્યારેક આ રમતથી પરિચિત પણ ન હતો. ગુજરાતની ફ્રેન્ચાઇઝી પણ આ લીગમાં બહુ મજબૂત દાવેદાર તરીકે ઉભરી છે. ગુજરાતના પ્રેક્ષકો પોતાની ટીમને સપોર્ટ કરવા માટે મોટી સંખ્યામાં લાઈવ મેચો નિહાળે છે. 2026માં લીગના કારણે જ ગુજરાતના અનેક શહેરોમાં સ્થાનિક સ્તરે નાની નાની ક્લબ્સ અને ટુર્નામેન્ટ શરૂ થઈ છે. આંતરરાષ્ટ્રીય ટેબલ ટેનિસ ફેડરેશન પણ ભારતના આ લીગ મોડલના વખાણ કરી ચૂક્યું છે. 2026માં અન્ય દેશો પણ ભારતની જેમ પોતાની સ્થાનિક લીગ શરૂ કરવા માટે આપણી પાસેથી પ્રેરણા લઈ રહ્યા છે. ભારત હવે રમત રમવામાં જ નહીં પણ રમતનું આયોજન કરવામાં પણ વિશ્વમાં મોખરે છે. UTT લીગનો ગ્લેમર તો અદ્ભુત છે પણ શ્રોતા મિત્રો, આજે હું તમને લઈ જઈશ ટેબલ ટેનિસના એવા અંધારા અને રોમાંચક ખૂણામાં જે ખેલાડીઓ જીતવા માટે માનસિક યુદ્ધ રમે છે. ટેબલ ટેનિસ ભલે શાંત રમત લાગે છે પણ કોર્ટ પરનો ડ્રામા કોઈ ફિલ્મ સસ્પેન્સથી ઓછો નથી હોતો. 2026માં પણ ટેબલ ટેનિસના રબર વિવાદ બહુ ફેમસ છે. ખેલાડીઓ ઘણીવાર ફરિયાદ કરે છે કે વિરોધીઓએ પોતાના રેકેટ પર ગેરકાયદેસર રબર અથવા ગ્લુનો ઉપયોગ કર્યો છે જે બોલને અકુદરતી રીતે સ્પિન આપે છે. મેચ શરૂ થતા પહેલા રેફરી ખાસ કેમિકલ ટેસ્ટિંગ મશીનથી રેકેટ ચેક કરે છે જે જોવું બહુ રસપ્રદ હોય છે. ટેબલ ટેનિસના ઇતિહાસનો સૌથી મોટો વિવાદ 1971ની પિંગ પોંગ ડિપ્લોમેસી ગણાય છે. આ રમત માત્ર પોઈન્ટ્સ જીતવા માટે નથી પણ દેશોને જોડવા માટે પણ વપરાય છે. 2026માં કોર્ટ પર સ્લેજિંગ પણ અલગ રીતે થાય છે. ખેલાડીઓ બોલી શકતા નથી પણ જ્યારે તેઓ પોઈન્ટ્સ જીતે છે ત્યારે જોરથી ચીસો પાડે છે. વિરોધીની આંખમાં આંખો પોરાવીને એવી ચીસો પાડવી અને સામેવાળાના આત્મવિશ્વાસને તોડી નાખવા માટેની એક મોટી રણનીતિ ગણાય છે. 2026ની એક ઇન્ટરનેશનલ મેચ દરમિયાન એક મોટો ડ્રામા થયો જ્યારે ચીનની ખેલાડીએ રેફરીના નિર્ણયથી નારાજ થઈને પોતાનું રેકેટ ટેબલ પર પછાડ્યું. રેફરીએ જરા પણ મોડું કર્યા વગર તેને યલો કાર્ડ બતાવ્યું હતું. ટેબલ ટેનિસમાં શિસ્તનો ભંગ તમને આખી ટુર્નામેન્ટમાંથી બહાર કરાવી શકે છે. શું તમે જાણો છો કે ખેલાડીઓ ઘણીવાર સમય બગાડવા માટે અવનવા પેતરા કરે છે? જ્યારે કોઈ ખેલાડી સતત પોઈન્ટ ગુમાવતો હોય ત્યારે તે જાણે

ને ટેબલ સાફ કરવા માટે ટુવાલની માંગણી કરે છે અથવા પોતાના જૂતાની દોરી બાંધવા બેસી જાય છે. આ બધું વિરોધીની લય તોડવા માટે કરવામાં આવે છે. 2026 ના નવા નિયમ મુજબ હવે કોચ રમત દરમિયાન લાઈવ ઇશારા કરી શકતા નથી. જો કોચ ગેમ ચાલુ હોય ત્યારે હાથ કે આંખથી ખેલાડીને કોઈ ટીપ આપે તો કેમેરા તેને પકડી લે છે અને ટીમને પેનલ્ટી ભોગવવી પડે છે. આનાથી રમત વધુ ન્યાયી અને ખેલાડીના પોતાના મગજ પર આધારિત બને છે. ભારતની મનિકા બત્રા પણ હવે પોતાની રમત દરમિયાન બહુ શાંત રહે છે, જે તેની સૌથી મોટી માઇન્ડ ગેમ છે. તેની સામે ગમે તેટલા આક્રમક ખેલાડી હોય, મનિકાના ચહેરા પર હાવભાવ બદલાતા નથી. આ શાંતિ ઘણીવાર વિરોધીને ગુસ્સો કરી દે છે અને તે ભૂલો કરવા લાગે છે. 2026માં હવે ઓડિયો માઇક એટલા પાવરફુલ છે કે ખેલાડીઓ મેચ દરમિયાન પોતાની જાત સાથે જે ગણગણાટ કરે છે તે પણ પ્રેક્ષકો સાંભળી શકે છે. કમોન કે ફોકસ જેવા શબ્દો ખેલાડીઓ પોતાની જાતને મોટિવેટ કરવા માટે બોલે છે, જે રમતનું માનસિક દબાણ સ્પષ્ટ દર્શાવે છે. શ્રોતા મિત્રો, ગુજરાતનો ક્રેઝ તો ખરેખર અદ્ભુત છે, પણ મિત્રો આટલી ઝડપથી રમત રમવા માટે આપણું શરીર પણ એટલું જ તૈયાર હોવું જોઈએ. 2026માં ટેબલ ટેનિસ ખેલાડીઓની ફિટનેસ કોઈ એથ્લેટ કરતા ઓછી નથી હોતી. એક ટેબલ ટેનિસ પ્લેયરનો રિએક્શન ટાઈમ 0.1 સેકન્ડથી પણ ઓછો હોવો જોઈએ. 2026માં આ માટે તેઓ ખાસ વિઝન ટ્રેનિંગ કરે છે, જેથી તેમની આંખો બોલની ગતિને પકડી શકે. ડાયટની વાત કરીએ તો 2026માં ખેલાડીઓ લો ગ્લાયકેમિક ખોરાક લે છે, જે લાંબા સમય સુધી એનર્જી આપે છે. મેચ દરમિયાન તેઓ સતત હાઇડ્રેટેડ રહેવા માટે ખાસ ઇલેક્ટ્રોલાઇટ ડ્રિંક્સ પીવે છે. ટેબલ ટેનિસમાં કોર સ્ટેબિલિટી બહુ જરૂરી હોય છે. ખેલાડીઓએ દર સેકન્ડે વાકાવડવું અને ઝૂકવું પડે છે, એટલે જ તેમના પીઠ અને પેટના સ્નાયુઓ પથ્થર જેવા મજબૂત હોવા જોઈએ. 2026માં ખેલાડીઓ માનસિક શાંતિ માટે યોગ અને ધ્યાનનો સહારો લે છે. આ એક એવી રમત છે જ્યાં જો તમે એક પોઈન્ટ હારીને ગુસ્સે થાવ તો તમે આખી મેચ હારી શકો છો. પિંગ પોંગ હવે માત્ર મનોરંજન નથી, પણ ફિટ રહેવા માટેનો સર્વશ્રેષ્ઠ રસ્તો છે. તે તમારી યાદશક્તિ વધારે છે અને અલ્ઝાઇમર જેવી બીમારીઓથી બચવામાં પણ મદદ કરે છે.

શ્રોતા મિત્રો, આપ સાંભળી રહ્યા હતા કાર્યક્રમ યુવ વાણી. કાર્યક્રમનું પ્રસારણ આકાશવાણીના ભુજ, અમદાવાદ, વડોદરા અને રાજકોટ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.

0: ભૂસી છવાઈ. અંજાર તાલુકાના રતનાલ નજીક ગત રાત્રે બાઇક ડિવાઇડર સાથે અથડાતા સર્જાયેલા અકસ્માતમાં એક યુવાનનું મોત. ભુજ શહેરમાં પોલીસે હાથ ધરેલા મેગા કોમ્બિંગ ઓપરેશન દરમિયાન શેખફળિયામાંથી તલવાર અને છરીઓ સહિત 34 ઘાતક હથિયારો સાથે બે શખ્સો ઝડપાયા. મુખ્ય સમાચાર પૂરા થયા.
1: Including information technology.

આ સાથે જ હિન્દી ગેર ફિલ્મી ગીતોનો કાર્યક્રમ સમાપ્ત થયો. આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો. થોડી ક્ષણોમાં પ્રાદેશિક સમાચાર આપ સાંભળશો.

0: સેવા અંતર્ગત ગાંધીનગર ખાતે 139 નવી બસોનું લોકાર્પણ. એક જ વર્ષમાં 49 મિલિયન ટન કાર્બન ઉત્સર્જન ઘટાડીને ગુજરાતે નવો કીર્તિમાન સ્થાપિત કર્યો. રાજ્યમાં ચોમાસું જામ્યું. ભારે વરસાદથી દક્ષિણ ગુજરાત તરબતર અને ધોધમાર વરસાદને પગલે જળાશયોની સપાટીના નિરીક્ષણથી લઈને વીજળ પુનઃસ્થાપનની કામગીરી માટે તંત્ર સજ્જ. સમાચાર વિગતવાર. કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે આજે ગાંધીનગર અને સાબરકાંઠા જિલ્લાના 815 કરોડ રૂપિયાથી વધુના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું. માણસાના ચરાડા ખાતે યોજાયેલા કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત રહ્યા. આજે શ્રી શાહે સાબરમતી નદી પર 341 કરોડ રૂપિયાના ખર્ચે મોવડી નજીક ગેટ બેરેજ અને 247 કરોડ રૂપિયાના ખર્ચે નિર્માણ પામનાર રાજપુર બેરેજનું પણ ઈ ખાતમુહૂર્ત કર્યું. આ પ્રસંગે શ્રી શાહે વર્ચ્યુઅલી સંબોધન કરતા જણાવ્યું, આસપાસના ગામના કુવાઓના જળસ્તર 20 ફૂટ જેટલા ઊંચા લાવશે.
1: આ બે બેરાજ બનવાની સાથે છેક, ચરાડા, માણસા, રીદ્રોલ સુધીના બધા જ કુવાઓના પાણી, બધા જ બોરના પાણી કમસે કમ 20 ફૂટ ઊંચા આવશે. એટલે ખેડૂતોને મોટી શાંતિ જવાની. સાબરમતી નદી પર આ બે બેરાજ કમસે કમ 8 મહિના સુધી ધરોઈથી છૂટેલું પાણી ભરી રાખે. ત્યાં પર્યટનની સુવિધાઓ થવાની અને અનેક પ્રકારના વન્ય જીવોનું પણ ત્યાં સંરક્ષણ થવાનું છે.
0: આજે 59 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થયેલા અલુવા સાદરા બ્રિજનું લોકાર્પણ ચરાડા ગામના સામૂહિક આરોગ્ય કેન્દ્ર, માણસામાં કોમ્યુનિટી હોલ, બાપુપુરા ખાતે શ્રી રઘુવીર ચૌધરી સંસ્કાર ભવન ટ્રસ્ટનું પણ લોકાર્પણ કરાયું હતું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સમક્ષ નાગરિકોની રજૂઆતો ફરિયાદોના ઓનલાઈન નિવારણનો રાજ્ય સ્વાગત આ ગુરુવારે યોજાશે. નાગરિકો આ સ્વાગત કાર્યક્રમ માટેની રજૂઆતો 23 જુલાઈ ગુરુવારના રોજ સવારે 8 થી 11 કલાક દરમિયાન મુખ્યમંત્રીના જનસંપર્ક એકમ સ્વર્ણિમ સંકુલ 2 ગાંધીનગર ખાતે રૂબરૂ આવીને કરી શકશે. ગુરુવારે બપોર બાદ મુખ્યમંત્રી આ રાજ્ય સ્વાગતમાં પ્રત્યક્ષ ઉપસ્થિત રહીને નાગરિકોની રજૂઆતો સાંભળશે. રાજ્યના વિવિધ મહત્વના વિભાગોની કામગીરી અને વિકાસલક્ષી યોજનાઓની સમીક્ષા માટે આજે ગાંધીનગરમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નિવાસસ્થાને ઉચ્ચસ્તરીય બેઠક યોજાઈ. બેઠકમાં નાણામંત્રી કનુ દેસાઈ, શિક્ષણમંત્રી પ્રદ્યુમન વાજા, કૃષિમંત્રી જીતુ વાઘાણી તેમજ સંબંધિત વિભાગોના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા. બેઠક દરમિયાન કૃષિ, નાણાં અને શિક્ષણ વિભાગના ચાલી રહેલા કાર્યો, વિવિધ યોજનાઓના અમલીકરણ, વિભાગીય સમન્વય અને આગામી આયોજન અંગે વિસ્તૃત ચર્ચા કરાઈ. પ્રાથમિકતા ધરાવતા મુદ્દાઓની સમીક્ષા સાથે કામગીરીને વધુ અસરકારક અને ઝડપી બનાવવા અંગે પણ વિચાર વિમર્શ થયો. ભગવાન બિરસા મુંડા જનજાતીય ગૌરવ પરિવહન સેવા અંતર્ગત આજે ગાંધીનગર ખાતે 139 નવીન બસોનું મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં લોકાર્પણ કરાયું. કુલ 33 કરોડના ખર્ચે જીપીએસ પદ્ધતિથી સુસજ્જ આ નવી બસોમાં મોનિટરિંગ અને રોજ બસમાં મુસાફરી કરતા વિદ્યાર્થીઓના નામ, બસ પાસ નંબર, રૂટ, શાળા તથા ગામની વિગતોનું વેબ પોર્ટલના માધ્યમથી પણ અપડેટ મળતું રહેશે. આ અંગે આદિજાતિ વિકાસ મંત્રી નરેશ પટેલે જણાવ્યું, નવી બસોનું લોકાર્પણ થતાં આદિજાતિ પરિવારના 4000થી વધુ વિદ્યાર્થીઓ માટે શાળા કોલેજ અભ્યાસ માટે સુવિધાયુક્ત પરિવહન સેવા મળશે.
2: 139 જેટલી બસો ફ્લેગ આપીને સમાજની સેવામાં મૂકીએ છીએ. વાસદા વલસાડ ની અંદર 30 બસો છે, સાબરકાંઠા ની અંદર 22 બસો છે, ડાંગ જેવા જિલ્લાની અંદર 12 બસો છે, તાપી જિલ્લાની અંદર 12 બસો છે. ઉમરગામ થી અંબાજી સુધીની જે અમારી આદિવાસી સમાજ છે, જે બોર્ડરના ગામડાઓ પર જે રહી છે, એ લોકોને આહવાન કરું છું, એક સરસ મજાની ગુજરાત સરકારે આ સેવા આપી છે, એનો સદુપયોગ થાય અને આપણા બાળકો ખૂબ સારું ભણે અને પોતાનું ભવિષ્ય બનાવે.
0: ખેડૂતોના હિત માટે સાંસદ હરિભાઈ પટેલે કેન્દ્રીય કૃષિમંત્રી શિવરાજસિંહ ચૌહાણ સમક્ષ ખેડૂત હિતલક્ષી પ્રશ્નોના ત્વરિત ઉકેલની માંગ કરી છે. શ્રી પટેલે મહેસાણામાં રાષ્ટ્રીય દિવેલા વિકાસ બોર્ડની સ્થાપના કરવાની અગાઉની રજૂઆત અંગે ઘટતું કરવા રજૂઆત કરી. તેમણે જણાવ્યું હતું કે દિવેલા જેવા બિનખાદ્ય તેલીબિયા પાક માટે વિશેષ દિવેલા વિકાસ બોર્ડની રચના ખેડૂતો, વેપારીઓ અને ઉદ્યોગોને લાભદાયી સાબિત થશે. તેમણે એરંડાના પાક માટે ટેકાના ભાવ વધારા કરવા તેમજ ઊંઝામાં વિશ્વસ્તરીય સ્પાઇસ પાર્ક સ્થાપવા પણ રજૂઆત કરી હતી. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને અમદાવાદ ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસ દ્વારા શહેરમાં ફાયર સેફટી તેમજ મિલકતોની કાયદેસરની સ્થિતિ અંગે વિશેષ તપાસ કરતા 25 મિલકતોની કાયદેસરતાના પ્રશ્નો અને ફાયર સેફટીના નિયમોના પાલનની અનિશ્ચિતતાને કારણે તે મિલકતોને સીલ કરાઈ છે. નાગરિકોની સલામતીને સર્વોચ્ચ પ્રાથમિકતા આપી સંભવિત જોખમને ધ્યાનમાં રાખીને સાવચેતીના ભાગરૂપે આ કાર્યવાહી કરવામાં આવી છે. એએમસી દ્વારા સંબંધિત મિલકતોની વધુ તપાસ ચાલુ છે. જો તપાસ દરમિયાન ફાયર સેફટી, બિલ્ડિંગ નિયમો અથવા અન્ય કાયદાકીય જોગવાઈના ઉલ્લંઘન અંગેની વિગતો મળશે તો તેમની સામે નિયમ અનુસાર કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો.

0: ચર્ચાનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/jio અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABAD ને ફોલો કરશો. ગુજરાતે એક જ વર્ષમાં કાર્બન ઉત્સર્જનમાં સૌથી મોટો ઘટાડો કરવામાં સફળતા હાંસલ કરી છે. સત્તાવાર યાદીમાં જણાવ્યા પ્રમાણે નાણાકીય વર્ષ 2025-26માં 49.79 મિલિયન ટન કાર્બન ઉત્સર્જનને વાતાવરણમાં ફેલાતું અટકાવી ગુજરાતે નવો કીર્તિમાન સ્થાપિત કર્યો છે. રાજ્યના ઇતિહાસમાં કોઈપણ એક વર્ષમાં કાર્બન ઉત્સર્જનમાં નોંધવામાં આવેલો આ સૌથી મોટો ઘટાડો છે. આ સાથે છેલ્લા 5 વર્ષોમાં કુલ 179 મિલિયન ટન કાર્બન ઉત્સર્જનને વાતાવરણમાં ફેલાતું અટકાવવામાં સફળતા મળી છે. આ ઐતિહાસિક સિદ્ધિનું મુખ્ય કારણ એ છે કે રાજ્યના ઉર્જા ક્ષેત્રમાં સૌર, પવન અને અન્ય નવીનીકરણીય ઉર્જા સ્ત્રોતોનું ઝડપી ગતિએ વિસ્તરણ થયું છે, જેના પરિણામે ગુજરાત માત્ર એક જ વર્ષમાં 67,655 મિલિયન યુનિટ ગ્રીન વીજળીનું રેકોર્ડ ઉત્પાદન પણ નોંધાવ્યું છે. રાજ્યમાં ચોમાસું જામ્યું છે ત્યારે આજે 145 તાલુકામાં વરસાદ પડ્યો છે. તેમાં દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ થયો છે. નવસારી જિલ્લાના વાસંદામાં આજે 4.5 ઇંચ વરસાદ ખાબક્યો, જ્યારે ચીખલીમાં 4 ઇંચ, નવસારી તાલુકો અને ગણદેવીમાં 3 ઇંચથી વધુ વરસાદ વરસતા નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા. ધોધમાર વરસાદને પગલે કાવેરી નદીની જળસપાટીમાં વધારો થતાં 15 જેટલા ગામોને સાવચેત કરાયા છે. સ્થાનિક અધિકારીઓને કામનું સ્થળ ન છોડવા માટે પણ તાકીદ કરવામાં આવી. ચીખલી ખાતે નદી કિનારે આવેલું તડકેશ્વર મહાદેવ મંદિર પાણીમાં ગરકાવ થયું છે. બીજી તરફ સુરત જિલ્લાના બારડોલીમાં 3.5 ઇંચ, પલસાણામાં 3, મહુવા તેમજ અંબિકામાં 2 ઇંચ વરસાદ ખાબક્યો. સુરત શહેરમાં પડેલા ભારે વરસાદ અંગે સાંભળીએ અમારા પ્રતિનિધિ લોપા દરબારનો અહેવાલ.
1: સુરતમાં હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી અતિભારે વરસાદની આગાહી વચ્ચે મેઘરાજાએ સમગ્ર શહેરમાં ધોધમાર બેટિંગ શરૂ કરી છે. ઉપરવાસ અને આ ભારે વરસાદના કારણે શહેરની 5 મુખ્ય ખાડીઓ પૈકીની ભેદવાળ ખાડી સળંગ 4 કલાક સુધી પોતાની ભયજનક સપાટી ઉપરથી વહેતી રહી હતી. ખાડી ઓવરફ્લો થવાના કારણે આસપાસના અલથાણ અને બમરોલી વિસ્તારમાં ખાડી નગરા પાણી સડક અને સોસાયટીની નજીક ઘૂસી ગયા હતા. 4 કલાક સુધી સતત ખાડીનું જળસ્તર ભયજનક મર્યાદાથી ઉપર રહેતા સમગ્ર વિસ્તારમાં પૂર જેવી ભયાનક સ્થિતિ સર્જાઈ હતી અને સ્થાનિક રહીશોમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી.
0: વલસાડ જિલ્લાના કપરાડા તાલુકામાં પણ આજે 3 ઇંચથી વધુ વરસાદ થયાના અહેવાલ છે. રાજ્યના આગામી 7 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી છે, જેમાં દક્ષિણ ગુજરાતમાં આજે અને આવતીકાલે અતિભારે વરસાદ પડી શકે છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આજે નવસારી વલસાડમાં રેડ એલર્ટ અપાયું છે, જ્યારે સુરત, ડાંગ, તાપી અને દમણમાં ઓરેન્જ એલર્ટ સાથે અતિભારે વરસાદની શક્યતા હોવાનું હવામાન વિભાગના નિયામક ડોક્ટર એ કે દાસે જણાવ્યું.
2: मछुआरी भाई के लिए भी वार्निंग दिया गया है. इसमें day 1, day 2, day 3 के लिए ये वार्निंग दिया गया है. इसमें दक्षिण गुजरात की जो तटीय क्षेत्र है, स्क्वाली वेदर के साथ स्पीड रहेगा, स्ट्रॉन्ग विंड स्पीड रहेगा, 45-55 किलोमीटर प्रति घंटा, गास्टिंग टू 65 किलोमीटर प्रति घंटा. उत्तर गुजरात में स्क्वाली विंड के साथ, स्ट्रॉन्ग विंड के साथ जो स्पीड रहेगा 45-55 किलोमीटर प्रति घंटा, गास्टिंग स्पीड रहेगा 65 किलोमीटर प्रति घंटा होने का संभावना रहेगा. इसमें
0: ગાંધીનગર ખાતે સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતે રાહત કમિશનર ગૌરાંગ મકવાણાની અધ્યક્ષતામાં વેધર વોચ ગ્રુપની બેઠક યોજાઈ. બેઠકમાં વરસાદી પરિસ્થિતિ સામે નાગરિકોની સુરક્ષા અને આપત્તિ વ્યવસ્થાપન માટેની વહીવટીતંત્રની પૂર્વ તૈયારીઓની સમીક્ષા કરવામાં આવી. તેમણે જણાવ્યું કે ડેમની વર્તમાન સપાટી પર સતત નિરીક્ષણથી લઈને વીજ પુનઃસ્થાપન સહિતની કામગીરી માટે વિવિધ ટુકડીઓ સ્ટેન્ડબાય રાખવામાં આવી છે. શ્રી મકવાણાએ તમામ સંબંધિત વિભાગો પાસેથી માહિતી મેળવીને આ વિભાગોને પરસ્પર સુદૃઢ સંકલન જાળવવા અનુરોધ કર્યો. તેમણે ઉમેર્યું કે જ્યાં પણ ભારે વરસાદ શક્યતા છે તેવા તમામ વિસ્તારો પર કંટ્રોલ રૂમ દ્વારા 24 કલાક સતત નજર રાખવામાં આવી રહી છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે ગાંધીનગર અને સાબરકાંઠાના 815 કરોડ રૂપિયાથી વધુના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું. ભગવાન બિરસા મુંડા જનજાતીય ગૌરવ પરિવહન સેવા અંતર્ગત ગાંધીનગર ખાતેથી 139 નવી બસોનું લોકાર્પણ. એક જ વર્ષમાં 49 મિલિયન ટન કાર્બન ઉત્સર્જન ઘટાડીને ગુજરાતે નવો કીર્તિમાન સ્થાપિત કર્યો. રાજ્યમાં ચોમાસું જામ્યું, ભારે વરસાદથી દક્ષિણ ગુજરાત તરબતર. અને ધોધમાર વરસાદને પગલે જળાશયોની સપાટીના નિરીક્ષણથી લઈને વીજ પુનઃસ્થાપનની કામગીરી માટે તંત્ર સજ્જ. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ રાત્રિના 7:50 મિનિટે રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.

0: मन की बात है जन जन की, सभी की कुछ अपनी सी, अनकही विरासत की, उम्मीदें नए भारत की। तो सुनिए इस महीने 26 जुलाई सुबह 11 बजे मन की बात आकाशवाणी और दूरदर्शन के सभी चैनलों और प्रसार भारती के OTT प्लेटफॉर्म वेव्स पर। माननीय प्रधानमंत्री के प्रसारण के तुरंत बाद मन की बात का प्रादेशिक भाषाओं में अनुवाद आप सुन सकते हैं आकाशवाणी और दूरदर्शन के संबंधित प्रादेशिक चैनलों पर। मन की बात के प्रादेशिक भाषाओं में अनुवाद का पुनः प्रसारण आप सुन सकते हैं रात 8 बजे आकाशवाणी और दूरदर्शन के सभी प्रादेशिक चैनलों पर। तो याद रखें, रविवार 26 जुलाई सुबह 11 बजे मन की बात।
1: ऑल इंडिया रेडियो ની ચેનલો ને મોબાઈલ પર જીવંત સાંભળવા માટેની મોબાઈલ એપ્લિકેશન વિશેની એક જાહેરાત સાંભળશો। ઓલ ઇન્ડિયા રેડિયો ની વેબસાઈટ allindiaradio.gov.in પરથી હવે આપ ઓલ ઇન્ડિયા રેડિયો ની 8 ચેનલ્સ નું જીવન પ્રસારણ સાંભળી શકો છો। આ ચેનલો છે AIR ની FM ગોલ્ડ અને FM રેઇનબો, દિલ્હી, વિવિધ ભારતી, AIR ઉર્દુ, AIR ગુજરાતી, AIR મરાઠી, AIR પંજાબી અને AIR મલયાલમ। ઓલ ઇન્ડિયા રેડિયોએ આ ચેનલ્સનું પ્રસારણ જીવંત સાંભળવા માટે મોબાઈલ એપ્સ બનાવી છે। એન્ડ્રોઇડ અને આઈફોન મોબાઈલ ધારકો ઓલ ઇન્ડિયા રેડિયો લાઈવ નામની આ એપ્સ વિશ્વમાં ગમે ત્યાં મફતમાં મેળવી શકે છે। AIR ની વેબસાઇટ ઉપર આ લિંક મુકેલ છે। જાહેરાત પૂરી થઈ।

0: આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રસ્તુત છે ખેડૂત મિત્રો માટેનો કાર્યક્રમ ગામનો છોરો.
1: એ રામ રામ ખેડૂત મિત્રો, રામ રામ શ્રોતા મિત્રો. ખેડૂત મિત્રો, જીવાત અને રોગના જંતુઓનો સમય એટલે ચોમાસું. તો આ ચોમાસામાં આપણી તૈયારી કેવી છે? બધું તૈયાર છે ને? તો ચાલો ખેડૂત મિત્રો, વાત કરીએ વિવિધ પ્રકારના પાકોમાં આવતી જીવાતો અને તેના નિયંત્રણ વિશે. તો ખેડૂત મિત્રો, પહેલાં મકાઈ વિશે વાત કરીશું. તેમાં આવતી ટપકાવાળી લશ્કરી ઈયળના નિયંત્રણ માટે આપણે શું કરી શકીએ, કઈ દવાઓ, કેટલા પગલાં લેવા જોઈએ તેની વાત કરીએ. મકાઈનું વાવેતર કરતાં પહેલાં ઊંડી ખેડ કરી જમીનને તપવા દેવી. એક જ વિસ્તારમાં શક્ય હોય તો એકી સાથે વાવેતર કરી લેવું. ઉપદ્રવની શરૂઆતમાં બેસિલસ થોરેન્જેસિસ નામના જીવાણુનો પાવડર 20 ગ્રામ અથવા બ્લુવેરિયા બેસિયાના કે ન્યુમેરિયા રીલી નામની ફૂગનો પાવડર 40 ગ્રામ અથવા લીમડાની લીંબોળીનો મીંજનો ભૂક્કો 500 ગ્રામ એટલે કે 5% અર્ક અથવા તો પછી લીમડાનું તેલ 30 મિલિલિટર અને સાથે 10 ગ્રામ કપડાના ધોવાનો પાવડર અથવા તો પછી લીમડા આધારિત તૈયાર કરેલ કીટનાશક એ પણ 20 મિલિલિટર 1% EC થી લઈને 40 મિલિલિટર 10 લિટર પાણીમાં ભેળવી છોડ બરાબર ભીંજાય તે રીતે છંટકાવ કરવો અથવા માટી 5 ગ્રામ અથવા રેતી 5 ગ્રામ પ્રતિ છોડ વાવણીના 30 અને 45 દિવસે મકાઈની ભૂંગળીમાં આપી દેવી. જો વધુ ઉપદ્રવ હોય તો સ્પિનેટોરમ 11.7 SC 10 મિલિલિટર અથવા ક્લોરાન્ટ્રા નિલિપ્રોલ 18.5 SC 3 મિલિલિટર અથવા એમામેક્ટિન બેન્ઝોએટ 5 SG 5 ગ્રામ 10 લિટર પાણીમાં ભેળવી છોડ બરાબર ભીંજાય તે રીતે પ્રથમ છંટકાવ જીવાતના ઉપદ્રવની શરૂઆત થાય ત્યારે અને બીજો છંટકાવ છંટકાવના 15 દિવસે કરવો જોઈએ. ખેડૂત મિત્રો, હાલના કરવામાં આવેલ સર્વે અને ગોઠવવામાં આવેલ અખતરાના આધારે સામાન્ય સંજોગોમાં પ્રથમ છંટકાવ મકાઈના વાવેતર બાદ 25 થી 30 દિવસે અને બીજો છંટકાવ પ્રથમ છંટકાવના 15 દિવસ બાદ કરવો જોઈએ. જો બંને વખતે પ્રવાહી મિશ્રણનો છંટકાવ કરવાનો હોય તો કીટનાશક બદલવી. આ જીવાતના ઉપદ્રવની

શરૂઆતમાં એટલે કે મકાઈ 25-30 દિવસની થાય ત્યારે 20 પ્રલોભિકા એટલે કે એક એકર માટે 10 કિલોગ્રામ ડાંગરનું ભૂસું વત્તા 2 કિલો ગોળનું દ્રાવણ બનાવીને મિક્સ કરી એક રાત્રિ સુધી રહેવા દેવું. બીજા દિવસે તેમાં 100 ગ્રામ થાયોડીકાર્બ 75 વેટેબલ પાવડર બરાબર ભેળવવું અને ભૂંગળીમાં દવા આપવી અને પછી એની પર એક કીટનાશકનો છંટકાવ કરવો. તો ખેડૂત મિત્રો, આ વાત હતી મકાઈની, જેની અંદર ટપકાવાળી લશ્કરી ઈયળ આવે છે તેના નિયંત્રણ માટેની દવાઓ અને તેના પગલાઓ. ખેડૂત મિત્રો, આગળ વાત કરીએ ડાંગર વિશે જેની અંદર ગાભમારાની ઈયળ આવે છે. તો પહેલાં તો ડાંગરની જાતો જેવી કે ગુર્જરી, GR12 તથા મહિસાગરમાં ગાભમારાની ઈયળનો ઉપદ્રવ મહદઅંશે ઓછો જોવા મળે છે, તેથી વાવણી માટે આ જાતોની પહેલાં પસંદગી કરવી જોઈએ. હવે ડાંગરની રોપણી વહેલી એટલે કે જુલાઈના પ્રથમ પખવાડિયામાં કરવાથી આ જીવાતનો ઉપદ્રવ ઘટાડી શકાય. આ જીવાતનો ઉપદ્રવ ધરુવાડિયામાં શરૂ થઈ જતો હોય કાર્બોફ્યુરાન 3% અથવા કાર્ટેપ હાઇડ્રોક્લોરાઇડ 4%, દાણાદાર કીટનાશક 1 કિલોગ્રામ પ્રતિ 100 ચોરસ મીટર એટલે 1 ગુઠ્ઠા વિસ્તારમાં પ્રથમ હપ્તો ધરું નાખ્યા બાદ 15 દિવસે આપવો. ડાંગરની ફેર રોપણી વખતે ધરુના પાનની ટોચો કાપી નાખીને રોપણી કરવાથી ગાભમારાની માદા ફૂદીને પાનની ટોચ ઉપર મૂકેલા ઈંડાના સમૂહનો નાશ થશે. આમ થતાં તેનો ઉપદ્રવ ધરુવાડિયામાંથી રોપણ કરેલ ખેતરમાં આગળ વધતો આપણે અટકાવી શકીશું. ખેડૂત મિત્રો, હવે વાત કરીએ બાજરી, જુવાર અને ઘાસચારાના પાકોમાં આવતી સાંઠાની માખી વિશે. એના માટે ઇમિડાક્લોપ્રિડ 70 WS 5 ગ્રામ પ્રતિ કિલો બીજ પ્રમાણે માવજત આપી વાવેતર કરવું પહેલાં તો, અથવા તો વાવણી વખતે જ ફોરેટ 10G 10 કિલોગ્રામ પ્રતિ હેક્ટર પ્રમાણે ચાસમાં આપવું. બિયારણનો દર 5 કિલોગ્રામ પ્રતિ હેક્ટર પ્રમાણે રાખવો. પારવણી વખતે માખીથી નુકસાન પામેલ છોડ દૂર કરવાથી એનો ઉપદ્રવ આપણે ઘટાડી શકાય. મકાઈ, દિવેલા, મગચોળા, મગફળી, સોયાબીનમાં આવતા જે કાતરા છે, શણમાં આવતા કાતરા છે, એના વિશે વાત કરીએ તો પ્રથમ સારો વરસાદ થયા બાદ દરરોજ રાત્રે 8-12 વાગ્યા સુધી હેક્ટર દીઠ 1 પ્રકાશપિંજરનો ઉપયોગ કરીને ફૂદીઓને આકર્ષી નાશ કરવો. કાતરાનો ઉપદ્રવ નિયમિત જોવા મળતો હોય ત્યાં ખેતરની ફરતે ખાઈ બનાવી તેમાં ભૂકારૂપ કીટનાશક ભભરાવીને કાતરાને શેડાપાળા ઉપરથી ખેતરમાં ઉતરે ત્યારે નાશ કરવો. લીંબોળીની મીંજનો ભૂક્કો અથવા લીમડાના પાન 500 ગ્રામ એટલે કે 5% અર્ક 10 લિટર પાણીમાં ભેળવી પાક પર છાંટવાથી કાતરા પાકને નુકસાન કરતા નથી. કાતરાના અસરકારક અને અર્થક્ષમ નિયંત્રણ માટે થાયોડીકાર્બ 75 WP એટલે કે 0.15% 20 ગ્રામ પ્રતિ 10 લિટર પાણી અથવા ઇન્ડોક્સાકાર્બ 15.8 EC 10 મિલિલીટર પ્રતિ 10 લિટર પાણી અથવા એમામેક્ટિન બેન્ઝોએટ 5 SG 5 ગ્રામ પ્રતિ 10 લિટર પાણી પૈકી કોઈપણ એક કીટનાશકનો છંટકાવ ઉપદ્રવની શરૂઆત થયે જ કરવો. હવે ખેડૂત મિત્રો, કપાસની જો વાત કરીએ તો કપાસમાં આવતા થ્રીપ્સ, સફેદ માખી અને તડતડિયાના નિયંત્રણ માટે કપાસના બિયારણને કીટનાશકની માવજત આપેલ હોવાથી લગભગ 35-45 દિવસ સુધી તો આ જીવાત સામે રક્ષણ મળી જાય છે, પરંતુ વરસાદ ખેંચાતા થ્રીપ્સના ઉપદ્રવની શરૂઆત થતી હોય છે. મોજણી અને નિગાહ કરતા આ જીવાતોનું પ્રમાણ વધારે જણાય તો લીમડાની લીંબોળીની મીંજનો ભૂક્કો 500 ગ્રામ એટલે કે 5% અર્ક અથવા બિવેરિયા બેસિયાના કે વર્ટિસિલિયમ લેકાની નામની ફૂગનો પાવડર 40 ગ્રામ પ્રતિ 10 લિટર પાણીમાં ભેળવીને છંટકાવ કરવો. આ જીવાતોનો ઉપદ્રવ વધારે જણાય તો થાયક્લોપ્રિડ 48 SC 5 મિલિલીટર અથવા ફ્લોનિકામાઇડ 50 WG 3 ગ્રામ, ડાયફેન્થ્યુરોન 50 WP 10 ગ્રામ, ડિનોટેફ્યુરાન 20 SG 10 ગ્રામ, પ્રોફેનોફોસ 50 EC 10 મિલિલીટર, ફિપ્રોનિલ 5 SC 20 મિલિલીટર, એસિફેટ 50% વત્તા ઇમિડાક્લોપ્રિડ 1.8% એટલે કે 51.8 SP 10 મિલિલીટર, એસિફેટ 25% વત્તા ફેનવાલરેટ 3% એટલે કે 28 EC 10 મિલિલીટર પૈકી કોઈપણ એક કીટનાશક 10 લિટર પાણીમાં ભેળવીને એનો છંટકાવ કરવો. ખેડૂત મિત્રો, હવે આગળના પાકોની વાત કરતા પહેલાં
શરૂઆતમાં આપણે સુંદર મજાનું ગુજરાતી ગીત સાંભળી લઈએ.

તો ખેડૂત મિત્રો, ફરી મળીને આનંદ થયો. વાત ચાલતી હતી આપણી જુલાઈ ઓગસ્ટ માસમાં જીવાત નિયંત્રણ વિશેની. હવે શેરડીના પાક વિશે જો વાત કરીએ તો શેરડીમાં આવતી ડુંક વેધક, તો વેધકના ઈંડાના સમૂહનો એકઠા કરી નાશ કરવો અથવા વાંસમાંથી બનાવેલ બૂસ્ટરમાં મૂકવા જેથી ઈંડાના પરજીવીને બચાવી શકાય. વેધકોના ઈંડાના પરજીવી ટ્રાયકોગામાના ટ્રાયકોકાર્ડ 2-3 પ્રતિ હેક્ટર છોડવા અને તેને દર 15 દિવસના અંતરે છોડતા રહેવું. કાર્બોફ્યુરાન 3G હેક્ટરે 33 કિલોગ્રામ પ્રમાણે રોપણી બાદ 1 મહિને, ત્યારબાદ પાળા ચડાવતી વખતે જમીનમાં આપવી, અથવા ફોરેટ 10G હેક્ટરે 10 કિલોગ્રામ પ્રમાણે રોપણી બાદ 30, 90 અને 150 દિવસે જમીનમાં આપવી. ક્લોરાન્ટ્રા નિલીપ્રોલ 18.5 SG 30 મિલીલીટર અથવા ક્લોરપાયરીફોસ 20 EC 20 મિલીલીટર અથવા ફિપ્રોનિલ 5 EC 20 મિલીલીટર અથવા મોનોક્રોફોટસ 36 EC 10 મિલીલીટર અથવા કાર્બારિલ 50 વેટેબલ પાવડર 40 ગ્રામ પ્રતિ 10 લિટર પાણીમાં ભેળવીને રોપણી બાદ જરૂરિયાત મુજબ છંટકાવ કરવો. હવે શેરડીમાં જ આવતા ફૂદફૂદિયા વિશે જો વાત કરીએ તો તેના ઈંડાના સમૂહનો એકઠા કરીને નાશ કરવો. મેટારિઝિયમ એનિસોપલી નામની ફૂગથી આ જીવાતનું કુદરતમાંથી જ નિયંત્રણ થતું હોય છે. આવી ફૂગનો પાવડર 40 ગ્રામ પ્રતિ 10 લિટર પાણીમાં ભેળવીને છંટકાવ કરવાથી સારા પરિણામ મેળવી શકાય. એપિરિકેનિયા મેલાન્યોલ્યુકા નામના પરોપજીવી કીટકો પાયરિલાનું સફળતાપૂર્વક નિયંત્રણ કરે છે. જે વિસ્તારમાં આવા પરોપજીવીની હાજરી ન જણાતી હોય ત્યાં મોટા પ્રમાણમાં એપિરિકેનિયા હોય ત્યાંથી પાન પર જોવા મળતા ઈંડાના સમૂહો અને કોશેટાવાળા પાન તોડી લઈને તેને કાતરથી કાપી 1-2 કોશેટા

એટલે કે ઈંડાના સમૂહ રહે તેવા પાનના ટુકડા કરવા. આવા ટુકડાને શેરડીના ખેતરમાં પારીલાનો ઉપદ્રવ હોય તે ખેતરમાં ટેપલર વડે ઈંડાનો સમૂહ એટલે કે કોશેટાની બહારની બાજુએ રહે તે રીતે પાનની નીચેની બાજુએ લગાડવા. એક હેક્ટર વિસ્તારમાં આ પરજીવી 1,00,000 એટલે કે 250 ઈંડાના સમૂહ અને 2,000 કોશેટા ચોંટાડવા. જે વિસ્તારમાં પરજીવીઓ છોડ્યા હોય તેની હાજરી હોય ત્યાં કીટનાશકનો છંટકાવ કરવો નહીં. જે વિસ્તારમાં આ જીવાતના પરજીવીની હાજરી જણાતી ન હોય અને ઉપદ્રવ વધતો હોય ત્યારે ક્લોરપાયરીફોસ 20 EC 20 મિલીલીટર અથવા મોનોક્રોફોટસ 36 EC 10 મિલીલીટર કીટનાશકનો ઉપયોગ કરવો. ખેડૂત મિત્રો, હવે આગળના પાક મગફળી વિશે જો વાત કરીએ તો એમાં આવતી ગૈણ પહેલો સારો વરસાદ થયા પછી સંધ્યા સમયે જમીનમાંથી નીકળીને ખેતરના શેડાપાળા પર આવેલા બાવળ, બોરડી, સરગવો, લીમડો વગેરે ઝાડના પાન ખાવા આવતા ઢાલિયાના સમૂહને સામૂહિક રીતે ઝાડના ડાળા હલાવીને નીચે પાડીને વીણાવી લઈને નાશ કરવો. સામૂહિક ઉપાયોની સાથે વ્યક્તિગત ધોરણે પણ પોતાનો પાક બચાવવા દરેક ખેડૂતે ક્લોરપાયરીફોસ 20 EC અથવા ક્વિનાલફોસ 25 EC 25 મિલીલીટર પ્રતિ કિલોગ્રામ પ્રમાણે બીજ માવજત આવતા પહેલાં 3 કલાકે આપી છાંયડામાં સૂકવી પછી બીજનો વાવેતર માટે ઉપયોગ કરવો. આ ઉપરાંત ખેતરની ચારે બાજુ આવેલા બાવળ, બોરડી, સરગવો, લીમડો વગેરે ઝાડ બરાબર છંટાય તે પ્રમાણે ક્વિનાલફોસ 25 EC 20 મિલીલીટર 10 લિટર પાણીમાં ઉમેરીને છંટકાવ કરવો. ખેડૂત મિત્રો, હવે મિથોક્સી બેન્ઝીન નામનું જે રસાયણ બજારમાં ઉપલબ્ધ છે તે આ જીવાતના એગ્રીગેશન એટલે કે બધા પુખ્ત એકઠા કરવાના ફેરોમોન તરીકે કામ કરે છે. તેનો ઉપયોગ કરી ઢાલિયાની વસ્તીને કાબૂમાં રાખી શકાય. તેનો ઉપયોગ કરવા માટે 5 cm x 5 cm વાદળી એટલે કે સ્પોન્જના ટુકડા કરવા, જેને 45 થી 50 cm લાંબા લોખંડના પાતળા તાર વડે એક છેડેથી વચ્ચેથી દાખલ કરી તારની આંટી મારવી, બીજા છેડે નાનો પથ્થર બાંધવો. હવે આ તૈયાર થયેલ ફેરોમોન ટ્રેપને વચ્ચેથી વાળી ઝાડની ડાળી પર લટકે તે રીતે ગોઠવણી કરવી. વાદળીના ટુકડા પર ટપકણિયામાંથી 3 મિલીલીટર જેટલું મિથોક્સી બેન્ઝીન ટીપે ટીપે રેડવું. મિથોક્સી બેન્ઝીનના ટ્રેપ જે ઝાડ પર મૂકવાના હોય તે ઝાડ પર અગાઉ ક્વિનાલફોસ 25 EC 20 મિલીલીટર અથવા ઇમિડાક્લોપ્રિડ 17.8 SL 10 મિલીલીટર 10 લિટર પાણીમાં ભેળવીને છંટકાવ કરવો. ખેડૂત મિત્રો, હવે દિવેલાની જો વાત કરીએ તો દિવેલામાં આવતી ઘોડિયા ઈયળ, તો આમ તો દિવેલાની વાવણી ઓગસ્ટના પ્રથમ પખવાડિયામાં કરવાથી ઘોડિયા ઈયળનો ઉપદ્રવ ઓછો રહે છે. દિવેલાની ઘોડિયા ઈયળ પાન ખાનારી ઈયળ અને કાતરાની પુખ્ત ફૂદીનો પ્રકાશ તરફ આકર્ષાઈને નાશ કરી શકાય. પ્રથમ વરસાદ બાદ ખેતરમાં પ્રકાશ પિંજર ગોઠવીને ફૂદીઓને મોટી સંખ્યામાં આકર્ષીને કેરોસીનવાળા કે કીટનાશકવાળા પાણીમાં ભેગા કરીને અથવા તાપણા કરીને નાશ કરવો. બેસિલસ થુરિનજેન્સિસ નામના રોગપ્રેરક જીવાણુનો પાવડર 1 kg થી 1.5 kg પ્રતિ હેક્ટર જરૂરી પાણીના જથ્થામાં ઉમેરીને બીજી કે ત્રીજી અવસ્થાની ઘોડિયા અને પાન ખાનારી ઈયળો જોવા મળે ત્યારે છંટકાવ કરવો. દિવેલાના પાકમાં ઘોડિયા ઈયળની સંખ્યા છોડ દીઠ 4 થી વધુ હોય તો તેના નિયંત્રણ માટે ક્લોરફાયરીફોસ 20 EC અને 20 મિલીલીટર અથવા ક્વિનાલફોસ 25 EC 20 મિલીલીટર 10 લિટર પાણીમાં ભેળવીને છંટકાવ કરવો. તો ખેડૂત મિત્રો, હવે શાકભાજી પાકોની જો વાત કરીએ તો ભીંડામાં આવતા તડતડિયા, તો ખેડૂત મિત્રો, ભીંડા વાવતા પહેલાં 1 kg બીજ દીઠ 10 g ઇમિડાક્લોપ્રિડ 70 WS અથવા 9 મિલીલીટર ઇમિડાક્લોપ્રિડ 600 FS અથવા 4.5 g થાયામેથોક્ઝામ 70 WS અથવા 9 મિલીલીટર થાયામેથોક્ઝામ 35 FSનો પટ આપીને વાવેતર કરવું. પાકના વૃદ્ધિકાળ દરમિયાન મોલો, તડતડિયા કે સફેદ માખીનો ઉપદ્રવ વધારે જણાય તો ડાયમિથોએટ 30 EC 10 મિલીલીટર અથવા ફોસ્ફામિડોન 40 SL 10 મિલીલીટર અથવા ઇમિડાક્લોપ્રિડ 17.8 SL 4 મિલીલીટર અથવા થાયામેથોક્ઝામ 25 WG 4 g અથવા એસિફેટ 75 SP 10 g અથવા ફેનપ્રોપેથિન 30 EC 10 મિલીલીટર અથવા તો પછી સ્પાયરોમેસીફેન
240 એસી

8 મિલીલીટર 10 લિટર પાણીમાં ભેળવીને છંટકાવ કરવો. પરંતુ ભીંડાનો ઉતાર ચાલુ હોય તો કીટનાશક છંટકાવ પહેલાં ભારે વીણી કરવી, ત્યારબાદ પૂરતો સમયગાળો જાળવી શીંગોને ઉતારવી. ખેડૂત મિત્રો, આગળ મરચીની વાત કરીએ તો મરચીમાં આવતા થ્રિપ્સ તંદુરસ્ત ધરું ઉછેરવા ધરુંવાડિયાની જમીનમાં ઉનાળામાં સોઇલ સોલરાઇઝેશન અથવા તો પછી રાબિંગ કરવું. ધરુંની ફેર રોપણી વખતે ધરુંના મૂળને ઇમિડા ક્લોપ્રિડ 17.8 SL 10 મિલીલીટર અથવા થાયામેથોક્ઝામ 25 WG 4 ગ્રામ 10 લિટર પાણીમાં ઉમેરીને બનાવેલ દ્રાવણમાં 2 કલાક બોળી રાખ્યા બાદ રોપવાથી શરૂઆતની અવસ્થામાં આ ચૂસ્યા પ્રકારની જીવાતો સામે રક્ષણ મળે છે. તો ખેડૂત મિત્રો, વાત ચાલતી હતી આપણી જીવાત નિયંત્રણ વિશે. તો પપૈયામાં આવતી સફેદ માખી વિશે જો વાત કરીએ તો શરૂઆતમાં આ જીવાતનો ઉપદ્રવ માલુમ પડે કે તરત જ લીંબોળીના મીંજનો ભૂક્કો 500 ગ્રામ એટલે કે 5% અર્ક અથવા લીમડા આધારિત તૈયાર કીટનાશક 20 મિલીલીટર 1 EC થી લઈને 40 મિલીલીટર 0.15 EC 10 લિટર પાણીમાં ભેળવીને છંટકાવ કરવો. ડાયમિથિઓએટ 30 EC 10 મિલીલીટર અથવા ટ્રાઇઝોફોર્સ 40 EC 15 મિલીલીટર અથવા એસિફેટ 75 SP 10 ગ્રામ અથવા એસિટામિપ્રિડ 20 SP 3 ગ્રામ 10 લિટર પાણીમાં ઉમેરીને છંટકાવ કરવો. મોલો તથા સફેદ માખી વિષાણુથી થતા રોગોનો ફેલાવ કરે છે, જેથી વાડીમાં જો વિષાણુથી થતા રોગની શરૂઆતમાં માલુમ પડે તો આ બધા કીટનાશકોનો વારાફરતી છંટકાવ કરવો. ખેડૂત મિત્રો, હવે ચીકુની વાત કરીએ તો ચીકુની PKM 1 જાતમાં કળી કોરનાર ઈયળનો ઉપદ્રવ ઓછો જોવા મળે છે, પરંતુ નવા વાવેતરમાં આ જીવાતોના ઓછા ઉપદ્રવની દ્રષ્ટિએ કાળી પત્તી જાતના વિકલ્પ તરીકે PKM 1 જાતને પસંદગી આપી શકાય. કાળી તુલસીના 500 ગ્રામ પાનના રસને 1 લિટર પાણીમાં મિશ્ર કરી મલમલના કાપડમાં ગાળીને 2 મિલીલીટર ડાયક્લોરવોસ 76 EC સાથે મિશ્ર કરીને આ બનાવેલ પ્રલોભિકાને વાદળીના ટુકડા દ્વારા પ્લાસ્ટિકની બરણીમાંથી બનાવેલ ટ્રેપ ચીકુની વાડીમાં મૂકવાથી આ ઈયળના નર ફૂદાને મોટી સંખ્યામાં આપણે આકર્ષી શકાય છે. આવા ટ્રેપ ઝાડની ડાળી સાથે ઘેરાવાની બહારની બાજુએ જમીનથી 3 થી 4.5 મીટર ઊંચાઈએ લટકતા રહે તેમ મૂકવા. તો ખેડૂત મિત્રો, હવે લીંબુની વાત કરીએ તો લીંબુમાં નવી ફૂટ નીકળતી હોય ત્યારે છટણી કરવી નહીં. વારંવાર નાઇટ્રોજનયુક્ત ખાતરો પહેલાં તો આપવા નહીં. છટણી ફક્ત શિયાળામાં જ કરવી. ઉપદ્રવની શરૂઆતમાં એટલે કે પાનકોરિયાની ઉપદ્રવની શરૂઆતની વાત કરીએ તો ઉપદ્રવની શરૂઆતમાં લીમડાનું તેલ 50 મિલીલીટર અથવા લીમડા આધારિત તૈયાર કીટનાશક 20 મિલીલીટર 1 EC થી લઈને 40 મિલીલીટર એટલે કે 0.15 EC અથવા લીમડાનો ખોળ 1 કિલોગ્રામ અથવા લીમડા નફટિયાના પાન 1 કિલોગ્રામ 10 લિટર પાણીમાં ભેળવીને છંટકાવ કરવો. વધુ ઉપદ્રવ વખતે ડાયમિથોએટ 30 EC 10 મિલીલીટર અથવા એસિફેટ 75 SP 10 ગ્રામ અથવા ક્વિનાલફોસ 25 EC 20 મિલીલીટર અથવા ફેનવાલરેટ 20 EC 5 મિલીલીટર અથવા સાયપરમેથ્રિન 25 EC 4 મિલીલીટર અથવા ડેલ્ટામેથ્રિન 2.8 EC 5 મિલીલીટર આ બધી દવાઓને 10 લિટર પાણીમાં ભેળવીને છંટકાવ કરવો. જરૂર જણાય તો 15 દિવસ બાદ બીજો છંટકાવ કરી શકાય. તો ખેડૂત મિત્રો, હવે આગળ તીડ વિશે જો વાત કરીએ તો તાજેતરમાં જ ભારતના અને ગુજરાતના કેટલાક વિસ્તારોમાં તીડના ટોળા જોવા મળેલ છે, જેના નિયંત્રણ માટે કેટલાક પગલાં આપણે લઈ શકાય. તો પહેલાં તો તીડનું ટોળું આવતા હોવાના સમાચાર મળે કે તુરંત ગામમાં ઢોલ વગાડવો અથવા સાદ પડાવી બધા ગ્રામજનોને સાવધ કરવા તથા પોતપોતાના ખેતરમાં ઢોલ પતરાના ડબ્બા થાળીઓ ખખડાવીને મોટા અવાજ કરવાથી તીડનું ટોળું નીચે ન ઉતરતા આગળ વધી જાય છે. તીડનું ટોળું રાત્રિરોકાણ કરે તો કેરોસીનના કાકડા વડે સળગાવીને અથવા ફ્લેમ થ્રોવર વડે સળગાવીને નાશ કરવો અથવા સવારના સમયે ફેનીટોથ્રિયોન 50 EC 1 લિટર અથવા મેલાથિયોન 50 EC 1 લિટર અથવા ક્લોરપાયરીફોસ 20 EC 1 લિટર પ્રમાણે 800 થી 1000 લિટર પાણીમાં ભેળવીને 1 હેક્ટર વિસ્તારમાં છાંટવું. જે જમીનમાં ઈંડા મુકાયા હોય તે વિસ્તાર થોડો હોય તો ટ્રેક્ટર વડે ખેડીને ઈંડાનો નાશ કરવો. જે જમીનમાં ઈંડા મુકાયા હોય
તે વિસ્તારની સરહદ નક્કી કરીને તેની આજુબાજુ ક્વિનાલ ફોસ 1.5% ભૂકીને 2 ફૂટ પહોળા પટ્ટામાં જમીન ઉપર છાંટવી, જેથી ઈંડામાંથી બહાર નીકળતા બચ્ચા કીટનાશકના સંસર્ગથી નાશ પામે. જ્યાં ઈંડા સેવાયા હોય તે બચ્ચાના ટોળા ખોરાકની શોધમાં આગળ ધપતા હોય તો તેના માર્ગને આડે 1 ફૂટ પહોળી 1.5 ફૂટ ઊંડી ખાઈ ખોદવી. ખાઈમાં જે આગળ વાત કરી એ કીટનાશક ભૂકીરૂપ નાખીને તેમાં પડીને તીડના બચ્ચા નાશ પામશે. તો ખેડૂત મિત્રો, આ વાત હતી જુલાઈ ઓગસ્ટ મહિનામાં અને ચોમાસા દરમિયાન જીવાત નિયંત્રણ માટે લેવામાં આવતા પગલાઓ વિશે. ખેડૂત મિત્રો, આવી જ અવનવી વાતો લઈને આપણે ગામનો ચોરો કાર્યક્રમ અંતર્ગત મળતા હોઈએ છીએ, તો તમને મળીને ખૂબ આનંદ થાય છે. તો ખેડૂત મિત્રો, તમારા મિત્રને રજા આપો. હવે અંતમાં આપણે સાંભળીશું એક સુંદર મજાનું ગુજરાતી ગીત.

અને શ્રોતા મિત્રો, હવે સાંભળીએ હવામાન સમાચાર. હવામાન ખાતાનો આવતા 24 કલાક અંગેનો વર્તારો જણાવે છે કે ઉત્તર તથા મધ્ય ગુજરાતના કેટલાક સ્થળોએ હળવાથી ભારે મધ્યમ વરસાદ તેમજ દક્ષિણ ગુજરાતના કેટલાક સ્થળોએ ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. દરિયાકાંઠાના માછીમાર ભાઈઓને સૂચના છે કે તોફાની હવામાન તેમજ પવનની ગતિ પ્રતિ કલાક 45 થી 55, જે વધીને પ્રતિ કલાક 65 ગતિએ ફૂંકાવાની શક્યતા છે, તો દરિયો ન ખેડવા સૂચન કરવામાં આવે છે. મિત્રો, આ સાથે જ હવામાન સમાચાર પૂરા થયા અને કાર્યક્રમનો સમય પણ અહીં સમાપ્ત થાય છે. તો રામનું નામ લઈ છૂટા પડીએ. આવજો. રામ રામ. રામ રામ.

0: નમસ્કાર, આકાશવાણી સમાચાર પ્રવેશ અડિયેજા વાંચે છે. મુખ્ય સમાચાર. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કહ્યું કે ભારત અને ઉત્તર મેસેડોનિયાએ પોતાના ઊંડા અને મૈત્રીપૂર્ણ સંબંધને ફરીથી મજબૂત કર્યા. કેફી પદાર્થોના નિયંત્રણ માટે નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોએ 27 દેશ સાથે દ્વિપક્ષીય કરાર કર્યા. લોકસભામાં કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રીનું નિવેદન. કેન્દ્રીય કાપડ મંત્રી ગિરિરાજસિંહે કહ્યું, વૈશ્વિક પડકારો વચ્ચે ભારતના કાપડ અને વસ્ત્રોની નિકાસમાં 1.8% ઉછાળો. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે વર્ચ્યુઅલ માધ્યમથી ગુજરાતમાં 815 કરોડ રૂપિયાથી વધુના વિકાસ કાર્યોને ઈ લોકાર્પણ અને ઈ ખાતમુહૂર્ત કર્યું. મધ્યપ્રદેશ વિધાનસભામાં સમાન નાગરિક સંહિતા UCC ખરડો પસાર. અને કેનેડાથી આયાત થતી વસ્તુઓ પર 50% વેરો લગાવવા અમેરિકાની જાહેરાત. સમાચાર વિગતવાર. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કહ્યું કે ભારત અને ઉત્તર મેસેડોનિયાએ સહિયારા લોકશાહી મૂલ્યો અને પરસ્પર સમાન સન્માન પર આધારિત પોતાના ઊંડા અને મૈત્રીપૂર્ણ સંબંધને ફરીથી મજબૂત કર્યા છે. સ્કોપ્જેમાં રાષ્ટ્રપતિ ગોર્ડાના સિલ્જા નોસ્કા દાવકો સાથેના સંવાદ બાદ રાષ્ટ્રપતિ મુર્મુએ કહ્યું કે બંને પક્ષે પરસ્પર સહકારના તમામ પાસાઓની સમીક્ષા કરી, તેમજ પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ પર વિચારનું આદાન પ્રદાન કરાયું.
1: આર્થિક સહયોગ હમારે દ્વિપક્ષીય સંબંધો કા એક અત્યંત મહત્વપૂર્ણ સ્તંભ હૈ. હમ અપને દ્વિપક્ષીય વ્યાપાર કો દોગુના કરને પર ભી સહમત હુઈ. હમને IT, કૃષિ, ફૂડ પ્રોસેસિંગ, ફાર્માસ્યુટિકલ્સ, ટેક્સટાઇલ્સ તથા ટુરિઝમ, હોસ્પિટાલિટી ઓર ફિલ્મ મેકિંગ સહિત પ્રમુખ ક્ષેત્ર મેં સહયોગ પર ચર્ચા. હમ સ્વાસ્થ્ય સેવા મેં સહયોગ પર અપને દ્વિપક્ષીય અગ્રીમેન્ટ કો ભી રિન્યુઅલ કર રહે હૈ.
0: આ પહેલા સ્કોપ્જેમાં રાષ્ટ્રપતિના સત્તાવાર આવાસ વિલા વોડનોમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુનું ઔપચારિક સ્વાગત કરાયું હતું. રાષ્ટ્રપતિને ઔપચારિક ગાર્ડ ઓફ ઓનર પણ અપાયું. નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોએ 27 દેશ સાથે દ્વિપક્ષીય કરાર અને 19 દેશ સાથે સમજૂતી કરાર દ્વારા કેફી પદાર્થોના નિયંત્રણમાં આંતરરાષ્ટ્રીય સહકારને મજબૂત કર્યો છે. લોકસભામાં એક લેખિત જવાબમાં કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી નિત્યાનંદ રાયે કહ્યું, સરકારે કેફી પદાર્થની ગેરકાયદે તસ્કરીને રોકવા અને તેની પર અંકુશ લગાવવા અનેક પગલાં લીધા છે. તેમણે કહ્યું, કેફી પદાર્થની તસ્કરી અને તેના દુરુપયોગને પહોંચી વળવા ગયા મહિને નાર્કોટિક્સ કંટ્રોલ પર વિઝન ડોક્યુમેન્ટ 2026-2029 જાહેર કરાયા. શ્રી રાયે કહ્યું કે ભારત મ્યાનમાર, નેપાળ, થાઇલેન્ડ, શ્રીલંકા, ઇન્ડોનેશિયા, સિંગાપોર અને અમેરિકા જેવા દેશ સાથે નિયમિતપણે મહાનિદેશક સ્તરની ઘણી દ્વિપક્ષીય વાતચીત કરે છે. વૈશ્વિક પડકારો અને ભૂ રાજકીય ઉથલપાથલ વચ્ચે ભારતના કાપડ અને વસ્ત્રોની નિકાસ વર્ષ 2025-26માં 3,25,000 કરોડ રૂપિયાથી વધુની રહી છે. તેમાં 1.8% વધારો નોંધાયો. વર્ષ 2024-25માં નિકાસ 3,19,000 કરોડ રૂપિયાથી વધુની હતી. લોકસભામાં એક પ્રશ્નના લેખિત જવાબમાં કેન્દ્રીય કાપડ મંત્રી ગિરિરાજસિંહે કહ્યું કે સરકારે કાપડ અને વસ્ત્ર ક્ષેત્રની વૈશ્વિક સ્પર્ધાત્મકતા અને નિકાસને મજબૂત કરવા ઘણી યોજના અમલમાં મૂકી છે. તેમણે કહ્યું, આ પહેલોમાં પ્રધાનમંત્રી મહાસંકલિત કાપડ અને વસ્ત્ર ક્ષેત્ર, PM મિત્ર પાર્ક યોજના, વસ્ત્રો માટે ઉત્પાદન લિંક પ્રોત્સાહન યોજના, રાષ્ટ્રીય ટેકનિક વસ્ત્ર મિશનર, વસ્ત્ર ક્ષેત્રમાં ક્ષમતા નિર્માણ માટે સમર્થ યોજના અને નિકાસ પ્રોત્સાહન મિશન અંતર્ગત બજાર પહોંચ મદદ અને વ્યાજ સબસિડી સહિત વિવિધ ઘટકોનો શુભારંભ સામેલ છે. ખાદ્ય પ્રસંસ્કરણ ઉદ્યોગ મંત્રી ચિરાગ પાસવાને કહ્યું કે સરકાર શિક્ષણ ક્ષેત્રમાં પરિવર્તન માટે પ્રતિબદ્ધ છે. સંસદ ભવન પરિસરમાં પત્રકારો સાથેની વાતચીતમાં શ્રી પાસવાને કહ્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી શિક્ષણ સહિત તમામ ક્ષેત્રમાં પરિવર્તનની આવશ્યકતા પર સતત ભાર આપી રહ્યા છે. શ્રી પાસવાને વિરોધ પક્ષ પાસેથી સર્જનાત્મક પ્રતિભાવ આપવા અને સાર્થક સંવાદમાં ભાગ લેવા આગ્રહ કર્યો છે. શ્રી પાસવાને સંસદમાં અવારનવાર વિક્ષેપ બદલ વિરોધ પક્ષની ટીકા કરતા કહ્યું કે ચર્ચા તથ્યો પર આધારિત અને ગૃહની અંદર થવી જોઈએ.
2: छात्रों के साथ खड़े हैं हम लोग, युवाओं के साथ खड़े हैं, ऐसे में और कैसे हम लोग मजबूती से खड़े हो सके, ये सुझाव आप दीजिए, अपनाएंगे आपके हर सुझाव जो आप तथ्यों के साथ रखिएगा. प्रधानमंत्री जी ने कल अपने संबोधन में पार्लियामेंट खुलने से पहले बोला ही, को तथ्यों के साथ चर्चा होगी.
0: આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનો જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR_ABAD ફોલો કરશો. નવી અને નવીનીકરણીય ઉર્જા રાજ્યમંત્રી શ્રીપદ યેસો નાઇકે કહ્યું, દેશની નવીનીકરણીય ઉર્જાની ક્ષમતા વર્ષ 2014માં 76 GW વધીને આ વર્ષે 30 જૂન સુધી 288 GW વધુની થઈ છે. રાજ્યસભામાં એક લેખિત જવાબમાં શ્રી નાઇકે કહ્યું હતું કે સૌર ઉર્જાની ક્ષમતા 162 GW વધુ, પવન ઉર્જા અંદાજે 58 GW, જળ વિદ્યુત 57 GW અને જૈવ ઉર્જા 11 GW વધુ છે. શ્રી નાઇકે કહ્યું કે નાણાકીય વર્ષ 2013-14 થી 2025-26 સુધી દેશના નવીનીકરણીય ઉર્જા ક્ષેત્રે અંદાજે $46 અબજ પ્રત્યક્ષ વિદેશી રોકાણ કર્યું છે. કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે કહ્યું કે કેન્દ્ર સરકારે નાગરિકોની સુખાકારી, સગવડ અને વિકાસ માટે માળખાકીય સુવિધાઓ પર હંમેશા ભાર આપ્યો છે. ગુજરાતના ગાંધીનગર અને સાબરકાંઠા જિલ્લાના 815 કરોડ રૂપિયાથી વધુના વિકાસ કાર્યોનું વર્ચ્યુઅલ માધ્યમથી ઈ લોકાર્પણ અને ઈ ખાતમુહૂર્ત કરતા શ્રી શાહે કહ્યું હતું કે ચરાડા ગામમાં આજે સામુદાયિક આરોગ્ય કેન્દ્ર શરૂ થતાં 1 લાખ લોકોને તેનો લાભ થશે.
3: આજે ખાતમુહૂર્તમાં 716 કરોડ રૂપિયાની બે મોટી પરિયોજનાઓ, એક 413 કરોડ થી ઘેડ ગામમાં સાબરમતી નદી પર બેરાજ અને 303 કરોડ થી રાજપુર ગામમાં સાબરમતી નદી પર બેરાજ. આ બે બેરાજ બનવાની સાથે જ છેક, ચરાડા, માણસા, રિદ્રોલ સુધીના બધા જ કુવાઓના પાણી, બધા જ બોરના પાણી કમસે કમ 20 ફૂટ ઊંચા આવશે. એટલે ખેડૂતોને મોટી શાંતિ જવાની છે. સાબરમતી નદી પર આ બે બેરાજ કમસે કમ 8 મહિના સુધી ધરોઈથી છૂટેલું પાણી ભરી રાખે, ત્યાં પર્યટનની સુવિધાઓ થવાની અને અનેક પ્રકારના વન્ય જીવોનું પણ ત્યાં સંરક્ષણ થવાનું છે.
0: આ પ્રસંગે શ્રી શાહે સાહિત્યકાર પદ્મશ્રી રઘુવીર ચૌધરીના સાહિત્ય ક્ષેત્રમાં યોગદાનને યાદ કરતા કહ્યું કે તેમણે ચરાડા અને માણસા બંનેનું નામ રોશન કર્યું છે. મધ્યપ્રદેશ વિધાનસભાએ આજે સમાન નાગરિક સંહિતા UCC ખરડો પસાર કર્યો. ચોમાસું સત્રના બીજા દિવસે ગૃહમાં હોબાળા અને વિરોધપક્ષના વિરોધ વચ્ચે આ ખરડો પસાર કરાયો. કોંગ્રેસના ધારાસભ્યોએ ખરડાને પસંદગી સમિતિ પાસે મોકલવાની માંગ કરી, પરંતુ સરકારે આ માંગ ફગાવી દીધી. ત્યારબાદ વિરોધપક્ષના ધારાસભ્ય ગૃહમાં વચ્ચે આવીને સૂત્રોચ્ચાર કરવા લાગ્યા અને કાર્યવાહી 2 વાગ્યા સુધી સ્થગિત કરવી પડી. જોકે સરકારે બહુમતના આધારે આ ખરડો પસાર કરાવી લીધો. હવે આ ખરડો રાજ્યપાલની મંજૂરી માટે મોકલાશે. મંજૂરી મળતા જ મધ્યપ્રદેશમાં UCC ખરડો લાગુ થશે. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કેનેડાથી આયાત થતી વસ્તુઓ પર 50% વેરો લગાવવાની જાહેરાત કરી. તેમણે કેનેડા પર અમેરિકાના ઉત્પાદનોની સાથે ભેદભાવ યથાવત રાખવાનો આક્ષેપ લગાવ્યો છે. વ્હાઇટ હાઉસના જણાવ્યા મુજબ નવો વેરો 30 દિવસમાં લાગુ થશે. આ નવા નિર્ણયથી બંને મિત્ર દેશ વચ્ચે વેપાર યુદ્ધ તીવ્ર થવાની શક્યતા છે. દરમિયાન કેનેડાના પ્રધાનમંત્રી માર્ક કાર્નીએ કહ્યું, કેનેડા આગામી અઠવાડિયાઓમાં અમેરિકા સાથે વેપાર સંવાદને વેગ આપવા તૈયાર છે. પશ્ચિમ એશિયામાં ઈરાન અને અમેરિકાના એકબીજા પર સતત 10મા દિવસે હુમલો યથાવત રહેતા હોર્મુઝ સામુદ્ર ધુની ક્ષેત્રમાં તણાવ વધ્યો છે. ઈરાને હોર્મુઝ સામુદ્ર ધુનીમાંથી પસાર થતા એક ટેન્કર પર હુમલો કર્યો, જ્યારે અમેરિકાએ ઈરાનની અંદર સુધી હવાઈ હુમલા કર્યા છે. સર્વોચ્ચ અદાલત દ્વારા રચાયેલી ઉચ્ચસ્તરની સમિતિએ અરવલ્લી પર્વતમાળા સંબંધિત મામલે લોકો પાસેની પ્રતિક્રિયા મંગાવી છે. આ પહેલા મે મહિનામાં અદાલતે અરવલ્લી પર્વતમાળા સંબંધિત મામલા અને અન્ય સંબંધિત મુદ્દાઓની તપાસ માટે ઉચ્ચસ્તરની સમિતિની રચના કરી હતી. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કહ્યું કે ભારત અને ઉત્તર મેસેડોનિયાએ પોતાના ઊંડા અને મૈત્રીપૂર્ણ સંબંધને ફરીથી મજબૂત કર્યા. કેફી પદાર્થોના નિયંત્રણ માટે નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોએ 27 દેશ સાથે દ્વિપક્ષીય કરાર કર્યા. લોકસભામાં કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રીનું નિવેદન. કેન્દ્રીય કાપડ મંત્રી ગિરિરાજસિંહે કહ્યું કે વૈશ્વિક પડકારો વચ્ચે ભારતના કાપડ અને વસ્ત્રોની નિકાસમાં 1.8% ઉછાળો. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે વર્ચ્યુઅલ માધ્યમથી ગુજરાતમાં 815 કરોડ રૂપિયાથી વધુના વિકાસ કાર્યોનું ઈ લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું. મધ્યપ્રદેશ વિધાનસભામાં સમાન નાગરિક સંહિતા ખરડો પસાર અને કેનેડાથી આયાત થતી વસ્તુઓ પર 50% વેરો લગાવવાની અમેરિકાની જાહેરાત. આ સાથે જ આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ આવતીકાલે સવારે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
4: आज हुई कार्यवाही की समीक्षा सुनिए. पहले राज्यसभा. लेखक हैं पीटीआई भाषा के माधव चतुर्वेदी. राज्यसभा में आज भी नीट परीक्षा का प्रश्न पत्र लीक होने के खिलाफ प्रदर्शन कर रहे छात्रों पर पुलिस द्वारा कथित लाठीचार्ज किए जाने का मुद्दा छाया रहा और इसे लेकर विपक्ष के हंगामे के चलते उच्च सदन की कार्यवाही 2 के स्थगन के बाद दोपहर 2 दिन भर के लिए स्थगित कर दी गई. हंगामे के कारण उच्च सदन में आज शून्यकाल और प्रश्नकाल नहीं हो पाया. पूर्वान्ह 11 बैठक शुरू होने के बाद हंगामे के कारण इसे दोपहर 12 तक के लिए स्थगित कर दिया गया. दोपहर 12 बैठक फिर शुरू होने पर भी सदन में वही नज़ारा देखने को मिला और बैठक 2 तक के लिए स्थगित कर दी गई. इसके बाद 2 भी हंगामा थमा नहीं और उपसभापति हरिवंश ने 1 मिनट के भीतर बैठक को दिन भर के लिए स्थगित कर दिया. 2 के स्थगन के बाद दोपहर 2 बैठक शुरू होने पर कार्यवाही संचालित करने के लिए आसन पर आए उपसभापति हरिवंश ने सदन में एक विधेयक पेश करने को कहा. सदन की संशोधित कार्यसूची के अनुसार आज गृह मंत्री अमित शाह को राष्ट्र गौरव अपमान निवारण संशोधन विधेयक 2026 पेश करना था. इस विधेयक में 1971 के मूल अधिनियम में संशोधन का प्रावधान है. इस बीच कांग्रेस सहित विभिन्न विपक्षी दलों के सदस्य अपने स्थानों पर खड़े होकर नारेबाजी और शोरगुल करने लगे. विरोध कर रहे सदस्यों को शांत कराने का प्रयास करते हुए हरिवंश ने कहा कि आप जानते हैं कि सदन में आज जो भी कामकाज सूचीबद्ध है उसी पर आप बात कर सकते हैं. उन्होंने सदस्यों से कहा कि वे यदि इसी प्रकार का व्यवहार करते रहे तो फिर सदन कैसे चलाया जा सकता है. उन्होंने विपक्षी सदस्यों से अपने स्थानों पर बैठने और सदन में चर्चा शुरू करने की अपील की. श्री हरिवंश ने कहा कि सदन में चर्चा के लिए प्रक्रियाओं के नियम आपने ही बनाए हैं, उन नियमों और प्रक्रियाओं का पालन करने दीजिए. उन्होंने कहा कि सदस्य यदि किसी विषय पर चर्चा के लिए सभापति से अनुमति चाहते हैं तो इसके लिए भी नियमों में प्रावधान दिए गए हैं. उपसभापति ने हंगामा कर रहे सदस्यों से कहा कि वे सदन में निर्धारित कामकाज होने दें और सदन की मर्यादा का पालन किया जाना चाहिए. उन्होंने विपक्षी सदस्यों से कहा कि यदि आप इसी तरह से अपने स्थानों पर खड़े होकर शोरगुल कर रहे हैं तो इसका मतलब है कि आप चाहते नहीं कि सदन में कामकाज हो. हरिवंश जिस समय ये अपील कर रहे थे उस समय विपक्षी सदस्य अपने स्थानों पर खड़े होकर नारेबाजी और हंगामा कर रहे थे. इस दौरान सत्ता पक्ष के कई सदस्यों को भी अपने स्थानों पर खड़े होकर विपक्षी सदस्यों का विरोध करते देखा गया. सदन में हंगामा थमते न देख उपसभापति ने महज 1 के भीतर ही बैठक को पूरे दिन के लिए स्थगित कर दिया. इससे पहले सुबह 11 बैठक शुरू होने पर सभापति सीपी राधाकृष्णन ने सदन के नेता प्रतिपक्ष मल्लिकार्जुन खड़गे के जन्मदिन की जानकारी देते हुए उन्हें पूरे सदन की ओर से शुभकामनाएं दी और उनके दीर्घ स्वस्थ और खुशहाल जीवन की कामना की. श्री राधाकृष्णन ने कहा, मुझे विश्वास है कि उनका नेतृत्व युवाओं और नेताओं के लिए संविधान, लोकतंत्र और देश की अखंडता के प्रति भरोसा रखने के लिए प्रेरणास्पद मिसाल बनेगा. जिस समय सभापति उन्हें जन्मदिन की बधाई दे रहे थे उसी समय श्री खड़गे अपने स्थान पर खड़े हुए और उन्होंने हाथ जोड़कर सभी सदस्यों का अभिवादन किया और आभार व्यक्त किया. सदन के नेता जेपी नड्डा, कांग्रेस संसदीय दल के अध्यक्ष सोनिया गांधी तथा अन्य नेताओं ने मेजें थपथपाकर श्री खड़गे को बधाई दी. उन्होंने सदस्यों को सूचित किया कि संसद टीवी पर सदस्यों के जन्मदिन की जानकारी नियमित तौर पर दी जाती है. श्री राधाकृष्णन ने इसके बाद स्वास्थ्य एवं परिवार कल्याण मंत्री जगत प्रकाश नड्डा को भुवनेश्वर के अखिल भारतीय आयुर्विज्ञान संस्थान में एक सदस्य को नियुक्त करने संबंधी प्रस्ताव को पेश करने की अनुमति दी. श्री नड्डा ने प्रस्ताव रखते हुए कहा कि एम्स अधिनियम के तहत सदन के किसी भी सदस्य को एम्स भुवनेश्वर में नियुक्त करने के बारे में सभापति को अधिकृत करने के लिए वो प्रस्ताव पेश कर रहे हैं. उन्होंने कहा कि ममता मोहंता के 2 अप्रैल 2026 को सेवानिवृत्त होने के बाद एम्स भुवनेश्वर में ये रिक्ति बनी हुई थी। सदन ने इस प्रस्ताव को ध्वनिमत से मंजूरी दे दी। सदन ने संसदीय कार्य राज्य मंत्री एल मुरुगन द्वारा पेश किए गए प्रस्ताव को भी ध्वनिमत से मंजूरी दी। इस प्रस्ताव में संविधान 129वां संशोधन विधेयक 2024 और संघ राज्य क्षेत्र विधि संशोधन विधेयक 2024 संबंधी संयुक्त समिति में उच्च सदन की सदस्य सागरिका घोष और मनमोहन सामल को सदस्य बनाने का प्रावधान है। सभापति ने सदन को सूचित किया कि मनोनीत सदस्य पीटी उषा ने ग्लासगो में होने वाले राष्ट्रमंडल खेलों में भारतीय दल का

0: tents to Afghanistan's National Disasters Management Authority to support affected communities in the wake of the floods in Nuristan. In a social media post, External Affairs Minister said India stands with the Afghan people at this difficult time. So benchmark domestic equity indices ended in the negative zone today. We have a report.
1: The Sensex declined 238 points or 0.3% to close at 77.188. In the forex market today, the rupee appreciated by 21 paisa to close at 96 rupees and 24 paisa against the US dollar. With Ayushi's report, Sarabjit Kaur for Akashwani News.
0: Hockey India has announced a 20-member squad for the upcoming FIH Men's World Cup in Belgium and the Netherlands to be held from the 15th of next month. Ace defender and drag flicker Harmanpreet Singh will lead the Indian side. Chief coach Craig Fulton is confident that the selected squad has a bright chance to write its own chapter in the Indian hockey history. India, drawn in Pool D alongside England, Pakistan and Wales, will play all their pool stage matches in Amstelveen, Netherlands. India will begin their campaign against Wales on the 15th of August. And in China Open Badminton, India's HS Pranoy's campaign ended in the opening round after losing to Malaysia's Leong Jun Hao in Changzhou today. Devika Sehag lost to Thai player Busanen Ong Bamrung Phan in the women's singles draw. Ace Indian shuttler PV Sindhu will face compatriot Unnati Huda in the opening round of the 32 clash of women's singles tomorrow. And now before we end the bulletin, the headlines once again. Government says it is ready to discuss NEET paper leak issue and other related matters in Parliament. Both houses adjourned for the day amid opposition protest. Prime Minister Narendra Modi vows strict action against those involved in NEET issue, says government taking steps to prevent such incidents. India and North Macedonia agree to enhance trade and cooperation in key sectors after presidential level talks in Skopje. Madhya Pradesh Assembly passes Uniform Civil Code Bill. US and Iran trade strikes for the 10th day in a row, mounting tensions over the Strait of Hormuz. And in hockey, 20-member Indian squad led by Harmanpreet Singh announced for the Men's World Cup set to begin next month. For details of these stories and more, log on to our website newsonair.gov.in and News on AIR app. And that's all in the news at 9. Good night.
2: આકાશવાણી અમદાવાદ વડોદરા રજૂ કરીએ છીએ સમાચાર દર્પણ.
3: નમસ્કાર શ્રોતા મિત્રો, આકાશવાણી અમદાવાદના પ્રાદેશિક સમાચાર વિભાગ દ્વારા રજૂ કરવામાં આવે છે સાપ્તાહિક કાર્યક્રમ સમાચાર દર્પણ. ખૂબ ખૂબ સ્વાગત છે આપ સૌનું સમાચાર દર્પણના આજના અંકમાં. સૌપ્રથમ સાંભળીએ આજના અંકની એક ઝલક. અમદાવાદમાં 149મી રથયાત્રામાં ભક્તોનું ઘોડાપુર, જય જગન્નાથના નારાઓથી વાતાવરણ ગુંજી ઉઠ્યું. ભાવનગર, જૂનાગઢ સહિત રાજ્યભરમાં અનેક સ્થળોએ જગતના નાથ જગન્નાથની ભવ્ય રથયાત્રાનું આયોજન. અષાઢી બીજ નિમિત્તે કચ્છી કાર્નિવલના આયોજન સાથે ભુજમાં કચ્છી નવવર્ષની ધૂમધામથી ઉજવણી. ભારત અને યુકે વચ્ચે સીમા ચિહ્નરૂપ વેપાર કરાર અમલમાં, સ્થાનિક નિકાસકારોએ આપ્યો આવકાર. દમણ અને રાજધાની દિલ્હી વચ્ચે સીધી વિમાન સેવાનો પ્રારંભ, નાગરિકોમાં ખુશીની લહેર. અને જામનગરની દીકરી પૃથ્વી સંઘાણીએ સ્કાયરૂટ એરોસ્પેસના ઐતિહાસિક વિક્રમ 1 રોકેટ લોન્ચમાં મહત્વની ભૂમિકા ભજવીને વધાર્યું ગુજરાતનું ગૌરવ. નમસ્કાર શ્રોતા મિત્રો, અષાઢી બીજના પાવન અવસરે સમગ્ર ગુજરાત ભક્તિભય વાતાવરણમાં ડૂબી ગયું હતું. અમદાવાદમાં વર્ષો જૂની પરંપરા મુજબ ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બળભદ્ર સાથે નગરચર્યાએ નીકળ્યા હતા. શહેરમાં યોજાયેલી આ 149મી ભવ્ય રથયાત્રામાં પ્રભુની એક ઝલક મેળવવા માટે આસપાસના ગામડાઓથી પણ મોટી સંખ્યામાં માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું, જેના કારણે સમગ્ર વાતાવરણ ભક્તિ અને હર્ષોલ્લાસથી ગુંજી ઉઠ્યું હતું. સાંભળીએ આ અંગેનો એક વિશેષ અહેવાલ.
4: ચતુર્ભુજ જગન્નાથ કંઠ શોભિત કૌસ્તવ. અમદાવાદના જમાલપુર ખાતે આવેલા 400 વર્ષ જૂના પ્રાચીન ભગવાન જગન્નાથ મંદિરમાં વહેલી સવારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સહપરિવાર મંગળા આરતીમાં સહભાગી થયા હતા. ત્યારબાદ ભવ્ય આકર્ષક શણગાર સજીત ભગવાન જગન્નાથજીને નંદી ઘોષ, બહેન સુભદ્રાજીને દર્પદલન અને

ભાઈ બળભદ્રજી ને તાલધ્વજ નામના ભવ્ય રથમાં બિરાજમાન કરાયા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સવારે વહિંદ વિધિ એટલે કે સોનાની સાવરણીથી રથયાત્રાના માર્ગની પ્રતિકાત્મક સફાઈ કરી રથયાત્રાનો વિધિવત પ્રારંભ કરાવ્યો હતો. ત્યારથી જ મંદિર પરિસર સહિત રથયાત્રાના સમગ્ર માર્ગ પર વિશાળ જનમેદની ઉમટી હતી અને સમગ્ર અમદાવાદ જય જગન્નાથના જય ઘોષથી ગુંજી ઉઠ્યું હતું. અમદાવાદની આ ઐતિહાસિક રથયાત્રામાં ગજરાજોએ સમગ્ર યાત્રાનું આગેવાન બનીને નેતૃત્વ કર્યું હતું અને ઠેર ઠેર ગજરાજોનું પણ ભવ્ય સ્વાગત કરાયું હતું. રથયાત્રાના માર્ગ પર અખાડાના યુવાનોએ પરંપરાગત શૌર્ય અને સાહસિક કર્તબો રજૂ કર્યા હતા, તેમજ ભજન મંડળીઓ, સામાજિક જાગૃતિ અને ધાર્મિક ઝાંખીઓ દર્શાવતા રંગબેરંગી ટેબ્લોએ સૌનું આકર્ષણ જમાવ્યું હતું. રથયાત્રામાં ભક્તિ, સાંસ્કૃતિક એકતા અને ભાઈચારાનો પણ અનોખો સંગમ જોવા મળ્યો હતો. 16 કિલોમીટરથી વધુ લાંબુ અંતર કાપીને આ રથયાત્રા રાત્રે શાંતિપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થઈ હતી. સમાચાર દર્પણ માટે હું ચૈતાલી જોશી.

0: રાજ્યના અન્ય શહેરોમાં પણ ખૂબ ઉત્સાહભેર રથયાત્રાઓ યોજાઈ ગઈ. સૌરાષ્ટ્રની વાત કરીએ તો ભાવનગરમાં યોજાતી રથયાત્રા અત્યંત જૂની અને જાણીતી છે. ભાવનગરમાં સંતો મહંતોની પવિત્ર ઉપસ્થિતિમાં ભગવાન જગન્નાથની 41મી ભવ્ય રથયાત્રા યોજાઈ હતી. જય જય જગન્નાથ અને હાથી ઘોડા પાલખી જય કનૈયા લાલકીના નાદ સાથે શહેરમાં ભારે ઉમંગ જોવા મળ્યો હતો. આ રથયાત્રા દરમિયાન શ્રદ્ધાળુઓ માટે 3 ટન ચણાની પ્રસાદીનું પણ ભવ્ય વિતરણ કરાયું હતું. સાંભળીએ આ અંગે અમારા પ્રતિનિધિ સુરેશ ત્રિવેદીનો અહેવાલ.
1: દેશમાં 3રા નંબરની અને ગુજરાત રાજ્યમાં 2રા નંબરની એવી ભાવનગરમાં 41મી ભવ્ય રથયાત્રા જય જગન્નાથ હાથી ઘોડા પાલખી જય કનૈયા લાલકી ભક્તિનાથ સાથે ભગવાન જગન્નાથજી બલભદ્રજી અને બહેન સુભદ્રાજી સાથે ભાવનગરના 18 કિલોમીટરના વિસ્તારમાં પરંપરાગત નગર ચર્ચાએ નીકળ્યા હતા. આ સાથે લોકોનો અનોખો ઉમંગ અને ભક્તિભાવ જોવા મળ્યો હતો. ભાવનગરના સાંસદ નીમુબેન બામણિયા, સંત શ્રી મોરારીબાપુએ ભગવાન જગન્નાથજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. અષાઢી બીજના દેશના 3રા નંબરની ભગવાન જગન્નાથજીની રથયાત્રા પરંપરાગત મુજબ 41મી રથયાત્રા યોજાઈ હતી. ભાવણના વાસીઓમાં આ વર્ષે અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો હતો. સમગ્ર શહેરને સુશોભન અને શણગાર કરવામાં આવ્યો હતો. રથયાત્રામાં અનેક વિવિધ ફ્લોટો બનાવવામાં આવ્યા હતા. સૌથી વધારે અત્યારે ચાલતા AI થીમ આધારિત ફ્લોટ્સને પ્રથમ નંબર મળ્યો હતો. આ રથયાત્રામાં હાઈટેક સાધનો ઉપકરણો ઉપયોગ કરી સુરક્ષા પૂરી પાડવામાં આવી હતી. રથયાત્રાને સફળ બનાવવા પોલીસ તંત્ર, જિલ્લા વહીવટી તંત્રને કેબિનેટ મંત્રી જીતુભાઈ વાઘાણીએ અભિનંદન પાઠવ્યા હતા. આકાશવાણી સમાચાર, સુરેશ ત્રિવેદી, ભાવનગર.
0: ભાવનગરની જેમ જ ઐતિહાસિક નગરી જૂનાગઢમાં પણ રથયાત્રાને લઈને અદ્ભુત ઉત્સાહ જોવા મળ્યો હતો. જૂનાગઢમાં જગન્નાથ મંદિર ખાતેથી યોજાયેલી 22મી ભવ્ય રથયાત્રામાં પણ મોટી સંખ્યામાં સાધુ સંતો અને શ્રદ્ધાળુઓ જોડાયા હતા. વિગત આપી રહ્યા છે અમારા પ્રતિનિધિ સંજીવ મહેતા.
2: જય રણછોડ માખણ ચોરના જયઘોષ વચ્ચે જૂનાગઢમાં પણ ભગવાન જગન્નાથજીની 22મી રથયાત્રા નીકળી હતી. ભગવાન જગદીશભાઈ બલરામ અને બહેન સુભદ્રાના રથની પહિન વિધિ કર્યા બાદ ભાવિકોએ દોરડા વડે ત્રણેય રથને ખેંચીને ધન્યતાની લાગણી અનુભવી હતી. રોડ પર બંને બાજુ ઉપસ્થિત ભાવિકોને મગ અને ચણા પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું હતું. તો બીજી તરફ અલગ અલગ જળના માધ્યમથી ભગવાનને જળ, દૂધ, દહીં અને મધનું પંચામૃત અને ઔષધીય દ્રવ્ય સાથે અભિષેક પણ કરવામાં આવ્યો હતો. જગન્નાથ મંદિર ખાતે વિષ્ણુ યાગ, યજ્ઞ અને સત્યનારાયણ ભગવાનની પણ કથાનું આયોજન કરવામાં આવ્યું. આમ અષાઢી બીજે જૂનાગઢ વાસીઓ ભગવાન જગદીશમય થતા જોવા મળ્યા હતા. બીજી તરફ જૂનાગઢ જિલ્લાના ભેસાણ તાલુકાના પરબધામ ખાતે પરંપરાગત લોકમેળો ભરાયો હતો. સંત અમર દેવીદાસની સમાધિના દર્શન કરવા માટે સૌરાષ્ટ્રભરમાંથી ભાવિકો જોડાયા હતા. પોતાનું જીવન રક્ત દર્દીઓની સેવા માટે સમર્પિત કરનાર સંત અમર દેવીદાસની સમાધિ ઉપર ધ્વજારોહણ સાથે અનેક શ્રદ્ધાળુઓએ પ્રસાદ ગ્રહણ કર્યો હતો. સાથોસાથ મજેડી નજીકના દેવતણખી દાદાના સ્થાનકે સુપ્રસિદ્ધ સતાધાર આપા ગીગાની જગ્યા અને વિસાવદર તાલુકાના મોણિયા ગામે આવેલ નાગ દેવતાના સ્થાનકે પણ અષાઢી બીજની પરંપરાગત ઉજવણી થઈ અને ભગવાન જગદીશના દર્શન કરવા માટે સૌ કોઈએ ભારે ભક્તિભાવ દાખવ્યો હતો. સમાચાર દર્પણ માટે સંજીવ મહેતા, જૂનાગઢ.
0: શ્રોતા મિત્રો, હવે વાત કરીએ કચ્છી સંસ્કૃતિના અનન્ય પર્વની. અષાઢી બીજના પાવન અવસરે ખમીર વંતા કચ્છી લોકોએ પોતાના

0: અગવા અંદાજમાં કચ્છી નવવર્ષની ઉત્સાહભેર ઉજવણી કરી છે. કચ્છી સંસ્કૃતિ મુજબ અષાઢી બીજે નૂતન વર્ષનો આરંભ ગણાય છે. ભુજ ખાતે સાંસદ કાર્નિવલના ભવ્ય આયોજન થકી નવા વર્ષના વધામણા કરવામાં આવ્યા હતા, જેમાં કચ્છના સાંસ્કૃતિક રંગો પણ જોવા મળ્યા હતા. સાંભળીએ આ અંગે અમારા પ્રતિનિધિનો અહેવાલ.
1: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આહવાનને ઝીલી લઈ કચ્છના સાંસદ વિનોદ ચાવડાએ ગયા વર્ષથી આષાઢી બીજ કચ્છી નવા વર્ષના દિવસે સાંસદ કચ્છ કાર્નિવલ યોજવાની પરંપરા શરૂ કરી છે, જેને આગળ ધપાવતા આ વર્ષે સતત બીજી વાર ભુજના હમીસર કાંઠે કચ્છી નવા વર્ષના દિવસે સાંસદ કચ્છ કાર્નિવલનું આયોજન કરવામાં આવ્યું હતું. ભુજના હમીસર કાંઠે આયોજિત આ કાર્નિવલમાં કચ્છના અલગ અલગ વિસ્તારની 47 કૃતિમાં 200થી વધુ કલાકારોએ પોતાની કલાના કામણ પાથર્યા હતા. વિજેતાઓને રોકડ પુરસ્કારથી પુરસ્કૃત કરવામાં આવ્યા હતા. આ કાર્નિવલ દરમિયાન કચ્છની લોકકળા, સંસ્કૃતિ અને કળા વાસાનો વૈભવ છલકાયો હતો. કચ્છ ઉપરાંત દેશના અલગ અલગ પ્રાંતની સંસ્કૃતિનો સમન્વય પણ કચ્છ કાર્નિવલમાં જોવા મળ્યો હતો. કચ્છ કાર્નિવલને નિહાળવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. હેમાંગ પટણી, ભુજ.
0: ગયા અઠવાડિયામાં દેશના આર્થિક ક્ષેત્રે પણ મોટા સમાચાર સામે આવ્યા છે, જેનાથી ગુજરાતના નિકાસકારોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આંતરરાષ્ટ્રીય વેપારને પ્રોત્સાહન આપવા માટે ભારત અને યુનાઇટેડ કિંગડમ વચ્ચેનો મહત્વપૂર્ણ વેપાર કરાર સેટા હવે સત્તાવાર રીતે અમલમાં આવી ગયો છે. આ નવા કરાર હેઠળ યુકે માટેના નિકાસ કન્સાઇનમેન્ટ્સ દેશના વિવિધ રાજ્યોમાંથી ઉત્સાહભેર રવાના કરવામાં આવ્યા, જેમાં ગુજરાતમાંથી સુરત, ભરૂચ અને અમદાવાદ જેવા મહત્વના ઔદ્યોગિક કેન્દ્રો પણ સામેલ છે. સુરત ડાયમંડ બોર્સ ખાતે યોજાયેલા એક વિશેષ સમારોહમાં જેમ્સ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલના સહયોગથી સોનાના દાગીના, કોટન, એમ્બ્રોઇડરીવાળા કાપડ, પરફ્યુમ કમ્પાઉન્ડ્સ જેવી કિંમતી વસ્તુઓની નિકાસ કરવામાં આવી હતી. સુરત એસસીઝેડના ડેવલપમેન્ટ કમિશનર અને જોઈન્ટ ડીજીએફટી અભિમન્યુ શર્માએ આ ઘટનાને ભારતના આર્થિક વિકાસ માટે એક ગૌરવશાળી પળ ગણાવી હતી.
2: યે સુરત કે લિયે એક બડા ગૌરવાન્વિત કરને વાલા દિન હૈ, ક્યોંકિ યહાં પે જો શીશ જ્વેલ્સ કરકે એક કંપની હૈ, વો પૂરે ભારત મેં પહેલી કંપની રહી જિસને સર્ટિફિકેટ ઓફ ઓરિજિન જો હૈ વો ઉસકો પ્રિન્ટ કિયા ઓર લે લિયા. તો હમે યે લગતા હૈ કિ ઇન્ડિયા યુકે એગ્રીમેન્ટ જો ઓપરેશનલ હુઆ હૈ, ઇસસે ભારત કે જો એક્સપોર્ટર્સ હૈ ઉનકો બહુત બેનિફિટ હોગા, ઓર જો આગે જાકે ભારત ઓર યુકે કા જો હમે અનુમાન કર રહે હૈ, સ્પેશિયલી જેમ્સ એન્ડ જ્વેલરી સેક્ટર મેં તો યહાં પે સુરત મેં અનુમાન હૈ કિ યે લગભગ અગલે 3 સાલો મેં 2.5 બિલિયન યુએસ ડોલર તક જો હૈ એક્સપોર્ટ હોગા.
0: આ અવસરે જેમ્સ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલના ચેરમેન જયંતિભાઈ સાવરિયાએ પણ આ પગલાને આવકારતા કહ્યું હતું કે આનાથી સુરતના હીરા અને જ્વેલરી ઉદ્યોગને વેગ મળશે. સાંભળીએ જયંતિભાઈનો પ્રતિભાવ.
3: ઇન્ડિયા અને યુકે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ સેપા અંતર્ગત જે છે એ આપણે પહેલું શિપમેન્ટ ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ એટલે ડ્યુટી વગરનું એક્સપોર્ટ આપણે 15મી જુલાઈ કરી દીધું છે. જે આવનાર સમયની અંદર કોઈ પણ જેમ્સ એન્ડ જ્વેલરીની કોઈ પણ એક્સપોર્ટ અહીંથી થશે તો એમાં જે 4% ડ્યુટી લાગતી હતી એ ટોટલી ઝીરો નાબૂદ કરવામાં આવી છે. આનાથી ભારતની જેમ્સ એન્ડ જ્વેલરી સેક્ટરનો સૌથી મોટો ફાયદો થશે, એમાં ગુજરાત અને સુરતને સૌથી વધારે જેમ્સ એન્ડ જ્વેલરીનો બેનિફિટ થશે. આવનાર સમયની અંદર અમેરિકા પછીનું જે મોટું માર્કેટ છે એ યુકે અને યુરોપિયન કન્ટ્રીઓ છે, જેનાથી આપણને ઇન્ડસ્ટ્રીને ખૂબ મોટો ફાયદો થશે.
0: વેપારની વાત ચાલે છે તો વેપાર અને વિકાસ માટે જરૂરી તેવા કનેક્ટિવિટીની વાત પણ ચોક્કસ થાય. કેન્દ્રશાસિત પ્રદેશ દમણ માટે ગયું અઠવાડિયું ઐતિહાસિક રહ્યું છે. દમણની વિકાસ યાત્રાના ભાગરૂપ દમણથી નવી દિલ્હી વચ્ચેની પ્રથમ વેપારી વિમાન સેવાનો ગયા અઠવાડિયે પ્રારંભ કરવામાં આવ્યો છે. આ પ્રસંગે નાગરિક ઉડ્ડયન મંત્રી રામમોહન નાયડુએ કહ્યું હતું કે આ સીધી વિમાન સેવા શરૂ થવાથી કેન્દ્રશાસિત પ્રદેશમાં પર્યટન અને આર્થિક વિકાસને અભૂતપૂર્વ વેગ મળશે. સાંભળીએ કેન્દ્રીય મંત્રી રામમોહન નાયડુના આ સંદર્ભમાં અભિપ્રાય.
4: नेक्स्ट 5 ईयर्स के लिए अगर दमन की मैं बात करूं तो अभी से ही हमने प्लान रखा है कि यहां पे रनवे को एक्सपेंड करें ताकि बड़े एयरक्राफ्ट भी यहां पे लेके आए. दीव का भी इसी तरह प्लान है. प्रशासक जी ने बताया कि वहां पे भी इतनी बड़ी संभावना है ग्रोथ के लिए, तो वहां पे एक अच्छा सा नया टर्मिनल के साथ दीव में भी हम एक्सपेंड करें. और आगे जाते हुए हमारे मंत्रालय से उड़ान स्कीम जो आगे 10 साल के लिए हमारे प्रधानमंत्री जी के आशीर्वाद से जो हमने एक्सटेंड किया, उसके तहत 100 नए एयरपोर्ट आज देश में बनने जा रहे हैं, 200 हेलीपैड भी बनने जा रहे हैं. इसका लाभ हमारे देश को होगा. देश में जो Tier 2, Tier 3 सिटीज है, नॉर्थ ईस्ट है या फिर हिली रीजन है, एस्पिरेशनल डिस्ट्रिक्ट, आकांक्षी जिला जो है ये देश में, वहां पे एयर कनेक्टिविटी पहुंचाने का काम करेंगे.
0: સ્થાનિક નાગરિકોએ પણ આ નવી વિમાન સેવાને ખુલ્લા મનથી આવકારી છે અને સરકારનો

0: આભાર માન્યો છે. સાંભળીએ દમણના સ્થાનિક નાગરિકની પ્રતિક્રિયા.
1: यहाँ नमो एयरपोर्ट दमन से फ्लाइट के शुभारंभ हो रहा है, तो ये वापी दमन और सिलवासा की पब्लिक के लिए बहुत ही मतलब अच्छा ये है कि यहाँ से फ्लाइट, अभी तक हम लोगों को फ्लाइट पकड़ने के लिए सूरत या मुंबई जाना पड़ता था, तो अभी यहाँ से फ्लाइट की सुविधा रहेगी और आने वाले फ्यूचर में ये पहली फ्लाइट एक्चुअली अभी दिल्ली के लिए चालू हो रही है, लेकिन आगे आने वाले फ्यूचर में देश के हर कोने के लिए हमें कनेक्टिविटी मिलेगी आशा करते हैं. गवर्नमेंट की तरफ से बहुत ही अच्छा प्रयास है कि यहाँ पे एयरपोर्ट चालू कर दिया गया है, तो हमारी पब्लिक को बहुत ही फायदा होगा. दमन सिलवासा एक्चुअली टूरिज्म के लिए पहले से ही बहुत फेमस है और अभी एयरपोर्ट की कनेक्टिविटी मिलने से लोगों को बहुत आसानी होगी. और दूसरा, यहाँ पे इंडस्ट्रीज बहुत ज्यादा है, तो सभी इंडस्ट्रियलिस्ट को बड़े बड़े शहरों से यहाँ पे आने में, अपना काम करके शाम को वापस फ्लाइट में जाने का, वो सब बहुत एडवांटेज रहेगा.
0: શ્રોતા મિત્રો, કાર્યક્રમના અંતમાં હવે આપણે વાત કરીએ ગુજરાતની એ પ્રતિભાની જેમણે અવકાશ વિજ્ઞાન ક્ષેત્રે દેશભરમાં ડંકો વગાડ્યો છે. વાત કરીએ જામનગર જિલ્લાના વિભાપર ગામની એક સામાન્ય પરિવારમાંથી આવતી દીકરી પૃથ્વી સંઘાણીની અને તેના અનન્ય સિદ્ધિની. તાજેતરમાં દેશની પહેલી ખાનગી એરોસ્પેસ કંપની સ્કાયરૂટ એરોસ્પેસના અત્યંત મહત્વપૂર્ણ અને ઐતિહાસિક એવા વિક્રમ 1 રોકેટ લોન્ચિંગમાં પૃથ્વી સંઘાણીએ કંટ્રોલ સિસ્ટમ લીડ તરીકે એક અત્યંત જવાબદારી ભરી અને મહત્વની ભૂમિકા અદા કરી છે. પોતાની મહેનતના બળે તેમણે સમગ્ર દેશ અને ગુજરાતમાં, ખાસ કરીને જામનગરમાં નામ રોશન કર્યું છે. પૃથ્વીની આ ગૌરવશાળી સફર અને તેની અભૂતપૂર્વ સફળતા વિશે વાત કરતા તેમના પિતા દિનેશભાઈ સંઘાણીએ ગર્વ અનુભવતા આ મુજબ જણાવ્યું.
2: મારી દીકરી પૃથ્વીબેન સંઘાણી સ્કાયરૂટ સાથે કામ કરી અને એક વિશ્વમાં સિદ્ધિ પ્રાપ્ત કરેલી છે, ભારતનું નામ ઉજળું કરેલું, એ બદલ અમને બધાને ખૂબ ખૂબ આનંદ છે, પરિવારને પણ ખૂબ આનંદ છે. અમારા પૃથ્વીબેન પહેલેથી જ તેજસ્વી હતા અને પોતાનો સ્ટેમિનો ખૂબ સારો હતો, એટલે એને કંઈક કરવાની ભાવના હતી. જ્યારે ચાવલાબેનનું આકાશમાં ગમન થયું ત્યારે એ વારે વારે કહેતા કે મારે પણ આકાશમાં આ રીતે કામ કરવું છે સ્પેસમાં, તો એને કરી બતાવ્યું અને એમને ખૂબ જ મહેનત કરી આના માટે.
0: તો શ્રોતા મિત્રો, આ સાથે સમાચાર દર્પણનો આજનો અંક અહીં પૂર્ણ કરીએ છીએ. ફરી મળીશું આવતા મંગળવારે રાત્રે 9:15 એક નવા અંક સાથે. ત્યાં સુધી નમસ્કાર. સમાચાર દર્પણ કાર્યક્રમ આકાશવાણી અમદાવાદના પ્રાદેશિક સમાચાર વિભાગ દ્વારા દર મંગળવારે રાત્રે 9:15 રજૂ કરવામાં આવે છે. સંકલન સાહિલ પટેલ, લેખન સંપાદન અને રજૂઆત અપર્ણા ખૂંટ.
3: આકાશવાણી અમદાવાદ વડોદરા જોડાઈએ વિવિધ ભારતીના મુંબઈ કેન્દ્ર સાથે કાર્યક્રમ આજ કે ફનકાર માટે.